નમસ્કાર. 354.6 મીટર્સ એટલે કે 846 કિલોહર્ટ્ઝ પર આકાશવાણીનું આ અમદાવાદ કેન્દ્ર છે. આજે જેઠ વદ 14, વિક્રમ સંવત 2082, તદનુસાર તારીખ 13મી જુલાઈ, ઈસવીસન 2026ને સોમવાર. અત્યારે સવારના 5:53:40 થઈ રહી છે. પ્રાતઃસભાના પ્રસારણમાં સૌ મિત્રોનું હાર્દિક અભિવાદન. પ્રસારણનો પ્રારંભ કરીએ મંગલ સ્વરથી.

આકાશવાણી અમદાવાદ વડોદરા. પ્રસ્તુત છે અમારા આજે દિવસ દરમિયાન પ્રસારિત થનારા કાર્યક્રમોની માહિતી. 6:05 ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના, 6:30 અમૃતધારા, શ્રી રામચરિત માનસ ગાન 6:35.

ಇಚ್ಛವಾಗಿನೇ 45 ಮಿನಿಟೆ ಚುನಾ ಫಿಲ್ಮಿಗೆ ತೋನೋ ಕಾರ್ಯಕ್ರಮ ಸುರ್ಸರಿತಾ ಸದಾಬಹಾರ್ ಗೀತೋ ಸಾಂಬ್ರಶೋ ಸಾತ್ವಾಗಿನೆ 20 ಮಿನಿಟೆ ಗುಜರಾತಿ ಗೀತೋ 8:30 NCERT ದ್ವಾರಾ ಪ್ರಾಯೋಜಿತ ಕಾರ್ಯಕ್ರಮ ಉಮಂಗ್. 9:00 ಮಾಹಿತಿ ಸಾಥೆ ಮನೋರಂಜನ್ ನೋ ಮಾರೋ ದೈನಿಕ ಕಾರ್ಯಕ್ರಮ ಸವಾರೆ ಸವಾರೆ. 9:30 ಸಾಂಬ್ರಶೋ ಗುಜರಾತಿ ಗೀತೋನ ಕಾರ್ಯಕ್ರಮ. 10:00 2 ಮಿನಿಟೆ ರಜೂ ಕರೀಶೂ ಸಾಹಿತ್ಯ ಪತ್ರಿಕಾ. ಹಿಂದಿ ಫಿಲ್ಮ್ ಸಂಗೀತ 10:30. 10:45 ಸುಗಮ್ ಸಂಗೀತ. 11:00 2 ಮಿನಿಟೆ ಮಾಣಶೋ ಫಿಲ್ಮ್ ಸಂಗೀತ. 11:30 ಹಿಂದಿ ಕೇರ್ ಫಿಲ್ಮಿ ಗೀತೋನೋ ಕಾರ್ಯಕ್ರಮ. ಬಪೋರೆ 12:00 2 ಮಿನಿಟೆ ಗುಜರಾತಿ ಗೀತೋನೋ ಕಾರ್ಯಕ್ರಮ ರಜೂ ಕರೀಶೂ. 12:30 ಬಹನೋ ಮಾಟೆನೋ ಕಾರ್ಯಕ್ರಮ ಸಹ್ಯರ್, ಜೇಮಾ ವಾರ್ತಾ ಸಂಗ್ರಹ ಮಹೋತ್ತೋನಿ ಬೀಜೀ ಕಡಿ, ವಾರ್ತಾ 21 ಟಿಫಿನ್, ಲೇಖಕ ರಾಮ ಮೋರಿ, ಪಠನ ಅನೆ ಪ್ರಸ್ತುತಿ ವೈಶಾಲಿ ತ್ರಿವೇದಿ. 1:00 10 ಮಿನಿಟೆ ಸುಗಮ ಸಂಗೀತ. ಬಪೋರೆ 12:00 ಕಾರ್ಯಕ್ರಮ ಜೈ ಭಾರತಿ. 2:00 40 ಮಿನಿಟೆ ಸಾಂಬರ್ಶು ಕೆಟ್ಲಾ ಗುಜರಾತಿ ಗೀತೋ. ಸಾಂಜನೀ ಸಭಾಮಾ 5:10 ಫಿಲ್ಮ್ ಸಂಗೀತನೋ ಕಾರ್ಯಕ್ರಮ ಗುಲ್ಮೊಹರ್. 5:45 ಲೋಕ ಸಂಗೀತ. ಯುವಾ ದೋಸ್ತ ಮಾಟೆನೋ ಕಾರ್ಯಕ್ರಮ ಯುವಾಣಿ ರಜೂ ಕರೀಶೂ 6:30. 7:22 ખેડૂત મિત્રો માટેનો કાર્યક્રમ ગામનો ચોરો. સુર માધુરી કાર્યક્રમ સાંભળશો રાત્રે 8:00. 8:30 ગુજરાતી ગીતો. 9:15 દિલ્હી કેન્દ્રથી પ્રસારિત કાર્યક્રમ સ્પોટલાઇટ. 9:30 વિવિધ ભારતીના મુંબઈ કેન્દ્રથી સપ્રસારિત કાર્યક્રમ આજ કે ફનકાર. 10:00 ગુજરાતી નાટક નવલકથા વેળાવેળાની છાંયડીનું ધારાવાહિક નાટ્ય રૂપાંતરણ, જેમાં આજે બીજી કડી. મૂળ લેખક ચુનીલાલ મડિયા, નિર્માણ વૈશાલી ત્રિવેદી. 10:30 શાસ્ત્રીય સંગીતનો કાર્યક્રમ. મિત્રો, આ છે માહિતી અમારા આજે દિવસ દરમિયાન પ્રસારિત થનારા કાર્યક્રમોની. અને હવે સ્થાનિક હવામાન સમાચાર. હવામાન ખાતા તરફથી મળતી માહિતી અનુસાર આજે દિવસ દરમિયાન આકાશ અંશતઃ વાદળછાયું રહેશે. ગઈકાલનું મહત્તમ તાપમાન 37 ડિગ્રી સેલ્સિયસનો થયું, જેમાં 3 ડિગ્રી સેલ્સિયસનો વધારો હતો. ગઈકાલનું ન્યૂનતમ તાપમાન 27.7 ડિગ્રી સેલ્સિયસનો થયું, જેમાં 1.4 ડિગ્રી સેલ્સિયસનો વધારો નોંધાયો. આજે સવારે 5:30 29 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું. હવામાં ભેજનું પ્રમાણ 0.75% હતું. રાત્રિ દરમિયાન ક્યાંય વરસાદ નોંધાયો નથી. સ્થાનિક હવામાન સમાચાર પૂરા થયા. કાર્યક્રમની રૂપરેખા અને સ્થાનિક હવામાન સમાચાર આપ સાંભળી રહ્યા હતા આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી. બરાબર 6:00 સાંભળશો દિલ્હી કેન્દ્રથી સપ્રસારિત હિન્દીમાં સમાચાર.

કાર્યક્રમના પ્રારંભે પ્રાચીન અત્રી સ્તુતિ આકાશવાણી ગાયકવૃંદના સમૂહસ્વરમાં આપે સાંભળી. હવે સાંભળીએ ગહન ભારતી ગોસ્વામીના સ્વરમાં ગંગા સતીનું આ ભજન.

0: આ સાથે જ ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના અહીં સમાપ્ત થયો. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.
1: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે લઘુ ચિંતનાત્મક શ્રેણી અમૃતધારા. આવો આજે સાંભળીએ વક્તા ગિરિરાજ બ્રહ્મણને. વિષય છે સમયનું સોનું.
2: વારંવાર આપણે સાંભળ્યું છે, હજારો વાર આપણે વાંચ્યું છે કે સમય મૂલ્યવાન છે, સમય ધન છે, સમય સોનું છે. હું અને તમે આપણે સૌ જાણીએ છીએ કે સમય અત્યંત કિંમતી છે, પરંતુ કેટલી કદર છે આપણને સમયની? આપણે જન્મ લઈએ ત્યાંથી 50, 60, 80, 90 વર્ષે મૃત્યુ પામીએ ત્યાં સુધી આપણી પાસે અઢળક સમય છે. સમય જ સમય છે, પરંતુ બહુ મોટી મોડી ખબર પડે છે કે આપણી પાસે જે પુષ્કળ સમય હતો એ તો વાવાઝોડાની માફક વહી ગયો. આપણે જન્મ્યા પછી થોડાક સમજણા થઈએ એટલે નર્સરી, કેજી કે બાલવાડી, પ્રાથમિક અને માધ્યમિક શાળામાં ટાઈમ ટેબલ બનીને આપણો સમય ઉડી જાય છે. થોડુંક વેકેશન જરૂર મળે, પણ એ તો પ્રવાસ, પર્યટન, રમતગમત, ગપ્પા, ટોળ ટપ્પાઓમાં જ કરતાઈ જાય. પછી કોલેજ, મિત્રો, અમન ચમન અને રખડપટ્ટીમાં સમયના કોથળા ખાલી થાય. પછી લગ્ન, સંતાનો, સંસાર, નોકરી, ઓફિસ, ફાઇલો, ફોન, લિફ્ટ, ટિફિન, બસ, સ્કૂટર, ટ્રેન, ધક્કા, ટ્રાફિક વગેરે. નોકરી હોય તો નોકરીની સલામતીની ચિંતા, ધંધો હોય તો ધંધાની ફિકર, દીકરાની ચિંતા, દીકરીના ટેન્શન્સ, મોંઘવારી, ભ્રષ્ટાચાર, ત્રાસવાદ અને આતંકવાદ, આમ બોરિંગ રોજ ફૂંફાળા મારતા હોય. સમય ક્યાં ઓળંગચું થઈ જાય છે એ તો ખ્યાલ જ રહેતો નથી, ખરું ને? ક્યારેક સમય પતંગિયાની જેમ ઉડાઉડ કરતો હોય તો ક્યારેક એક પગે લંગડાતો ચાલતો હોય. આપણો સમય ક્યારેક થાકમાં અને કંટાળામાં, ક્યારેક ઊંઘમાં, તો ક્યારેક ઘેનમાં, ક્યારેક રાતોમાં, તો ક્યારેક વાતોમાં વહી જાય છે. વર્ષો વહેતા જાય છે, દસકાઓ ઓગળતા જાય છે, સમયના પાર્સલો ખાલી થતા જાય છે. એક વર્ગ એવો છે જેઓને જરાય ફુરસદ નથી, બિલકુલ સમય જ નથી એવું કહે છે તેઓ. જ્યારે એક વર્ગ એવો હોય છે જેને કંઈ કામ જ કરવું નથી. કેટલાક લોકોનો સમય ધર્મ કરતાં કે ભક્તિ કરતાં તેનો દેખાડો કરવામાં કે ઢોંગ કરવામાં વ્યતીત થઈ જાય છે. આમ તો આપણા સૌના દિવસો જાણે કે લય તાલ વિનાના એક નીરસ કાફલાની જેમ વહી જતા હોય છે. યંત્રવત જીવન બની ગયા છે આપણા. જાગવું, સવાર પડવી, ડોરબેલ વાગવી, દૂધવાળો, છાપાવાળો, ધોબી, સ્કૂલ રિક્ષાવાળો, બ્રશ, ટૂથપેસ્ટ, ચા, નાસ્તો, નાનકડો બાથરૂમ, જલ્દી જલ્દી નાહવાનું, દોડતા દોડતા વ્યવસાયના સ્થળે પહોંચવાનું, જાણે કે યુદ્ધના મેદાનમાં જતા હોઈએ. બાય ધ વે, જિંદગી એક જંગ નથી ભલા? ખેર, રોજિંદી ઘટમાળ છે આપણી. સાંજે પાછા ઘેર, પરિવાર, ભોજન, ટીવી, રેડિયો અને બેડરૂમ, સમયનું ચક્ર આમ જ ચાલ્યા કરે છે. એમ લાગે છે કે અધ્યાય આમ જ પૂરો થઈ જાય છે. એવું નથી લાગતું કે આપણે ઘડિયાળને ચાવી નથી આપી રહ્યા, પણ ઘડિયાળ આપણને ચાવી ચડાવી રહ્યું છે. તમને સમય નથી, મારો સમય નથી, જીવ રહ્યા છે એવા બ્રહ્મમાં જિંદગી ગુમાવી નથી રહ્યા આપણે? આપણી પાસે આપણો પોતાનો સમય કયો? સમય ધન છે, છતાં આપણે તો દરિદ્ર જ રહ્યા. જે માણસ પાસે પોતા માટે થોડો પણ સમય હોય અને પોતાની મન ભાવન પ્રવૃત્તિમાં તેનો ઉપયોગ કરી શકે, સાચો આનંદ મેળવી શકે, તે માણસ ખરેખર શ્રીમંત છે. આપણે સમયને નિજ માટે નથી વાપરી શકતા તો અન્યને તો આપણે શું સમય આપી શકવાના? પોતા

0: માટે તો પશુઓ પણ જીવે છે ને, બીજા માટે કાંઈ કરી છૂટીએ એ જ જીવનની સાર્થકતા છે. જે સમય વહી ગયો છે એના માટે હવે જીવ બાળવાનો કોઈ અર્થ નથી. પાસ્ટ ઇઝ ડેડ ઇન ધ સેન્સ દેટ ઇટ ઇઝ નો મોર નાઉ. ફ્યુચર ઇઝ ઓલ્સો ડેડ ઇન ધ સેન્સ દેટ ઇટ ઇઝ નોટ બોર્ન યેટ. ભૂત અને ભવિષ્ય બંનેની ચર્ચા નિરર્થક છે. આજને વર્તમાનને આપણે સુધારીએ. સમયનું સોનું જે હવે થોડું ઘણું આપણા હાથમાં છે, તેના વડે સુંદર મનપસંદ સમાજોત્કર્ષના સમાજોત્થાનના આભૂષણો ઘડીએ. આપણી ખાતાવાહીમાં જમા પક્ષે સમય તો બહુ હતો, પરંતુ જમા પક્ષેથી તે ઉધાર પક્ષે જતો રહ્યા પછી એની કિંમત આપણે સમજી શક્યા છે. આપણે સમય
1: શ્રોતા મિત્રો, હમણાં જ આપે સમયનું સોનું આ વિષય પર વક્તા ગિરિરાજ બ્રહ્મભટ્ટને સાંભળ્યા. કાર્યક્રમ અમૃતધારાનું પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે શ્રી રામચરિત માનસ ગાન. ચોપાઈ ગાનના કલાકાર શ્રીકાંત પારગાંવકર અને રવિન્દ્ર સાઠે. સંગીત સતીશ ભાટિયાનું.

હમણાં આપ સાંભળી રહ્યા હતા શ્રી રામચરિત માનસ ગાન. ચોપાઈ ગાનના કલાકાર હતા શ્રીકાંત પારગાંવકર અને રવિન્દ્ર સાઠે. સંગીત હતું સતીશ ભાટિયાનું. આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. રજૂ કરીએ છીએ જૂના ફિલ્મી ગીતોનો કાર્યક્રમ સુર સરિતા. સુર સરિતા કાર્યક્રમની શરૂઆત કરીએ માશુકા ફિલ્મના આ ગીતથી, સ્વર સુરૈયાનો.

આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. રજૂ કરીએ છીએ સદાબહાર ગીતો. કાર્યક્રમની શરૂઆત કરીએ તે પહેલાં આ સંદેશ.

મિત્રો, આ સાથે જ સદાબહાર ગીતોનો કાર્યક્રમ અહીં સમાપ્ત થયો. આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. બરાબર 7:10 પ્રાદેશિક સમાચાર અપાશે.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સંસ્કૃતિ ભુંડિયા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. મિયાવાકી પદ્ધતિથી એક જ કલાકમાં 3.61 લાખ વૃક્ષારોપણ કરી અમદાવાદ મહાનગરપાલિકાનો વિશ્વવિક્રમ. કેન્દ્રીય ગૃહમંત્રી અને મુખ્યમંત્રીએ અભિનંદન પાઠવ્યા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે NFSU ખાતે ઇન્ટરપોલ DFEG મીટિંગનું અને દહેગામમાં APMCના શાકભાજી પેટાયાર્ડનું ઉદ્ઘાટન કરશે. પંચમહાલમાં વાયરસ ફેલાવતી 300 સફેદ માખીને પકડીને તપાસ માટે મોકલાઈ. સુરત શહેરના 6 અસરગ્રસ્ત તાલુકાઓમાં અંદાજે 84 લાખ રૂપિયાથી વધુની સહાય ચૂકવાઈ અને અમદાવાદના સ્વરિત જોશીએ કોલંબિયા ખાતે યોજાયેલ 56મા આંતરરાષ્ટ્રીય ભૌતિકશાસ્ત્ર ઓલિમ્પિયાડમાં સુવર્ણચંદ્રક જીત્યો. સમાચાર વિગતવાર. પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળા ભવિષ્યના સંકલ્પને સાકાર કરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગઈકાલે ભાડજ ખાતે આયોજિત મહાઅભિયાનમાં મિયાવાકી પદ્ધતિથી એક જ કલાકમાં 3.61 લાખ વૃક્ષોનું વૃક્ષારોપણ કરીને ગિનિસ વર્લ્ડ રેકોર્ડ સ્થાપવામાં આવ્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નેતૃત્વમાં ગઈકાલે યોજાયેલા વૃક્ષારોપણ કાર્યક્રમ અંતર્ગત આશરે 91,000 ચોરસ મીટર વિસ્તારમાં યોજાયેલા અભિયાનમાં 25,000થી વધુ સ્વયંસેવકો ઉત્સાહપૂર્વક જોડાતા વિશ્વવિક્રમ સર્જાયો છે. કેન્દ્રીય ગૃહ તેમજ સહકારિતા મંત્રી અમિત શાહે ગાંધીનગર લોકસભા મતવિસ્તારમાં મિયાવાકી પદ્ધતિ અંતર્ગત 1 કલાકમાં 3.61 લાખથી વધુ વૃક્ષારોપણનો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવવા બદલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તમામ સ્વયંસેવકો તેમજ વિસ્તારના રહેવાસીઓને હાર્દિક અભિનંદન પાઠવ્યા. આ વિશ્વવિક્રમ સ્થાપવા બદલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X દ્વારા અમદાવાદ મહાનગરપાલિકાને અભિનંદન આપીને આ કામગીરીને બિરદાવી હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગાંધીનગરમાં નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી NFSU ખાતે 11મી ઇન્ટરપોલ ડિજિટલ ફોરેન્સિક એક્સપર્ટ ગ્રુપ DFEG મીટિંગનું ઉદઘાટન કરશે. આ પ્રસંગે 47 દેશોના પ્રતિનિધિ, કાયદા અમલીકરણ એજન્સીઓના વરિષ્ઠ અધિકારીઓ પણ હાજરી આપશે. કેન્દ્રીય ગૃહમંત્રી 3 સેન્ટર ઓફ એક્સેલન્સ એશિયાની પ્રથમ સાયબર ફોરેન્સિક ઇન્વેસ્ટિગેશન વાન અને વૈશ્વિક પ્રદર્શનનું પણ ઉદઘાટન કરશે. આ પ્રદર્શનમાં 30થી વધુ બહુરાષ્ટ્રીય કંપનીઓ પોતાની નવી ટેકનોલોજી અને સાધનો પ્રદર્શિત કરશે. શ્રી શાહ AI સક્ષમ ડિજિટલ ફોરેન્સિક ઇન્વેસ્ટિગેશન વિષય પર પ્રથમ આંતરરાષ્ટ્રીય તપાસકર્તા સ્પર્ધા અને શિખર સંમેલનનું પણ ઉદઘાટન કરશે. સહકાર મંત્રી અમિત શાહ આજે દહેગામમાં કૃષિ ઉત્પન્ન બજાર સમિતિના અમૃત મહોત્સવ દરમિયાન એક નવા શાકભાજી પેટાયાર્ડનું ઉદઘાટન કરશે. આ કાર્યક્રમ દરમિયાન તેઓ એક પેડ માં કે નામ અભિયાન હેઠળ એક છોડ રોપશે અને અમૃત મહોત્સવની ઉજવણી માટે તૈયાર કરાયેલ એક વિશેષ પ્રકાશનનું વિમોચન કરશે. આ પ્રસંગે શ્રી અમિત શાહ દહેગામ કૃષિ ઉત્પન્ન બજાર સમિતિના બોર્ડ સભ્યો સાથે પણ વાતચીત કરશે. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે અમદાવાદમાં સામૂહિક વૃક્ષારોપણ કાર્યક્રમનો આરંભ કરાવ્યો. તેમણે વૃક્ષો વાવવાથી પર્યાવરણને અને માનવજીવનને થતા ફાયદા પર પ્રકાશ પાડ્યો હતો. શ્રી શાહે વધતા જતા કાર્બન ઉત્સર્જન વિશે ચિંતા વ્યક્ત કરતાં કહ્યું કે ભાવિ પેઢી માટે પૃથ્વીને જીવવાલાયક રાખવા માટે વૃક્ષોનું આવરણ જરૂરી છે. આ માટે તેમણે દરેક નાગરિકને પોતાના ઘર પર સોલાર રૂફટોપ લગાવવા અને સોસાયટીના દરેક ખૂણે વૃક્ષ વાવવા અપીલ કરી હતી, જેથી વધતા તાપમાન અને ઓઝોન સ્તરના નુકસાન સામે આવનારી પેઢીઓને રક્ષણ મળી શકે.
1: આ ઓઝોનનું પડ સૂર્યપ્રકાશને રોકવાનું કામ કરે છે. આ ઓઝોનનું પડ સૂર્યપ્રકાશને જીવવા લાયક બનાવવાનું કામ કરે છે. અને ઓઝોનના પડમાં એ જે ગાબડા પડ્યા છે, એ ગાબડા પૃથ્વીનું તાપમાન ઊંચું લઈ જાય છે, વરસાદ ઓછો કરાવે છે. અને મિત્રો, આવનારા દિવસોમાં 4 પેઢી પછી જો પૃથ્વીને જીવવા લાયક રાખવી હોય તો ઉપર જતો કાર્બન ડાયોક્સાઇડ આ વૃક્ષો પોતાના ખોરાક તરીકે લઈ લે અને ઓઝોનના પડમાં નવા ગાબડા ના પડે, એ ખૂબ જરૂરી છે.
0: ચાંદીપુરા વાયરસને વધુ ફેલાતો અટકાવવા માટે પંચમહાલ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા સર્વે અને દવાનો છંટકાવ સહિતની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરાઈ છે. આ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાંથી 300 જેટલી સફેદ માખી પકડીને તેને તપાસ માટે મોકલાઈ હોવાનું જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર BK પટેલે જણાવ્યું હતું.

0: એક્ટિવિટીમાં 15 વર્ષથી નાની ઉંમરના બાળકોનું ફીવર સર્વેલન્સ, ડસ્ટિંગની કામગીરી, જંતુનાશક દવાનો છંટકાવ વગેરે કરવામાં આવે છે અને અત્યાર સુધીમાં 300 જેટલી સેન્ટ ફ્લાય કલેક્શન કરવામાં આવેલ છે, જેને તપાસ અર્થે મોકલવામાં આવેલ છે.
1: ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ચાંદીપુરા વાયરસના 2 કેસ પોઝિટિવ નોંધાતા આરોગ્ય તંત્ર સતર્ક થયું છે. સારવાર હેઠળના બંને દર્દીઓ નાના બાળકો છે, જેમાં એક બાળક સાબરકાંઠા જિલ્લાનું અને બીજું ખેડા જિલ્લાના કપડવંજનું છે. બંને બાળકોને વિશેષ સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બંનેના રિપોર્ટમાં ચાંદીપુરા વાયરસની પુષ્ટિ થયા બાદ તેમને તાત્કાલિક આઇસોલેશનમાં રાખીને નિષ્ણાંત તબીબોની દેખરેખ હેઠળ સારવાર શરૂ કરવામાં આવી છે. હાલમાં એક બાળકની સ્થિતિ સ્થિર હોવાનું જણાવાયું છે, જ્યારે બીજા બાળકને વેન્ટિલેટર સપોર્ટ પર રાખીને સારવાર આપવામાં આવી રહી છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને મારા એક હેન્ડલ AIR_ABADને ફોલો કરશો. રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન સૌરાષ્ટ્ર અને કચ્છમાં વાતાવરણ મુખ્યત્વે શુષ્ક રહ્યું છે, જ્યારે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ નોંધાયો છે. હાલમાં સક્રિય મોન્સૂન ટ્રફ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે આગામી 7 દિવસ દરમિયાન સમગ્ર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના હોવાનું હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માએ જણાવ્યું હતું.
2: अगले 7 दिनों में हल्की से मध्यम बारिश कहीं कहीं अपने गुजरात राज्य में हो सकती है. सौराष्ट्र कच्छ और गुजरात रीजन दोनों में मछुआरों के लिए भी 3 दिन के लिए नॉर्थ गुजरात कोस्ट पर वार्निंग दी गई है स्क्वाली विंड्स की, जिसमें की स्पीड 45 से 55 और गस्टिंग 65 किलोमीटर पर आवर के आसपास रहने की उम्मीद है. वो नॉर्थ गुजरात के लिए डे 1, डे 2, डे 3 के लिए. और दूसरा अगर बात करते हैं मानसून की अभी तक की, तो जो साउथ वेस्ट मानसून का जो नॉर्मल है उसके अकॉर्डिंग हमारा जो गुजरात रीजन है उसमें लगभग हमारा 13% कम रहा है नॉर्मल से, और सौराष्ट्र कच्छ में 28% कम रहा है.
1: સુરત શહેર અને આજુબાજુના વિસ્તારમાં સર્જાયેલી પૂરની પરિસ્થિતિને ધ્યાને રાખીને રાજ્ય સરકારના દિશાનિર્દેશ અનુસાર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અસરગ્રસ્ત નાગરિકોને ત્વરિત આર્થિક સહાય આપવામાં આવી રહી છે. સુરત શહેરના 6 અસરગ્રસ્ત તાલુકામાં કુલ 3,690 અસરગ્રસ્ત લાભાર્થીને કુલ 83.93 લાખથી વધુને આર્થિક સહાય પેટે કેશ ડોલ્સ તેમજ ઘરવખરી નુકસાનની સહાય ચૂકવવામાં આવી છે. અત્યાર સુધીમાં શહેરના 6 તાલુકામાં કુલ 20,945 અસરગ્રસ્તોને કુલ 4.68 કરોડથી વધુની આર્થિક સહાયની ચૂકવણી કરવામાં આવી છે. જામનગરમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં ગર્ભ સંસ્કાર, ગર્ભવિજ્ઞાન પ્રશિક્ષણ દીક્ષાંત સમારોહ અને રાષ્ટ્રીય સંગોષ્ઠી કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમમાં રાજ્યપાલે જણાવ્યું કે ગર્ભ સંસ્કાર એક પવિત્ર સંસ્કાર છે. કાર્યક્રમના આયોજક ડોક્ટર હિતેશ જાનીએ કાર્યક્રમ અંગે વધુ માહિતી આપતા આ મુજબ જણાવ્યું.
3: ગર્ભના સળ ભાવ, માતૃજ ભાવ, પિતૃજ ભાવ જે આયુર્વેદમાં વર્ણન છે, એ જે ફેક્ટર્સ છે પ્રેગ્નન્સીના, એના ઉપર રીલ કોમ્પિટિશન પણ હતી. અને 2 બહુ મોટા વક્તાઓ ડૉક્ટર કરિશ્મા નારવાણી અને વૈદ્ય વિનય વેલણકર, એકનું ઇન્ફર્ટિલિટી ફિમેલનું અને મેલ ઇન્ફર્ટિલિટી ઉપર વ્યાખ્યાન થયું. ખૂબ સરસ કાર્યક્રમ થયો અને 200 જેટલા પાર્ટિસિપન્ટ્સે આખા દેશમાંથી ભાગ લીધો.
1: દરમિયાન રાજ્યપાલે જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના લતીપર ગામની મુલાકાત લીધી. મુલાકાત દરમિયાન તેમણે પર્યાવરણની સુરક્ષા અને સ્વચ્છતાના ઉમદા ઉદ્દેશ્ય સાથે વિવિધ કાર્યક્રમોમાં સહભાગી થઈ ગ્રામજનોને પ્રેરિત કર્યા હતા. તેમણે લતીપર ગામમાં વૃક્ષારોપણ અને ગામની સાફ સફાઈ રાખવામાં મહત્વનું યોગદાન આપતા સ્વચ્છતા કર્મીઓનું સન્માન પણ કર્યું. આ મુલાકાત દરમિયાન તેમણે ગામના સામાન્ય પરિવારના ઘરે સાદગીપૂર્વક ભોજન ગ્રહણ કરી સામાજિક સમરસતાનું પ્રેરક દ્રષ્ટાંત પૂરું પાડ્યું. અમદાવાદની સ્વરિત જોશીએ કોલંબિયાના બુકારામંગા ખાતે યોજાયેલા 56મા આંતરરાષ્ટ્રીય ભૌતિકશાસ્ત્ર ઓલિમ્પિયાડ 2026માં સુવર્ણચંદ્રક જીત્યો છે. 5 સુવર્ણચંદ્રક વિજેતાઓમાં પુણેના કનિષ્ક જૈન, ઇન્દોરના રિદ્ધેશ અનંત બેન્ડેલ, નવી દિલ્હીના રૂષિત ગર્ગ, મુંબઈના શ્રેષ્ઠ સુરૈયાનો સમાવેશ થાય છે. આ સિદ્ધિ સાથે ભારતે 87 દેશોના 381 વિદ્યાર્થીઓમાં રશિયા, ચીન, કઝાકિસ્તાન, દક્ષિણ કોરિયા અને તાઇવાન સાથે સંયુક્ત રીતે પ્રથમ સ્થાન મેળવ્યું છે. લોર્ડ્સમાં રમાયેલી પ્રથમ મહિલા ટેસ્ટ ક્રિકેટ ભારતીય ટીમ જીતથી માત્ર 4 વિકેટ દૂર છે. ભારતીય વિકેટકીપર અને બેટ્સમેન યાસ્તિકા ભાટિયા લોર્ડ્સમાં ટેસ્ટ સદી ફટકારનાર પ્રથમ મહિલા ક્રિકેટર બની છે. ભારતના બોલરોએ ઇંગ્લેન્ડ સામેની ઐતિહાસિક એકમાત્ર મહિલા ટેસ્ટ મેચમાં પોતાની પકડ મજબૂત બનાવી છે. બીજા દિવસની રમત 269 રનની લીડ સાથે મેચ ફરી શરૂ થતાં ટીમ ઇન્ડિયાએ 7 વિકેટે 341 રન પર પોતાનો બીજો દાવ જાહેર કર્યો હતો. આમ ભારતે ઇંગ્લેન્ડને 457 રનનો લક્ષ્યાંક આપ્યો હતો, જેના જવાબમાં ઇંગ્લેન્ડ સ્ટમ્પ સુધી 6 વિકેટે

0: તો 30 રનમાં ઓલ આઉટ થઈ ગયું, જેમાં એમી જોન્સ 52 રન બનાવીને અણનમ રહી હતી. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. મિયાવાકી પદ્ધતિથી એક જ કલાકમાં 3.61 લાખ વૃક્ષારોપણ કરી અમદાવાદ મહાનગરપાલિકાનો વિશ્વવિક્રમ. કેન્દ્રીય ગૃહમંત્રી અને મુખ્યમંત્રી અભિનંદન પાઠવ્યા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે NFSU ખાતે ઇન્ટરપોલ DFEG મીટીંગનું અને દહેગામમાં APMCના શાકભાજી પેટાયાર્ડનું ઉદઘાટન કરશે. પંચમહાલમાં વાયરસ ફેલાવતી 300 સફેદ માખીઓને પકડીને તપાસ માટે મોકલાઈ. સુરત શહેરના 6 અસરગ્રસ્ત તાલુકામાં અંદાજે 84 લાખ રૂપિયાથી વધુની સહાય ચૂકવાઈ. અને અમદાવાદના સ્વરિત જોશીએ કોલંબિયા ખાતે યોજાયેલ 56મા આંતરરાષ્ટ્રીય ભૌતિકશાસ્ત્ર ઓલિમ્પિયાડમાં સુવર્ણચંદ્રક જીત્યો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
1: આકાશવાણી અમદાવાદ વડોદરા રજૂ કરીએ છીએ ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. મિત્રો, આજના આ કાર્યક્રમમાં સાંભળીએ ભક્ત કવિ નરસિંહ મહેતા રચિત કેટલાક પદો. કાર્યક્રમની શરૂઆત કરીએ ગૌરવ ધ્રુવ અને સોલી કાપડિયાના સ્વરમાં નરસિંહ મહેતાના આ પદથી.

આ સાથે જ ગુજરાતી ગીતોનો કાર્યક્રમ અહીં સમાપ્ત થયો. કાર્યક્રમમાં આજે નરસિંહ મહેતાના કેટલાક પદ આપે સાંભળ્યા. કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. બરાબર 7:45 ગુજરાતીમાં સમાચાર અપાશે.

0: નમસ્કાર, આકાશવાણી સમાચાર સિમ્પલ ઠક્કર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગાંધીનગરમાં NFSU ખાતે 11મી ઇન્ટરપોલ ડિજિટલ ફોરેન્સિક એક્સપર્ટ ગ્રુપ મિટિંગનું ઉદ્ઘાટન કરશે. કેન્દ્રીય ઉદ્યોગમંત્રી પિયુષ ગોયલ આજથી સ્પેન, બેલ્જિયમ અને ફિનલેન્ડની મુલાકાતે. નશામુક્ત યુવા ફોર વિકસિત ભારતનો નવો તબક્કો આજથી શરૂ, નોંધણી માય ભારત પોર્ટલ પર શરૂ. બેંકોકના બારમાં લાગેલી આગમાં 27 લોકોના મોત, 60 લોકો સારવાર હેઠળ. અમેરિકાએ ઈરાન પર પુનઃ હુમલા શરૂ કર્યા. અને યાસિકા ભાટિયા લોર્ડ્સમાં ટેસ્ટ સદી ફટકારનાર પ્રથમ મહિલા ક્રિકેટર બની. સમાચાર વિગતવાર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગાંધીનગરમાં નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી NFSU ખાતે 11મી ઇન્ટરપોલ ડિજિટલ ફોરેન્સિક એક્સપર્ટ ગ્રુપ DFEG મીટિંગનું ઉદઘાટન કરશે. આ પ્રસંગે 47 દેશોના પ્રતિનિધિ, કાયદા અમલીકરણ એજન્સીઓના વરિષ્ઠ અધિકારીઓ પણ હાજરી આપશે.
1: इस अवसर पर केंद्रीय गृह मंत्री अमित शाह 3 अत्याधुनिक सेंटर ऑफ एक्सीलेंस का लोकार्पण करेंगे, जो AI आधारित वित्तीय अपराध जांच, मीडिया फॉरेंसिक और क्राइम सीन मैनेजमेंट पर केंद्रित है. इसके साथ ही ऑनलाइन साक्ष्य जुटाने में सक्षम एशिया की पहली स्वदेशी साइबर फॉरेंसिक इन्वेस्टिगेशन वैन को भी हरी झंडी दिखाई जाएगी. इस सम्मेलन में गूगल और सेलेब्राइट जैसी 30 से अधिक वैश्विक कंपनियों की अत्याधुनिक तकनीकों की प्रदर्शनी भी आकर्षण का केंद्र रहेगी. इसके बाद दोपहर को सहकार से समृद्धि का संकल्प आगे बढ़ाते हुए गृहमंत्री दहगाम में कृषि उपज मंडी समिति के अमृत महोत्सव के दौरान नवनिर्मित सब यार्ड का उद्घाटन करेंगे. अपर्णा खूंट, आकाशवाणी समाचार, अहमदाबाद.
0: આજે ગુજરાતના ગાંધીનગરમાં કૃષિ ઉત્પાદન બજાર સમિતિ APMCના અમૃત મહોત્સવ દરમિયાન કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહ નવા શાકભાજી પેટાયાર્ડનું ઉદઘાટન કરશે. ગઈકાલે અમદાવાદમાં શ્રી શાહની ઉપસ્થિતિમાં હરિયાળું અને પ્રદૂષણ મુક્ત અમદાવાદ બનાવવા માટે સામૂહિક વૃક્ષારોપણનો આરંભ કરાયો હતો. શ્રી શાહે અનેક વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલ આજથી આ મહિનાની 17મી તારીખ સુધી સ્પેન, બેલ્જિયમ અને ફિનલેન્ડના ઉચ્ચસ્તરીય ભારતીય વ્યાપાર પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરશે. આ મુલાકાતનો હેતુ વેપાર, રોકાણ, ટેકનોલોજી, નવીનતા અને ટકાઉપણ ઉપર ધ્યાન કેન્દ્રિત કરીને યુરોપ સાથે ભારતની આર્થિક ભાગીદારીને મજબૂત બનાવવાનો છે. તેમના પ્રવાસના પ્રથમ તબક્કામાં શ્રી ગોયલ આજે સ્પેનની મુલાકાત લેશે, જ્યાં તેઓ ચેમ્બર ઓફ કોમર્સ ઓફ સ્પેન CEOE અને ICEX સ્પેન ટ્રેડ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ સાથે બિઝનેસ રાઉન્ડ ટેબલમાં ભાગ લેશે. યુવા બાબતો અને રમતગમત મંત્રાલયે મેરા યુવા ભારત માય ભારત દ્વારા રાષ્ટ્રવ્યાપી નશામુક્ત યુવા ફોર વિકસિત ભારત અભિયાનનો આગળનો તબક્કો શરૂ કર્યો છે. તેના અંતર્ગત સ્પર્ધામાં જિલ્લા, રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે એમ 3 સ્તરીય ફોર્મેટમાં યોજાશે. આ સ્પર્ધામાં 15-29 વર્ષની વયના યુવાનો ભાગ લઈ શકે છે અને તેઓ હિન્દી, અંગ્રેજી અથવા કોઈપણ પ્રાદેશિક ભાષામાં તેમની રચનાઓ જમા કરી શકે છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર આ માટે નોંધણી આજથી માય ભારત પોર્ટલ પર શરૂ થશે. માય ભારત 5 સર્જનાત્મક શ્રેણીઓમાં જિલ્લા સ્તરીય સ્પર્ધાનું આયોજન કરશે, જેમાં નૃત્ય, સંગીત, રીલ અને શોર્ટ ફિલ્મ, નુક્કડ નાટક અને સ્લેમ કવિતાનો સમાવેશ થાય છે. ઓમાનના દરિયાકાંઠે ભારતીય ક્રૂ મેમ્બરને લઈ જઈ રહેલા વાણિજ્યિક જહાજ GFS ગેલેક્સી પર થયેલા હુમલા બાદ નવી દિલ્હીએ પશ્ચિમ એશિયા ક્ષેત્રમાં તણાવ તાત્કાલિક ઓછો કરવા માટે હાકલ કરી છે.
2: ભારતને તનાવ કો તુરંત કમ કરને ઓર કૂટનીતિક સમાધાન કે લીએ બાતચીત કો શીઘ્ર નિષ્કર્ષ તક પહોંચાને કી માંગ દોહરાઈ હૈ તાકી ઇસ ઇલાકે મેં શાંતિ ઓર સ્થિરતા કાયમ કી જા સકે. ભારતને ઓમાન તટ કે પાસ વાણિજ્યિક પોત GFS ગેલેક્સી પર હમલે કી કડી નિંદા કી હૈ. પોત પર સવાર 11 ભારતીયો મેં સે 10 કો સુરક્ષિત બચા લિયા ગયા હૈ, જબકિ 1 લાપતા હૈ. ઓમાન મેં ભારતીય દૂતાવાસ સ્થિતિ પર લગાતાર નજર રખે હુએ હૈ ઓર ખોજ તથા બચાવ અભિયાન મેં ઓમાન કે અધિકારીઓ કે સાથ સમન્વય કર રહા હૈ. સુપર की रिपोर्ट के साथ समाचार कक्ष से वैष्णवी.
0: થાઇલેન્ડ ની રાજધાની બેંકોક માં એક બાર માં લાગેલી આગ માં 27 લોકોના મોત થયા છે. મૃતકોમાં 9 પુરુષો અને 18 મહિલાઓનો સમાવેશ થાય છે. 60 થી વધુ લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ગઈકાલે મધ્યરાત્રિ આગ લાગતા અગ્નિ

0: દળોએ ઘટનાસ્થળે પહોંચી બચાવ કામગીરી શરૂ કરી હતી. થાઇલેન્ડના પ્રધાનમંત્રી અનુતિન ચારનવિરાકુલે મીડિયાને જણાવ્યું હતું કે 27 મૃતદેહો મળી આવ્યા છે. આગનું કારણ હજુ તપાસ હેઠળ હોવા છતાંય ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટ કારણભૂત હોવાની શંકા છે. આ બાર બેંગકોકના ચતુચક જિલ્લામાં આવેલું એક લોકપ્રિય રેસ્ટોરન્ટ અને મનોરંજનનું સ્થળ છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIRNews_ABADને ફોલો કરશો. કતારના ફાધર અમીર શેખ હમદ બિન ખલીફા અલ થાનીનું ગઈકાલે અવસાન થતાં ભારતે આજે એક દિવસીય રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે. સમગ્ર ભારતમાં તમામ ઇમારતો પર રાષ્ટ્રીય ધ્વજ અડધી કાઠીએ લહેરાવાયો છે અને તમામ સત્તાવાર મનોરંજન કાર્યક્રમો રદ કરાયા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ફાધર અમીર શેખ હમદ બિન ખલીફા અલ થાનીના નિધન પર શોક વ્યક્ત કરતાં કહ્યું કે તેઓ એક સ્વપ્નદ્રષ્ટા નેતા હતા જેમણે કતારને વિકાસ અને સમૃદ્ધિના ઉચ્ચ સ્તરે પહોંચાડ્યું છે. ભારત સરકાર વતી સંસદીય બાબતો અને લઘુમતી બાબતોના મંત્રી કિરણ રિજિજુ શોક વ્યક્ત કરવા કતાર પહોંચ્યા છે. અમેરિકાએ ઇરાન સામે લશ્કરી હુમલા શરૂ કર્યા છે. અમેરિકી સેન્ટ્રલ કમાન્ડે જણાવ્યું હતું કે આ કાર્યવાહીનો હેતુ હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતા નાગરિક નાવિકો અને વાણિજ્યિક જહાજોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે તેને રોકવાના પ્રયાસરૂપે છે. સાંભળીએ એક અહેવાલ.
1: अमरीका की सेना ने कहा है कि हमले राष्ट्रपति डोनाल्ड ट्रंप के निर्देश पर किए गए हैं. इस बीच ईरान ने होर्मुज जलडमरू मध्य को अगली सूचना तक बंद कर दिया है. ईरान की नौसेना ने कहा कि इस इलाके में अमरीका का दखल खत्म होने तक किसी भी जहाज को इस रास्ते से निकलने की अनुमति नहीं दी जाएगी. नौसेना ने कहा कि होर्मुज जलडमरू मध्य की इस घटना को लेकर अमरीका की किसी भी कार्रवाई का कड़ा जवाब दिया जाएगा. अमरीका ईरान से सार्वजनिक रूप से होर्मुज जलडमरू मध्य से गुजरने वाले जहाजों पर हमला नहीं करने का आश्वासन चाहता है. इस बीच अमेरिका के राष्ट्रपति डोनाल्ड ट्रंप ने कहा है कि तनाव के बावजूद ईरान के साथ बातचीत जारी रहेगी. ईरान ने कहा कि होर्मुज जलडमरू मध्य उसके नियंत्रण में ही रहेगा और इस मार्ग से गुजरने वाले जहाजों को शुल्क देना होगा. ओमान ने होर्मुज जलडमरू मध्य से जहाजों की आवाजाही के लिए दो अलग अलग रास्तों का प्रस्ताव दिया है लेकिन ईरान ने इस तरह के प्रस्ताव को पहले ही खारिज कर दिया था. समाचार कक्ष से मैं मुकेश कुमार.
0: ભારતીય હવામાન વિભાગે આગામી 2-3 દિવસ દરમિયાન ઉત્તર પૂર્વ ભારત, પશ્ચિમ બંગાળ અને બિહારમાં ભારે તેથી ભારે વરસાદની આગાહી કરી છે અને 4-5 દિવસ દરમિયાન પૂર્વ ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદની આગાહી કરી છે. 18 જુલાઈ સુધી અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં વ્યાપકથી વ્યાપક વરસાદની સંભાવના છે. ઉત્તરાંતરિક કર્ણાટક, દક્ષિણાંતરિક કર્ણાટક, તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલ અને તેલંગાણામાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે આગામી 6-7 દિવસ દરમિયાન ઉત્તર પશ્ચિમ, પશ્ચિમ મધ્ય અને દક્ષિણ દ્વીપકલ્પ ભારતના મેદાની વિસ્તારોમાં હળવો વરસાદ થવાની સંભાવના છે. લોર્ડ્સમાં રમાયેલી પ્રથમ મહિલા ટેસ્ટ ક્રિકેટ ભારતીય ટીમ જીતથી માત્ર 4 વિકેટ દૂર છે. ભારતીય વિકેટકીપર અને બેટ્સમેન યત્સિકા ભાટિયા લોર્ડ્સમાં ટેસ્ટ સદી ફટકારનાર પ્રથમ મહિલા ક્રિકેટર બની છે. ભારતના બોલરો ઇંગ્લેન્ડ સામેની ઐતિહાસિક એકમાત્ર મહિલા ટેસ્ટ મેચમાં પોતાની પકડ મજબૂત બનાવી છે. બીજા દિવસની રમતમાં 269 રનની લીડ સાથે મેચ ફરી શરૂ કરતા ટીમ ઇન્ડિયાએ 7 વિકેટે 341 રન પર પોતાનો બીજો દાવ જાહેર કર્યો હતો. આમ ભારતે ઇંગ્લેન્ડને 457 રનનો લક્ષ્યાંક આપ્યો હતો જેના જવાબમાં ઇંગ્લેન્ડ સ્ટેમ્પ સુધી 6 વિકેટ 130 રનમાં ઓલઆઉટ થઈ ગયું જેમાં એમી જોન્સના 52 રન બનાવીને અણનમ રહી હતી. કોલંબિયાના બુકારામંગા ખાતે યોજાયેલા 56મા આંતરરાષ્ટ્રીય ભૌતિકશાસ્ત્ર ઓલિમ્પિયાડ 2026માં 5 ભારતીય વિદ્યાર્થીઓએ સુવર્ણચંદ્રક જીત્યા છે. આ યુવા ભૌતિકશાસ્ત્રીઓએ અસાધારણ પ્રદર્શન કરી દેશને ખૂબ જ ગૌરવ અપાવ્યું છે. 5 સુવર્ણચંદ્રક વિજેતાઓમાં અમદાવાદની સ્વરીત જોશી, પુણેના કનિષ્ક જૈન, ઇન્દોરના રિદ્વેશ અનંત બેન્ડલે અને નવી દિલ્હીના ઋતિ ગર્ગ, મુંબઈના શ્રેષ્ઠ સુરૈયાનો સમાવેશ થાય છે. અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે મારા સહયોગી સંસ્કૃતિ ભુંડિયા.
2: આજે અખબારોમાં અમેરિકા ઈરાન યુદ્ધ અંગેના સમાચાર મુખ્યત્વે વાંચવા મળી રહ્યા છે. દિવ્ય ભાસ્કર, ગુજરાત સમાચાર, સંદેશ અને ફૂલછાબ લખે છે કે અમેરિકાનો ઈરાન પર હુમલો, 140 મથકો તબાહ, યુદ્ધ ચાલુ, હોર્મુઝ ફરી બંધ, જહાજ પર હુમલામાં 1 ભારતીય ગુમ, 10ને બચાવી લેવાયા. અને નવ ગુજરાત સમય લખે છે કે અમદાવાદમાં કલાકમાં 3.61 લાખ વૃક્ષોનો રેકોર્ડ, કુલ 1.26 કરોડ વૃક્ષો રોપાયા.
0: અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગાંધીનગરમાં NFSU ખાતે 11મી ઇન્ટરપોલ

0: ડિજિટલ ફોરેન્સિક એક્સપર્ટ ગ્રુપ મીટિંગનું ઉદ્ઘાટન કરશે. કેન્દ્રીય ઉદ્યોગમંત્રી પિયુષ ગોયલ આજથી સ્પેન, બેલ્જિયમ અને ફિનલેન્ડની મુલાકાતે. નશામુક્ત યુવા ફોર વિકસિત ભારતનો નવો તબક્કો આજથી શરૂ. નોંધણી માય ભારત પોર્ટલ પર શરૂ. બેંકોકના બારમાં લાગેલી આગમાં 27 લોકોના મોત, 60 લોકો સારવાર હેઠળ. અમેરિકાએ ઈરાન પર પુનઃ હુમલા શરૂ કર્યા. અને યાસિકા ભાટિયા લોર્ડ્સમાં ટેસ્ટ સદી ફટકારનાર પ્રથમ મહિલા ક્રિકેટર બની. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: આકાશવાણી અમદાવાદ વડોદરા.

આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. બરાબર 8 વાગે સાંભળશો દિલ્હી કેન્દ્રથી પ્રસારિત સમાચાર પ્રભાત. ત્યારબાદ 8 વાગીને 15 મિનિટે મોર્નિંગ ન્યૂઝ.

આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. સવારના 8:30 વાગી રહ્યા છે. રજૂ કરીએ છીએ NCERT દ્વારા પ્રાયોજિત કાર્યક્રમ ઉમંગ.

આકાશવાણી અમદાવાદ વડોદરા. મિત્રો, સવારના 9 વાગી રહ્યા છે. રજૂ કરીએ છીએ માહિતી સાથે મનોરંજનનો અમારો દૈનિક કાર્યક્રમ સવારે સવારે. સવારે સવારે કાર્યક્રમ સાંભળતા સૌ મિત્રોને સપ્રેમ નમસ્કાર. કાર્યક્રમની શરૂઆત કરીએ આ પ્રાર્થનાથી.

મહેન્દ્ર કપૂર અને સાથીઓના સ્વરમાં બૈરાગ ફિલ્મની આ રચના હમણાં આપે સાંભળી. મિત્રો, હાલમાં વૃક્ષારોપણની ઝુંબેશ ચાલી રહી છે. ગઈકાલે અમદાવાદમાં માત્ર એક દિવસમાં 1.25 કરોડથી વધુ વૃક્ષો વવાયા, ગિનીઝ રેકોર્ડ બનાવાયો. મિત્રો, આપણે જાણીએ છીએ ગ્રીન કવરનું મહત્વ ઘણું છે. હાલમાં જ્યારે વરસાદની અનિશ્ચિતતાઓ વધી રહી છે ત્યારે વૃક્ષોનું મહત્વ ઘણું વધી જાય છે. પણ દોસ્તો, માત્ર વૃક્ષો વાવીને ભૂલી ના જઈએ તે જોવાનું પણ એટલું જ મહત્વનું છે, તેની માવજત જરૂરી છે. વધુ વાત આ ગીત પછી.

0: મોટી વહુ આ તમારે નામ.
1: આટલી પણ શું ઉતાવળ હતી.
0: અરે અને નાની આ તારા નામે અને આ મારી ડિંગલીના નામે.
2: પણ દાદી
0: હા
2: તમારા નામે
3: બધું જ મેં બેંક નોકર ફિક્સ ડિપોઝિટ બધામાં આમને જ તો નોમિની બનાવ્યા છે. કાલે જયારે હું ના રહું ત્યારે પૈસા મળવામાં અમને સરળતા રહેશે.
0: શું શું બોલો શું.
4: આરબીઆઈ કહે છે
5: જાણકાર બનો સતર્ક રહો.
6: કેચ ધ રેઇન. બારિશ કે પાણી કી એક એક બુંદ કો હમે બચાના હૈ તો મેરા ખાસ આગ્રહ હૈ વર્ષા કા બુંદ બુંદ પાણી હમ મિલકર કે બચાએ.
7: જળ છે તો આપણી છીએ. ચાલો ઘર અને ઓફિસ માં રેઇન વોટર હાર્વેસ્ટિંગ ટેકનોલોજી અપનાવીએ. રિચાર્જ પેટ અને શાફ્ટ બનાવીએ. બિનઉપયોગી બોરવેલ ને ઠીક કરીએ. જળાશયો માં કાપ દૂર કરીએ. વધુ ને વધુ વૃક્ષો વાવીએ. ચાલો આ વરસાદ માં કેચ ધ રેઇન અભિયાન સાથે જોડાઈએ.
8: ઈશ્વર અલ્લાહ તેરે નામ. આ ગીત હતું નયા રાસ્તા ફિલ્મનું. સમસ્વર હતો મોહમ્મદ રફી અને સાથીઓનો. મિત્રો, આપણે વૃક્ષોની વાત કરતા હતા. વૃક્ષો વાવી ને તેની માવજત કરવી ખૂબ જરૂરી છે. વિકાસના નામે વૃક્ષોનું આડેધડ કપાણ રોકાવું જોઈએ. વૃક્ષોને કાપીને સિમેન્ટનું જંગલ બનાવી દેવાય છે તેથી પ્રકૃતિનું સંતુલન ખોરવાય છે. મિત્રો, આપણી એ નૈતિક જવાબદારી છે કે વૃક્ષોને વાવીને તેની યોગ્ય જાળવણી કરીએ, જંગલોને કપાતા બચાવીએ.

0: મોહમ્મદ રફીને સાંભળ્યા બૈજુ બાવરા ફિલ્મના આ ગીતમાં.
1: કેચ ધ રેઇન, બારિશ કે પાણી કી એક એક બુંદ કો હમે બચાના હૈ, તો મેરા ખાસ આગ્રહ હૈ વર્ષા કા બુંદ બુંદ પાણી હમ મિલકર કે બચાએ.
2: જળ છે તો આપણી છીએ, ચાલો ઘર અને ઓફિસ માં રેઇન વોટર હાર્વેસ્ટિંગ ટેકનોલોજી અપનાવીએ. રિચાર્જ પેટ અને શાફ્ટ બનાવીએ, બિન ઉપયોગી બોરવેલ ને ઠીક કરીએ, જળાશયો માં કાપ દૂર કરીએ, વધુ ને વધુ વૃક્ષો વાવીએ. ચાલો આ વરસાદ માં કેચ ધ રેઇન અભિયાન સાથે જોડાઈએ.
0: મિત્રો, કેટલાય ઇન્ડોર પ્લાન્ટ્સ છે જે ઘરમાં રાખીને તેનો લાભ લઈ શકાય છે. ફ્લેટ હોય કે જગ્યા પૂરતી ન હોય તો ટેરેસ પર પણ છોડ વાવી શકાય. ટેરેસ ગાર્ડનિંગ કરી ઓર્ગેનિક ફળ ફૂલ શાકભાજી મેળવી શકાય. ઋતુઓનું સંતુલન રાખવું હોય તો વૃક્ષોનું જતન કરવું જ પડશે.

0: कभी तो हंसाए।
1: મન્નાડેના સ્વરમાં આનંદ ફિલ્મનું ગીત હમણાં આપે સાંભળ્યું. મિત્રો, વૃક્ષોનું જતન તો જરૂરી છે જ, સાથે સાથે હાલના સમયમાં આપણા ઘરની આસપાસ પાણીનો ભરાવો ન થવા દેવો જોઈએ કે જેથી માખી મચ્છરનો ઉપદ્રવ રોકી શકાય. ચોમાસાની ઋતુમાં ઉકાળેલું પાણી પીવાથી સ્વાસ્થ્ય સારું રહે છે. બહારનો ખુલ્લો વાસી ખોરાક ન ખાવો જોઈએ, ન ખાવા દેવો જોઈએ. નાના બાળકો અને વડીલોનું સવિશેષ ધ્યાન રાખીએ. પેટની તકલીફોમાં આદુ ફુદીના જેવા ઔષધોનો ઉપયોગ કરીએ અને આરોગ્ય જાળવીએ. મિત્રો, વૃક્ષોનું જતન, તેનો ઉછેર, એ તો ખૂબ જરૂરી વાત છે જ, સાથે સાથે બદલાતી ઋતુમાં આપણા શારીરિક સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પણ એટલું જ જરૂરી છે.

0: રવિન્દ્ર જૈનને હમણાં આપે સાંભળ્યા. ફિલ્મ હતી અખીઓ કે ઝરોખો સે.
1: કેચ ધ રેઇન, બારિશ કે પાણી કી એક એક બુંદ કો હમે બચાના હૈ. તો મેરા ખાસ આગ્રહ હૈ, વર્ષા કા બુંદ બુંદ પાણી હમ મિલકર કે બચાએ.
2: જળ છે તો આપણી છીએ. ચાલો ઘર અને ઓફિસ માં રેઇન વોટર હાર્વેસ્ટિંગ ટેકનોલોજી અપનાવીએ. રિચાર્જ પેટ અને શાફ્ટ બનાવીએ. બિન ઉપયોગી બોરવેલ ને ઠીક કરીએ. જળાશયો માં કાપ દૂર કરીએ. વધુ ને વધુ વૃક્ષો વાવીએ. ચાલો આ વરસાદ માં કેચ ધ રેઇન અભિયાન સાથે જોડાઈએ.
3: સૈયર મારી માડીએ ઓડણી માટા કી.
4: શું આજનું સોશિયલ મીડિયા આપણને દરેક સ્ત્રીની વાત કહી શકે છે?
5: શું આજનો મોબાઈલ સ્ત્રીના અંતરની છબી દેખાડી શકે છે?
4: શું તમારા ચેટ બોક્સમાં સ્ત્રી હૃદયની વણ કહેવાયેલી વાતો છે?
5: શું સ્ત્રી પોતે પોતાની વાત કહી શકે છે ખરી?
4: મહોતું. વાર્તાકાર રામ મોરે લિખિત વાર્તા સંગ્રહનું ધારાવાહિક પઠન અને પ્રસ્તુતિ વૈશાલી ત્રિવેદી. તારીખ 6 જુલાઈ 2026 થી દર સોમવારે બપોરે 12:30 વાગે સાંભળવાનું ચૂકતા નહીં.
6: મહત્વ.
0: મિત્રો, આ સાથે જ સવારે કાર્યક્રમ સમાપ્ત કરવાનો સમય થઈ રહ્યો છે. આપની દોસ્ત નિમિષા જાનીને રજા આપશો. નમસ્કાર. હમણાં આપ સાંભળી રહ્યા હતા માહિતી સાથે મનોરંજનનો અમારો દૈનિક કાર્યક્રમ સવારે આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. સવારના 9:30 વાગી રહ્યા છે. રજૂ કરીએ છીએ ગુજરાતી ગેરફિલ્મી ગીતોનો કાર્યક્રમ. કાર્યક્રમની શરૂઆત કરીએ હેમા દેસાઈ અને આસિફ દેસાઈના સ્વરમાં ગવાયેલ નરસિંહ મહેતાની આ રચનાથી.

કવિ સુરેશ દલાલની ખૂબ સુંદર રચના હમણાં આપે સાંભળી સમૂહ સ્વરમાં. મિત્રો, આ સાથે જ ગુજરાતી ગેરફિલ્મી ગીતોનો કાર્યક્રમ અહીં સમાપ્ત થયો. આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. બરાબર 10 વાગે અત્યારના મુખ્ય સમાચાર અપાશે.

નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. અમેરિકાના ઈરાન પર હુમલા વચ્ચે ભારતીય શેરબજારમાં 190 પોઈન્ટનો કડાકો, નિફ્ટીમાં 150 પોઈન્ટ, જ્યારે સેન્સેક્સમાં 600 પોઈન્ટનો ઘટાડો. કતારના ફાધર અમીર શેખ હમદ બિન ખલીફા અલ થાનીના અવસાનના સન્માનમાં ભારતે આજે એક દિવસીય રાષ્ટ્રીય શોક જાહેર કર્યો. રાજ્યપાલની સંમતિ બાદ પશ્ચિમ બંગાળ વિધાનસભા દ્વારા પસાર કરાયેલા 2 નવા ગુના વિરોધી કાયદા આજથી રાજ્યમાં અમલમાં મૂકાશે. રાષ્ટ્રીય શોકને કારણે એનએફએસયુમાં યોજાનાર ડીએફઈજી મીટીંગનો ઉદઘાટન સમારંભ રદ કરવામાં આવ્યો. કેન્દ્રીય ઉદ્યોગમંત્રી પિયુષ ગોયલ આજથી સ્પેન, બેલ્જિયમ અને ફિનલેન્ડની

0: મુલાકાતે જશે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સૌથી નજીકના સહયોગી લિન્ડસે ગ્રેહામનું નિધન. મિયાવાકી પદ્ધતિથી એક જ કલાકમાં 3.61 લાખ વૃક્ષારોપણ કરી અમદાવાદ મહાનગરપાલિકાનો વિશ્વવિક્રમ. કેન્દ્રીય ગૃહમંત્રી અને મુખ્યમંત્રીએ અભિનંદન પાઠવ્યા. જામનગરમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં ગર્ભ સંસ્કાર, ગર્ભ વિજ્ઞાન પ્રશિક્ષણ દીક્ષાંત સમારોહ અને રાષ્ટ્રીય સંગોષ્ઠી કાર્યક્રમ યોજાયો. ભારતીય અવકાશ સંશોધન સંગઠને જણાવ્યું કે ગગનયાન ક્રૂ મોડ્યુલ સિસ્ટમના 3 મુખ્ય પરીક્ષણો સફળતાપૂર્વક પૂર્ણ કરાયા. કોલંબિયા ખાતે યોજાયેલા 56મા આંતરરાષ્ટ્રીય ભૌતિકશાસ્ત્ર ઓલિમ્પિયાડ 2026માં અમદાવાદના સ્વરિત જોશી સહિત 5 ભારતીય વિદ્યાર્થીઓએ સુવર્ણચંદ્રક જીત્યા. મહિલા ક્રિકેટમાં યાત્સિકા ભાટિયા લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ પર સદી ફટકારનારી પહેલી ભારતીય મહિલા ક્રિકેટર બની. નશા મુક્ત યુવા ફોર વિકસિત ભારતનો નવો તબક્કો આજથી શરૂ. માય ભારત પોર્ટલ પર નોંધણી શરૂ. અમેરિકાએ ઈરાન પર પુનઃ હુમલા શરૂ કર્યા. ઓમાનના દરિયાકાંઠે ભારતીય વાણિજ્યિક જહાજ પર થયેલા હુમલા બાદ નવી દિલ્હીએ પશ્ચિમ એશિયા ક્ષેત્રમાં તણાવ તાત્કાલિક ઓછો કરવા માટે હાકલ કરી અને બેંગકોકમાં 12મા લાગેલી આગમાં 60 લોકોના મોત, 27 લોકો સારવાર હેઠળ. હવે પછી આપ 11 વાગે મુખ્ય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે સાહિત્ય પત્રિકા, જેમાં સાંભળશો આશીષ કેતકરને. વિષય પારંપરિક અને આધુનિક ભવાઈનો ભેદ.
2: મિત્રો નમસ્કાર. સાહિત્ય પત્રિકામાં આજે આપણો વિષય છે પારંપરિક અને આધુનિક ભવાઈ વચ્ચેનો ભેદ. ભારતીય નાટ્ય પરંપરા બે સ્વરૂપે આપણી સામે આવે છે. પહેલી તે સંસ્કૃત નાટકની પરંપરા અને બીજી છે લોકનાટ્યની પરંપરા. હવે આ સંસ્કૃત નાટકોની પરંપરા આપણે ત્યાં ભાસ, કાલિદાસ, શુદ્રક વગેરેના નાટકો થકી આપણી સામે ઉપસ્થિત થઈ છે. આ લોકનાટ્યની પરંપરા લોકોમાંથી જ નિપજી છે, જે પેઢી દર પેઢી મૌખિક ધોરણે સચવાયેલી જણાય છે. આ લોકભોગ્ય કલાનું સંવર્ધન લોકોએ આજ દિન સુધી કર્યું છે. ભારતવર્ષમાં લોકનાટ્યના 3 વિભાગો છે. પહેલું લીલાનાટ્ય સ્વરૂપે, બીજું મંદિર આધારિત લોકનાટ્ય અને ત્રીજી એ લોકપ્રિય લોકનાટ્યની શ્રેણી. હવે લીલાનાટ્ય સ્વરૂપે નાટકોમાં ભગવાન રામ, કૃષ્ણના જીવનચરિત્રનું નિરૂપણ કરવામાં આવે છે. રામલીલામાં રામ ભગવાનના જીવન પ્રસંગોને ક્રમ અનુસાર દર્શાવવામાં આવે છે, જેમ કે રામનો જન્મ પ્રસંગ, ગુરુ વશિષ્ઠના આશ્રમમાં શિક્ષા, સીતા સાથેનો વિવાહ પ્રસંગ વગેરે. તો રાસલીલામાં શ્રીકૃષ્ણના જીવનના પ્રસંગોને બતાવવાનો આગ્રહ રાખવામાં આવે છે. શ્રીકૃષ્ણની બાલલીલાઓ, ગોપીઓ સાથેની તેમની મશ્કરીઓ, તીખળ, કંસવધ પ્રસંગ વગેરે. અહીં નોંધનીય છે કે રામલીલામાં રામના જીવન પ્રસંગોને ક્રમાનુસાર પ્રસ્તુત કરવામાં આવે છે, જ્યારે કૃષ્ણલીલામાં કૃષ્ણની લીલાઓને પ્રસ્તુત કરતી વેળા તેમના જીવન પ્રસંગોનો ક્રમ જાળવવામાં આવતો નથી. હવે મંદિર આધારિત લોકનાટ્ય. આ પ્રકારના લોકનાટ્યો ભક્તિભાવપૂર્ણ હોય છે અને જેનો પ્રયોગ મંદિરના પ્રાંગણમાં જ થાય છે. આ લોકનાટ્યનું જૂનામાં જૂનું સ્વરૂપ એ કેરાનાનું કુડિયટ્ટમ, જેની શરૂઆત 10મી સદીની આસપાસ મનાય છે. આપણા પ્રાચીનતમ સંસ્કૃત નાટકો જે પ્રમાણે ભજવાતા હતા તેવા પ્રકારની ભજવણી રીત આ કુડિયાટ્ટમમાં જોવા મળે છે. તો અસમના અંકિયાનાટ જેવા લોકનાટ્યની શરૂઆત ભક્તિ આંદોલનને કારણે 14મી સદીની આસપાસ મનાય છે. ત્રીજા પ્રકારના લોકનાટ્ય તે લોકપ્રિય લોકનાટ્યની શ્રેણીમાં મૂકી શકાય. આમાં મહારાષ્ટ્રનું તમાશા, ઉત્તર પ્રદેશનું નોટંકી, ગુજરાતનું ભવાઈ, મધ્યપ્રદેશનું માચ વગેરે કહી

શકાય. હવે આપણે વિષયગત વાત કરીએ તો ભવાઈ એ ભારતીય મધ્યકાલીન યુગનું પ્રચલિત લોકનાટ્ય છે. અસાઈ ઠાકર ભવાઈના પુરસ્કર્તા છે. તેમણે લોકગીત, સંગીત, નૃત્ય, લોકસાહિત્ય વગેરેનો ઉપયોગ કરી ભવાઈ જેવું લોકભવ્ય સ્વરૂપની રચના કરી. તેમણે 360 ભવાઈ વેશો લખ્યા એવું કહેવામાં આવે છે. બધા જ વેશ અસાઈ ઠાકરે લખ્યા એ કહેવું મુશ્કેલ છે. ઝંડા ઝુલણનો વેશ અસાઈતના પુત્ર માંડણે લખ્યો છે. માંડણ નાયકે ભાવન જોડ્યા, જોડ્યા બોલ ચાર, તેજલ ઝંડાની કિરત રે ગઈ સમંદર પાર, રે ગઈ સમંદર પાર. તો સુધાબેન દેસાઈએ તેમના પુસ્તક ભવાઈમાં 60 વેશો શોધી તેનું સંકલન કરી

તેમણે 360 ભવાઈ વેશો લખ્યા એવું કહેવામાં આવે છે. બધા જ વેશ અસાઈ ઠાકરે લખ્યા એ કહેવું મુશ્કેલ છે. ઝંડાઝુલણનો વેશ અસાઈતના પુત્ર માંડણે લખ્યો છે. માંડણ નાયકે ભાવન જોડ્યા, જોડ્યા બોલ ચાર, તેજલ ઝંડાની કિરત રે ગઈ સમંદર પાર, રે ગઈ સમંદર પાર. તો સુધાબેન દેસાઈએ તેમના પુસ્તક ભવાઈમાં 60 વેશો શોધી તેનું સંકલન કરી લોકો માટે ઉપલબ્ધ કરાવ્યું છે. હવે લોકનાટ્ય ભવાઈની ઉત્પત્તિ કથા વિશે વાત કરીએ તો ગુજરાતના સિદ્ધપુર ગામે અસાઈતનો જન્મ થયો હતો. ઠાકર સાખે યજુર્વેદી, ઔદિચ્ય સિદ્ધપુર નગર નિવાસ, બ્રાહ્મણ ભારદ્વાજ ગોત્રના, અસાઈત ભૂમાં પ્રખ્યાત, ઊંઝા ગામે પટેલ હેમતણી, પુત્રી ગંગા ગુણવંત, શાલ રક્ષવા સહસભામાં ભળી જમીને રાખ્યો રંગ, શાલ રક્ષવા શાહસભામાં ભળી જમીને રાખ્યો રંગ, જમતા એ ઠાકરથી ઉપજી નાયક તરગાળાની જાત, 360 ભવાઈ વેશો રચી આરાધી અંબા માત, ભઈ આરાધી અંબા માત. આ રીતે યજમાનની દીકરી ગંગાને છોડાવવા જતા તેની સાથે એક થાળીમાં ભોજન લીધું. સર્વ સત્તાધીશ સુબાને પોતાની કલાથી પ્રભાવિત કરી અસાઈતે પુત્રી સમી ગંગાને સુબાના ચંગુલમાંથી છોડાવવામાં સફળ રહ્યા. બ્રાહ્મણે એ તેમના નાદ બહાર કર્યા. કણબી પટેલોએ તેમને જમીન આપી અને પછી અસાઈત 20 નગર આવી વસ્યા. અસાઈત સારા કથાકાર હતા. માતા ઉમિયાના ઉપાસક હતા. માતા ઉમિયાના આશીર્વાદથી તેમને વેશ રચવાની પ્રેરણા મળી. આ રીતે 14મી સદીમાં ભવાઈ લોકનાટ્ય અસ્તિત્વમાં આવ્યું. કહેવાય છે કે અસાઈત સૌ પ્રથમ પાવઈ પુરાણ રચ્યું. તેમાં ભવાઈ તથા તરગાળા કુમની ઉત્પત્તિ વિશે સમજાવ્યું છે. ભવાઈ શબ્દની વ્યુક્તિ જોઈએ તો પ્રખ્યાત નટ જયશંકર સુંદરી, જે સ્ત્રી ભૂમિકાઓ માટે પ્રખ્યાત હતા, તેમણે ભવાઈને ભવ વત્તા વહી એટલે કે જીવનનો ચોપડો, જીવનના લેખાજોખા કહી સંબોધે છે. તેનો બીજો અર્થ ભૂ વત્તા આઈ, અહીં ભૂ એટલે ભૂમિ અને આઈ એટલે માતા, અને તેને ભજવનાર લોકો તે ભવાયા. આ સમયમાં ભારતમાં મુસ્લિમોનું સામ્રાજ્ય હતું. તેમણે કરેલા ધાર્મિક હુમલાથી લોકોમાં જાગૃતિ આવી અને તેના પ્રતિકાર સ્વરૂપે ભક્તિ આંદોલને જન્મ લીધો. આ પ્રવાહને લીધે ઘણા લોકનાટ્યો આવ્યા, રામલીલા, બંગાળમાં જાત્રા વગેરે. આ નાટકોનો હેતુ રાજકીય અને ધાર્મિક હુમલાના કારણે ભયભીત લોકોમાં એક નવો સંચાર કરવાનો હતો, જે સફળ રહ્યો. ભવાઈ ભલે માતાની ભક્તિના સ્વરૂપમાં ભજવાતું હોય, પણ તેનો ઉદ્ભવ ભક્તિ આંદોલનને લઈ નથી થયો, પરંતુ પ્રવર્તમાન રાજકીય, સામાજિક અને આર્થિક પરિસ્થિતિઓને લઈ થયો છે. ભવાઈની કથાઓ સામાન્ય રીતે 3 વિભાગમાં વહેંચાય છે, પૌરાણિક, ઐતિહાસિક અને સામાજિક. પૌરાણિક વેશોમાં ગણપતિનો વેશ, કાળીનો વેશ, કાનગોપીનો વેશ વગેરે આવે છે. આ પૌરાણિક વેશો પાત્ર આધારિત ભજવાય છે, તો બાકીના વેશોના ભવાઈ પ્રયોગ થાય છે. ટૂંકમાં ભવાઈ વેશ એટલે ભવાઈનો પ્રયોગ. ઐતિહાસિક વેશોમાં સતી મણીબા, જશમા ઓઢણ વગેરે. કર્તાએ જશમા ઓઢણ જેવા વેશમાં પોતાની કલ્પના ઉમેરી પાટણનો રાજા સિદ્ધરાજ જયસિંહને દુષ્ટ, દુરાચારી બતાવ્યો છે. મૂળે તે પ્રતાપી રાજા હતો. તેણે સહસ્ત્રલિંગ સરોવર લોક ઉપયોગ અર્થે બનાવ્યું હતું. તેણે કોઈ સ્ત્રીનું અપહરણ કર્યું નહોતું, પણ આ વેશમાં પોતાના બારોટના મોઢે ઓડ જાતિની જશમાના રૂપની પ્રશંસા સાંભળી તેને મળવાના પ્રયાસ રૂપે તે ઓડ લોક

લોકોને સહસ્ત્રલિંગ સરોવરના કામાર્થે બોલાવે છે. જશ્માને રાણી બનાવવાનો પ્રસ્તાવ મૂકે છે. જશ્મા તરફથી પ્રતિસાદ ન મળતા ક્રોધે ભરાઈ જશ્માના પતિ રૂડિયાની હત્યા કરાવે છે. ઓડ જાતિના લોકો પર ત્રાસ ગુજારે છે ને અંતે જશ્મા સતી થાય છે. આ પ્રખ્યાત વેશમાં સિદ્ધરાજ જયસિંહને ચરિત્રહીન બતાવાયો છે. આ પહેલાં પણ ઘણા સંસ્કૃત તથા આધુનિક નાટકોમાં લેખકોએ પ્રખ્યાત વ્યક્તિઓને વિરુદ્ધ સ્વભાવના દર્શાવી પાત્રો પ્રસંગો ઉમેરી નવરચના કરી છે. જેમ કે નાટ્યકાર ભાસે નાટક ઉરુભંગમાં દુર્યોધનને સુયોધન બતાવ્યો છે, તો ચંદ્રવદન મહેતાએ રાવણને નાટક પરમ મહેશ્વરમાં સકારાત્મક બનાવવાની ચેષ્ટા કરી છે. આવા તો ઘણાય નાટકોના ઉલ્લેખ અહીંયા થઈ શકે. આ નાટકોનો વેશોનો હેતુ નૈતિક જીવનના મૂલ્યો સમજાવવાનો અને લોકજાગૃતિનો છે. સામાજિક વેશોમાં પ્રવર્તમાન સમયની સામાજિક રૂઢિઓ, કુરિવાજો, ખોટી માન્યતાઓ વગેરે પર પ્રકાશ પાડવામાં આવે છે અને તેના પરત્વે લોકોને જાગૃત કરવામાં આવે છે. જેમ કે મિયાં બીબીના વેશ, જૂઠણનો વેશ, અડવા વાણિયાનો વેશ વગેરે. ભવાઈ કજોડાનો વેશમાં પતિ ઠાકોર કરતાં પત્ની ઠકરાળા ઉંમરે 3 ગણા મોટા છે. પતિ 8 વર્ષનો છે તો પત્ની ઠકરાળા 24 વર્ષના છે. ઉંમરના તફાવતને લઈ માનસિકતામાં તફાવત સહજપણે જોઈ શકાય છે. તો આનાથી વિપરીત અડવા વાણિયાના વેશમાં પતિ અડવો શ્રીમંત હોવાને કારણે યુવાન તેજાને પરણ્યો છે. વૃદ્ધ હોવાને કારણે તે તેજાને કોઈ પણ જાતનું માનસિક તેમજ જાતીય સુખ આપી શકતો નથી. આગળ જતા તેજા ઊંઝાના કોટવાલ ઝંડાના પ્રેમમાં પડે છે અને આડા સંબંધોને લઈ સમાજ દ્વારા તિરસ્કૃત થાય છે. આ રીતે સમાજની કુરૂઢિઓ આ વેશોમાં છતી થાય છે. પારંપરિક ભવાઈ મંડળીના મુખિયા નાયકની દેખરેખ હેઠળ ભવાઈ વેશોનું મંચન થાય છે. ભવાઈ અભિનય આધારિત છે અને નટ તેની સામગ્રી છે. વર્ષમાં 7 થી 8 મહિના સુધી આ ભવૈયા નિશ્ચિત કરેલા ગામોમાં જઈ ભવાઈ વેશ રમે છે. નાયક, તરગાળા, મીર, ભોજક જાતિના લોકો માટે ભવાઈ એ રોજગારનું કમાવાનું સાધન છે. ગામમાં રાત્રિ રોકાણ યજમાનોને ત્યાં હોય છે અને એ રીતે તેમની જોડે તેમનો સામાજિક સંબંધ બંધાય છે, વધુ ઘનિષ્ઠ બને છે. ભવાઈના વેશો રાત્રે ભજવાય છે એટલે સવારના સમયમાં આ ભવૈયાઓ ગામના મિત્રો સાથે વૈચારિક આદાન પ્રદાન કરતા રહે છે તથા ઘણીવાર તેઓ તેમની સાથે સાંસારિક સંબંધોથી પણ જોડાય છે. હવે પારંપરિક ભવાઈ નટોની વાત કરીએ તો આ કલાકારોને બાળ વયથી જ આ સ્વરૂપની તાલીમ આપવામાં આવે છે. ખાસ કરીને ગાયન અને નર્તનની તાલીમ વગર ભવાઈમાં અભિનય કરવો અકલ્પનીય છે. ગાયન અને નર્તન ભવાઈ સ્વરૂપનું અવિભાજ્ય અંગ છે. ભવાઈ સંગીત, ગીત અને નૃત્ય સાથે રમાય છે એટલે તેને પૂર્ણ મંચ, ટોટલ થિયેટર કહી શકાય. વાસ્તવદર્શી અભિનય શૈલીથી વિપરીત આ શૈલીમાં કથાનું મહત્ત્વ ગૌણ છે. ભવાઈનો મુખ્ય ઉદ્દેશ પ્રેક્ષકોને મનોરંજક રીતે વર્તમાન પ્રશ્નોથી અવગત કરાવવાનો, સજાગ રાખવાનો છે. આ માટે તેઓ ગીત નૃત્યનો સહારો લઈ પ્રેક્ષકો સાથે વેશ દરમિયાન સીધો સંવાદ સાધી ભવાઈ કથાને શિથિલ એટલે કે લૂઝ રાખે છે. સામાન્યપણે પારંપરિક ભવાઈનો વેશ ખુલ્લી જગ્યા પર, મંદિરના ચોગાનમાં, 4 રસ્તા પર થાય છે. રાતના સમયે ખુલ્લા આકાશ નીચે વેશની શરૂઆત મશાલના અજવાળાએ ધ્વનિવર્ધક સાધનો વગર થાય છે. નટો ખુલ્લા અવાજે વેશ ભજવતા હોય છે. આ નટો પોતાની આંતરિક સૂઝ અને અનુભવના આધારે પોતાના પાત્રની પ્રસ્તુતિ કરતા હોય છે. પરંતુ આજના આધુનિક જમાનામાં
ભવાઈના

वंशजों पाश्चात्य प्रोसिनियम स्टेज, थ्रस्ट स्टेज वगैरह रंगमंच पर अत्याधुनिक लाइट साउंडना उपकरणों उपयोग करी ठराविक प्रेक्षकों सामे पोतानी आ पूर्व परंपरा ने आगळ वधारवामां सफल थया छे। पारंपरिक भवाईनो नट प्रयोग पूर्वे पोतानी रंगभूषा जाते करतो होय छे, आ माटे ते बोदारना पोचा पत्थरनो उपयोग करतो हतो तथा बोदार घसवा ओरसियो एटले गोळाकार पत्थर, कांसी के पित्तळनी वाड़की, कंकु, गुलाल, शंखजीरु, मीठू, तेल वापरतो। रंगभूषा एटले मेकअप करती वेळाए आजे रात्रे कयो नट कयो वेश पात्र भजवशे ए आ समय ज नक्की करवामां आवे छे। पारंपरिक भवाईमां पुरुष नट ज स्त्री पात्रनी भूमिका भजवे छे, तेने काचळियो कहेवाय छे। बाळपणथी ज चूंટાયેલા નટોને સ્ત્રીપાત્ર ભજવવાની તાલીમ આપવામાં આવે છે। તાલીમ માસ્તર ભવૈયાઓને નાચવા ગાવાનું પણ શિક્ષણ આપે છે। આ બધું ભવૈ મંડળીના મુખિયા નાયકની ઉપસ્થિતિ, માર્ગદર્શન અને દેખરેખમાં થાય છે। તરગાળા કોમના આ લોકો પૂર્વ પરંપરાઓથી ચાલતા આ વેશોને બહુ સહજતાથી અનાયાસે કંઠસ્થ કરી લેતા હોય છે। આ રીતે ભવાઈ નટ સૂઝબૂઝ દાખવી ચાચર ચોકમાં પ્રેક્ષકોની સામે ઉપસ્થિત થાય છે। પારંપરિક ભવાઈ રમવાની જગ્યા તે ચાચર ચોક કહેવાય છે। ભવાઈમાં સૌ પ્રથમ પૂર્વરંગની વિધિ આવે છે। આમાં પહેલાં ગજાનન ગણેશનું આવણું કરવામાં આવે છે, તેની સ્તુતિ ગાવામાં આવે છે।

0: हे गणपति बेहाड़ी दीधा ए हारूं थयूं।
1: આમ ગણપતિ ભવૈયાઓને અને પ્રેક્ષકોને આશીર્વચન આપી પડ બાંધે છે. ગણપતિ દાદા પછી ચાંચર ચોકમાં મહાકાળી કાળા કપડાં અને મોઢે કાળું કાપડ બાંધી આવે છે. કાલીના હાથમાં મશાલ તથા માથાની ગાગરમાં સળગતી મશાલ લઈ તે પ્રવેશે છે. કાળી નાચી રંગ હુઆ ભાઈ, કાળી નાચી રંગ હુઆ, એમ બોલતા બોલતા કાળી આવે છે. નાયક સાથેના પોતાના સંવાદોમાં કાળી નાયક અથવા રંગલા પાસે કલ્લા એટલે બંગડી, કાબી એટલે કાંસકો માગે છે. આ ઉપરાંત ભવૈની નિંદા કરનારનું માથું ભાગે તથા ગામ આખાનો રોગ ભાગે એવા આશીર્વચન આપે છે. કાળી પછી ગરબડ બરબડ કાઉં રે કાલી, ગરબડ બરબડ કાઉં લે કાલી, નાચી રે કાલી, નાચી રે કાલી, એમ નાચતા ગાતા તે ચાલી જાય છે. કાલી હાથમાં મશાલ તથા માથાની ગાગરમાં સળગતી મશાલ લઈ પ્રવેશે છે. ગણપતિની જેમ તે પણ આશીર્વાદ આપવા માટે જ આવે છે. પૂર્વરંગમાં આવતી મહાકાલીથી ખૂબ જ જુદી રીતે ભવાઈ પતાઈ રાવલના વેશમાં તે આવે છે. અહીંયા તો મહાકાળી શણગાર કરી સજી ધજી

જીને આવે છે. પૂર્વરંગની વિધિ બ્રાહ્મણનો વેશ થકી પૂર્ણ થાય છે. બ્રાહ્મણ પોતે લાક્ષણિક અદામાં નાચતો ગાંચતો ચાચર ચોકમાં આવે છે. હે રંગા ચંગા બામણિયા આવે છે મહારાજ રે, હે રંગા ચંગા બામણિયા આવે છે મહારાજ રે, હે તાતા થઈ તઈ તાતા થઈ તઈ તાતા થઈ તઈ તા, અરે તાતા થઈ થઈ તાતા થઈ તઈ તાતા થઈ તઈ થા. આ પછી ક્રમ અનુસાર અડવા વાણિયાનો વેશ, ઝંડા ઝૂલણનો વેશ વગેરે ભજવાય છે. આખી રાત દરમિયાન 4 થી 5 વેશની ભજવણી થાય છે અને છેલ્લે રામદેવ પીરનો વેશ સાથે તેની સમાપ્તિ થાય. પારંપરિક ભવાઈ બેસાડવામાં કોઈ નાટ્ય દિગ્દર્શકની આવશ્યકતા નથી હોતી. નાયક કે વેશગોરના માર્ગદર્શન હેઠળ ભવૈયા વેશને રજૂ કરતા હોય છે. વેશ દરમિયાન તેઓ સાથી કલાકાર સાથે ઇમ્પ્રોવાઇઝેશન કરી તત્કાલીન પ્રશ્નોને વાચા આપે છે ને જરૂર પડે તો પ્રેક્ષકોના અભિપ્રાય લેવાનું પણ ચૂકતા નથી. પરંતુ આધુનિક ભવાઈ કરતો નટ આ પ્રકારની કોઈ રૂઢિ પરંપરાને સ્વીકારતો નથી. તે અસલ ભવૈયાની જેમ એક રાતમાં 3 થી 4 વેશ પણ પ્રસ્તુત કરી શકતો નથી. તે તો કોઈ લેખિત નાટક કે આધુનિક ભવાઈને નાટ્ય દિગ્દર્શકના માર્ગદર્શન હેઠળ મહિનાનું રિહર્સલ કરી પ્રસ્તુત કરે છે. પાત્રની જેમ લાગવા માટે નટ ઓઇલ બેઝ્ડ મેકઅપનો ઉપયોગ કરે છે. ગ્લોબલાઇઝેશનના આ જમાનામાં ભવાઈના સ્વરૂપમાં ઘણું પરિવર્તન આવ્યું છે. પારંપરિક ભવૈયાઓ આ વ્યવસાયને આર્થિક અભાવના કારણે છોડવા મજબૂર બન્યા છે ને પોતાના ઉપાર્જન માટે બીજા ક્ષેત્ર તરફ વળ્યા છે. યુગ પરિવર્તનથી નવા મૂલ્યાંકનો ભવાઈમાં સમાયા ને આધુનિક નાટ્યલેખકોએ નવા ભવાઈ ને આધુનિક નાટ્યલેખકોએ નવા ભવાઈ વેશોનું સર્જન કરી વર્તમાન સામાજિક પ્રશ્નોને વધુ વાચા આપી ભવાઈ પરંપરાને વધુ સમૃદ્ધ બનાવી છે. પ્રાધ્યાપક ગોવર્ધન પંચાલે ભવાઈ અને તેનું લાક્ષણિક આહાર્ય નેપથ્ય વિધાન લખી આધુનિક લેખકોને દિશાનિર્દેશ કર્યો છે. તો જયંતિ પટેલ એટલે રંગલો એ નેતા અભિનેતાનો વેશ, બકુલ ત્રિપાઠીએ લીલા લોકનાટ્યની રચના કરી છે. તો અમદાવાદમાં દર્પણ સંસ્થામાં રહી કૈલાસ પંડ્યાએ ઘણા ભવાઈ વેશો લખ્યા ભજવ્યા. અમદાવાદમાં જનક દવે એટલે જનકદાદાએ બાળનાટ્ય સાહિત્ય ક્ષેત્રે વિરલ ખેડાણ કરી આધુનિક ભવાઈ વેશોની સાથે સાથે 4-5 બાળ ભવાઈ વેશો પણ લખ્યા, જેમ કે રંગલો ચાલ્યો ફરવા, નાટક ખેલે બાલ ગોપાલ, આવો ગાઓ નાચો તકધીન, કિશોર કનૈયા નાચે થનક થૈયા વગેરે વગેરે. વડોદરાના જગદીશ ભટ્ટ અને અંબાલાલ પટેલે પણ ઘણા ભવાઈ વેશો લખ્યા ભજવ્યા, જેમ કે વ્યસન મુક્તિનો વેશ, ભ્રૂણ હત્યાનો વેશ, સ્વચ્છતા અભિયાનનો વેશ. તો જગદીશ ભટ્ટ ઇંગ્લિશ ભવાઈ લખી પ્રેક્ષકોને એક નવો સ્વાદ ફ્લેવર આપ્યો. જગદીશ ભટ્ટે ફક્ત ગુજરાત અને ભારતમાં જ નહીં વિદેશમાં જઈને પણ તેમના ભવાઈ પ્રયોગો કર્યા છે. વડોદરામાં કિરણ દલાલ પણ ભવાઈ ક્ષેત્રે સારું કામ કરે છે. પારંપરિક ભવાઈમાં જ્યાં ભગવાન ગણેશ ફક્ત આશીર્વાદ આપવા માટે આવે છે, તો આધુનિક ભવાઈ વેશોમાં ઘણા લેખકો દિગ્દર્શક ગણપતિના મોઢે સંવાદ બોલાવડાવે. તેઓ સંસ્કૃત નાટકમાં આવતા વિદૂષકને પણ ભવાઈમાં લાવી ગજાનન ગણેશ સાથેના તેના સંવાદો દ્વારા રમૂજ ઉત્પન્ન કરે છે. આ પાત્રો સાંપ્રત સામાજિક આર્થિક રાજકીય વિષય પર ટીકા ટિપ્પણી કરી કટાક્ષ કરે, જરૂર પડે તો તેની મશ્કરી કરે, ઠપકો પણ આપવાનું ચૂકતા નથી. આ રીતે ભવાઈનો લોક જાગૃતિનો હેતુ તેઓ સિદ્ધ કરે છે. ઉદાહરણ રૂપે રંગલો, રંગલી ઓ મારી વાલી રંગલી. આજે આપણે જે સ્વચ્છતાનો વેશ પ્રેક્ષકો સમક્ષ ભજવી રહ્યા છે તે સફળ થાય તે માટે આપણે ગજાનન ગણેશને ચાચર ચોકમાં આશીર્વાદ આપવા સારું બોલાવીએ. રંગલી, જરૂર, હું તેમને ફોન કરું છું. ટિંગ ટોંગ ટિંગ ટોંગ ટિંગ ટોંગ ટિંગ ટોંગ ટિંગ, રિંગ જાય છે. હે દાદાએ ફોન ઉપાડ્યો.
હેલો.

0: હેલો, કોણ?
1: દાદા, ગણેશ દાદા, હું રંગલી બોલું. બોલો,
0: તમે મને કેમ હેરાન કર્યો?
1: દાદા દાદા વાત એમ છે કે આજે જે વેશ અમે ભજવી રહ્યા છે તેને તમે આશીર્વાદ આપવા આવો તો અમને બધાને ગમશે. બાલિકે, તમે લોકો બધા જાણો છો કે આજકાલ લગ્નની સિઝન ચાલે છે અને હું બહુ બિઝી થઈ ગયો છું. યુ નો, જનરલી ઇન ધીસ સિઝન આઈ હેવ ટુ એટેન્ડ ઈચ એન્ડ એવરી લગન. દાદા પ્લીઝ પ્લીઝ આવો ને દાદા. બાલિકે કાકલું દિયા, તમારો આટલો બધો આગ્રહ છે તો આઈ એમ આવમ આવમ આવમ. અરે પણ પહેલે મને મેસેજ ને લોકેશન તો સેન્ડ કરો. હા, હમણાં જ કરીએ. અરે વાહ મારા દેવ, અરે વાહ મારા દેવ. આ રીતે ગજાનન ગણેશ રંગમંચ પર આવી ભજવાઈ રહેલો વેશ સફળતાપૂર્વક ભજવાય અને વેશ ભજવવાનો હેતુ સિદ્ધ થાય તેવા આશીષ ભવાઈ કલાકારોને આપે છે. બીજું કે આધુનિક ભવાઈમાં રંગલા અને રંગલી સાથે વેશની શરૂઆત થાય છે. પારંપરિક ભવાઈની જેમ અહીં પણ ભૂંગળના શેક સાથે ઢોલ, કાંસી જોડાના તાલે પાત્રો તા થૈયા થૈયા તા થઈના લાક્ષણિક અદામાં રંગમંચ પર આવે છે. પારંપરિક ભવાઈમાં રંગલીનું પાત્ર જ નથી, તેમાં તો વેશગોર, નાયક, ડાગલો ડાગલો દ્વારા વેશ શરૂ કરવામાં આવે છે. પરંતુ આધુનિક ભવાઈમાં રંગલીનું પાત્ર પ્રેક્ષકોમાં એટલું બધું પ્રચલિત થઈ ગયું છે કે પ્રેક્ષકોને લાગે છે કે રંગલી વગર ભવાઈ અકલ્પનીય છે, અશક્ય છે. ભવાઈનું પાત્ર તે જાણે ભવાઈનું રંગલીનું પાત્ર જાણે અવિભાજ્ય અંગ છે. પારંપરિક ભવાઈ એક જમાનામાં ગામડાઓ સુધી સીમિત હતી, જ્યાં ત્રણ બાજુ પ્રેક્ષકો બેસતા. પણ હવે આજના સમયમાં પારંપરિક ભવૈયાઓ આમંત્રણને માન આપી શહેરના ટાઉન હોલમાં, કોલેજના નાટ્યગૃહમાં વગેરે સ્થળોએ ભવાઈ ભજવવા આવે છે. ગુજરાત રાજ્યમાં છેલ્લા ઘણા વર્ષોથી કોલેજમાં, ખાસ કરીને નાટ્ય કોલેજોમાં, નાટ્ય વિષય પર પદ્ધતિસરનું શિક્ષણ આપવામાં આવે છે, ડિગ્રી આપવામાં આવે છે. આ નાટ્ય અભ્યાસક્રમ અંતર્ગત પારંપરિક ભવાઈને વિસ્તારથી શીખવવામાં આવે છે. તેના પ્રત્યાયન એટલે કોમ્યુનિકેશનની ખૂબીથી વિદ્યાર્થીઓને અવગત કરાવવામાં આવે છે. પણ આ મૃતપ્રાય અવસ્થામાં જીવતી આ લોકકલાને, તે પરંપરાના વંશજોને કંઈક આર્થિક સહાય મળે, માન સન્માન પ્રતિષ્ઠા મળે તો તેઓ પોતાની આ વંશ પરંપરાની સાથે જોડાઈ રહેવા કટિબદ્ધ થાય ને લુપ્ત થતી આ કલાને બચાવી શકાય.
2: શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા હતા સાહિત્ય પત્રિકા. પારંપરિક અને આધુનિક ભવાઈનો ભેદ, વક્તા હતા આશીષ કેતકર. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. મિત્રો, સવારના 10:30 વાગી રહ્યા છે. રજૂ કરીએ છીએ ફિલ્મ સંગીત. કાર્યક્રમની શરૂઆત કરીએ દિલ લગી ફિલ્મના આ ગીતથી. સ્વર લતા મંગેશકરનો.

ખુશ્બુ ફિલ્મના આ ગીત સાથે જ ફિલ્મ સંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત થયો. આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો.

રજૂ કરીએ છીએ સુગમ સંગીત. સુગમ સંગીતના કાર્યક્રમમાં સૌપ્રથમ સાંભળીએ પ્રેમાનંદની રચના આભા દેસાઈના સ્વરમાં.

સુગમ સંગીતના કાર્યક્રમમાં મિત્રો હવે સાંભળીએ ભક્તકવિ નરસિંહ મહેતાની રચના સ્વર દીપ્તિ દેસાઈનો

0: શું આજનું સોશિયલ મીડિયા આપણને દરેક સ્ત્રીની વાત કહી શકે છે?
1: શું આજનો મોબાઈલ સ્ત્રીના અંતરની છબી દેખાડી શકે છે?
0: શું તમારા ચેટ બોક્સમાં સ્ત્રી હૃદયની વણ કહેવાયેલી વાતો છે?
1: શું સ્ત્રી પોતે પોતાની વાત કહી શકે છે ખરી?
0: મહોતુ વાર્તાકાર રામ મોરે લિખિત વાર્તા સંગ્રહનું ધારાવાહિક પઠન અને પ્રસ્તુતિ વૈશાલી ત્રિવેદી. તારીખ 6 જુલાઈ 2026 થી દર સોમવારે બપોરે 12:30 વાગે સાંભળવાનું ચૂકતા નહીં.
2: મહોતુ.
3: મિત્રો, હમણાં આપ સાંભળી રહ્યા હતા સુગમ સંગીત. આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. બરાબર 11 વાગે અત્યારના મુખ્ય સમાચાર અપાશે.
4: નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. અમેરિકાના ઈરાન પર હુમલા વચ્ચે ભારતીય શેરબજારમાં કડાકો. નિફ્ટીમાં 65 પોઈન્ટ જ્યારે સેન્સેક્સમાં 180 પોઈન્ટ ઘટ્યા. કતારના ફાધર અમીર શેખ હમદ બિન ખલીફા અલ થાનીના અવસાનના સન્માનમાં ભારતે આજે એક દિવસીય રાષ્ટ્રીય શોક જાહેર કર્યો. રાષ્ટ્રીય શોકના કારણે NFSU માં યોજાનારા DFEG મીટીંગનો ઉદઘાટન સમારંભ રદ કરવામાં આવ્યો. રાજ્યપાલની સંમતિ બાદ પશ્ચિમ બંગાળ વિધાનસભા દ્વારા કરાયેલા 2 નવા ગુના વિરોધી કાયદા આજથી રાજ્યમાં અમલમાં મુકાશે. કેન્દ્રીય ઉદ્યોગમંત્રી પિયુષ ગોયલ આજથી સ્પેન, બેલ્જિયમ અને ફિનલેન્ડની મુલાકાતે જશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દેગામમાં APMCના શાકભાજી પેટાયાર્ડ શરૂ કરાવશે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સૌથી નજીકના સહયોગી લિન્ડસે ગ્રેહામનું નિધન. મિયાવાકી પદ્ધતિથી 1 જ કલાકમાં 3.61 લાખ વૃક્ષારોપણ કરી અમદાવાદ મહાનગરપાલિકાનો વિશ્વવિક્રમ. કેન્દ્રીય ગૃહમંત્રી

0: મુખ્યમંત્રીએ અભિનંદન પાઠવ્યા. જામનગરમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં ગર્ભસંસ્કાર, ગર્ભવિજ્ઞાન પ્રશિક્ષણ, દીક્ષાંત સમારોહ અને રાષ્ટ્રીય સંગોષ્ઠી કાર્યક્રમ યોજાયો. ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ચાંદીપુરા વાયરસના 2 કેસ પોઝિટિવ નોંધાતા આરોગ્યતંત્ર સતર્ક થયું. પંચમહાલમાં વાયરસ ફેલાવતી 300 સફેદ માખીઓને પકડીને તપાસ માટે મોકલાઈ. સુરત શહેરના 6 અસરગ્રસ્ત તાલુકાઓમાં અંદાજે 84 લાખ રૂપિયાથી વધુની સહાય ચૂકવાઈ. આગામી 7 દિવસ દરમિયાન સમગ્ર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના. ભારતીય અવકાશ સંશોધન સંગઠને જણાવ્યું કે ગગનયાન ક્રુ મોડ્યુલ સિસ્ટમ્સના 3 મુખ્ય પરીક્ષણો સફળતાપૂર્વક પૂર્ણ થયા. અને મહિલા ક્રિકેટમાં યાત્સિકા ભાટિયા લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ પર સદી ફટકારનારી પહેલી ભારતીય મહિલા ક્રિકેટર બની. હવે પછી આપ બપોરે 12 વાગે મુખ્ય સમાચાર સાંભળી શકશો.
1: આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. રજૂ કરીએ છીએ ફિલ્મ સંગીતનો કાર્યક્રમ. કાર્યક્રમની શરૂઆત કરીએ કાલાબાઝાર ફિલ્મના આ ગીતથી. સ્વર ગીતા દત્ત અને સુધાનો

0: શું આજનું સોશિયલ મીડિયા આપણને દરેક સ્ત્રીની વાત કહી શકે છે?
1: શું આજનો મોબાઈલ સ્ત્રીના અંતરની છબી દેખાડી શકે છે?
0: શું તમારા ચેટ બોક્સમાં સ્ત્રી હૃદયની વણ કહેવાયેલી વાતો છે?
1: શું સ્ત્રી પોતે પોતાની વાત કહી શકે છે ખરી?
0: મહોતું વાર્તાકાર રામ મોરે લિખિત વાર્તા સંગ્રહનું ધારાવાહિક પઠન અને પ્રસ્તુતિ વૈશાલી ત્રિવેદી. તારીખ 6 જુલાઈ 2026 થી દર સોમવારે બપોરે 12:30 વાગે સાંભળવાનું ચૂકતા નહીં.
2: મહોતું.

મુકેશ અને સુમન કલ્યાણપુરને આપ સાંભળી રહ્યા હતા. ફિલ્મનું નામ હતું સાથી. મન્નાડેને સાંભળીએ, ફિલ્મનું નામ બુઢ્ઢા મિલ ગયા.

વિશ્વાસ ફિલ્મનું ગીત આપ સાંભળી રહ્યા હતા મનહરના સ્વરમાં. હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. હવે પ્રસ્તુત છે ગેર ફિલ્મી હિન્દી ગીતોનો કાર્યક્રમ. જગજીતસિંહના સ્વરમાં સાંભળીએ આ ગઝલ.

0: શું આજનું સોશિયલ મીડિયા આપણને દરેક સ્ત્રીની વાત કહી શકે છે?
1: શું આજનો મોબાઈલ સ્ત્રીના અંતરની છબી દેખાડી શકે છે?
0: શું તમારા ચેટ બોક્સમાં સ્ત્રી હૃદયની વણ કહેવાયેલી વાતો છે?
1: શું સ્ત્રી પોતે પોતાની વાત કહી શકે છે ખરી?
0: મહોતુ વાર્તાકાર રામ મોરે લિખિત વાર્તા સંગ્રહનું ધારાવાહિક પઠન અને પ્રસ્તુતિ વૈશાલી ત્રિવેદી. તારીખ 6 જુલાઈ 2026 થી દર સોમવારે બપોરે 12:30 વાગે સાંભળવાનું ચૂકતા નહીં.
2: મહોતું.

0: गैर फिल्मी हिंदी गीतों का कार्यक्रम आप सामी रहा था, कार्यक्रम अंतर्गत आप सामी रहा था जगजीत सिंह ने। प्रसारण आकाशवाणी अहमदाबाद वडोदरा केन्द्र पर कर अत्यार सुधीना मुख्य समाचार।
1: નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. અમેરિકાના ઈરાન પર હુમલા વચ્ચે ભારતીય શેર બજારમાં કડાકો, નિફ્ટી 60 પોઈન્ટ, જ્યારે સેન્સેક્સ 180 પોઈન્ટ ઘટ્યો. ગુજરાત એનસીસી કેડેટ મનોજકુમાર કિર્ગીઝ પ્રજાસત્તાક માટે પ્રતિષ્ઠિત એનસીસી યુથ એક્સચેન્જ પ્રોગ્રામ માટે પસંદગી પામ્યા. ગાંધીનગરમાં નાયબ પશુપાલન નિયામક, મત્સ્ય અધિકારી અને બાગાયત નિરીક્ષકોને કૃષિમંત્રી જીતુ વાઘાણીના હસ્તે નિમણૂક પત્ર એનાયત કરાયા. ભાવનગરમાં એમ્બરગ્રીસ એટલે કે વ્હેલમાછલીની ઉલટીના ગેરકાયદે વેચાણના રેકેટમાં 5 કરોડ 29 લાખ રૂપિયાના મુદ્દામાલ સાથે 4 આરોપીઓ ઝડપાયા. નશામુક્ત યુવા ભારત અભિયાનના આગામી તબક્કાનો પ્રારંભ. અભિયાનમાં જોડાવા માટેની રજીસ્ટ્રેશન પ્રક્રિયા આજથી માય ભારત પોર્ટલ પર શરૂ. અમદાવાદમાં 149મી રથયાત્રાની તૈયારીઓ પૂરજોશમાં. અમદાવાદ પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં જગન્નાથ મંદિરથી ખમાસા સુધી ફ્લેગ માર્ચ યોજાઈ. કેન્દ્રીય મંત્રીઓ રાજનાથસિંહ, નીતિન ગડકરી અને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આજે 6 લેન લખનૌ કાનપુર એક્સપ્રેસ વેનું લોકાર્પણ કરશે. ગોધરાના મણિપુર ગામે 1 વર્ષના બાળકનું શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના લક્ષણ બાદ મૃત્યુ થતાં પંચમહાલમાં ચાંદીપુરા વાયરસથી મૃત્યુઆંક 3 પર પહોંચ્યો. થાઇલેન્ડના બેંકોકમાં એક પબમાં લાગેલી આગમાં 27ના મોત, 63 લોકોમાંથી 22 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત. ઇરાનના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ ક્રોપ્સે જોર્ડન, બહેરીન અને કુવૈતમાં અમેરિકાના લશ્કરી થાણા પર મિસાઇલ અને ડ્રોન હુમલાની જવાબદારી સ્વીકારી. અમેરિકાનો દક્ષિણ ઇરાન પર હુમલો, મુખ્ય બંદર, શહેરો અને કેશમ દ્વીપમાં ધડાકા. રાજ્યમાં આપત્તિ સામે નાગરિકોને મદદરૂપ થવા

0: યુવા આપદા મિત્ર સ્કીમ હેઠળ 4526 યુવાનો તાલીમબદ્ધ. રાજ્યના 17 જિલ્લાઓમાં આપદા મિત્રોને અદ્યતન ઇમરજન્સી કીટથી સજ્જ કરાયા. અને પ્રધાનમંત્રીએ સંસ્કૃત સુભાષિત શેર કર્યું, જેમાં સમાવેશી વિકાસ અને રાષ્ટ્ર નિર્માણના મહત્વ પર ભાર મૂકવામાં આવ્યો. હવે પછી આપ બપોરે 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
1: આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનું અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર. બપોરના 12:02 થઈ રહી છે. પ્રસ્તુત છે ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. ભાનુશંકર વ્યાસની રચના સાંભળીએ. સ્વર છે પુરુષોત્તમ ઉપાધ્યાયનો.

મરીઝની રચના આપ સાંભળી રહ્યા હતા, સ્વર હતો પુરુષોત્તમ ઉપાધ્યાયનો. હવે સાંભળીએ સૈફ પાલનપુરીની રચના, ગાયક કલાકાર પુરુષોત્તમ ઉપાધ્યાય.

પુરુષોત્તમ ઉપાધ્યાયને આપ સાંભળી રહ્યા હતા. ગુજરાતી ગીતોનો કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રો પરથી કરવામાં આવ્યું. હવે પ્રસ્તુત છે મહિલાઓ માટેનો કાર્યક્રમ સહિયર.

0: આ વાર્તા છે એક ફોટોગ્રાફર અને એના અંતરમનની. ઓહ લવલી, વેલ ડન. બિઝનેસ લોન અપ્રૂવ થઈ ગઈ. હવે હશે મોટો સ્ટુડિયો, નવો કેમેરા, નવી લાઇટ્સ,
1: સાથે સાથે નવી કાર પણ લઈ લે.
2: એ જ લોનમાંથી?
0: ના, લોન જે માટે લીધી છે તેમાં જ વાપરો. સમયસર ઈએમઆઈ ચૂકવો, ક્રેડિટ સ્કોર વધારો અને બીજી લોન સરળતાથી મેળવો.
2: કાર નહીં તો મારો ફોટો જ લઈ લે.
0: તમે કોણ?
3: આરબીઆઈ કહે છે,
4: નાણાકીય સમજદારી સમૃદ્ધ નારી.
5: આ બહેનો છે ને બહુ બોલબોલ કરે, બહુ વાતોડી હોય, બહુ બોલકણી હોય છે, બકબકણી હોય છે, આખો દિવસ ચટરપટર કરે છે. આવું બધું બધા કહેતા જ હોય છે બહેનો માટે. પણ ક્યારેક છે ને આ વાતો, આ શબ્દો દવા બને છે, ક્યારેક હૂંફ બને છે અને ક્યારેક મન પર ચડેલો ભાર હળવો પણ કરી દે છે.
6: સાચી વાત છે લિપિ. મિત્રો, તમે પણ ધ્યાન આપ્યું હશે કે જ્યારે મનમાં કોઈ ચિંતા હોય ને અને આપણે કોઈ નજીકની વ્યક્તિ સાથે દિલ ખોલીને વાત કરીએ ત્યારે સમસ્યા ભલે એમની એમ જ રહે પણ મન ઘણું હળવું થઈ જાય છે અને મનમાં જાણે કંઈક સારું ફીલ થાય છે.
5: નમસ્કાર શ્રોતા મિત્રો, નમસ્કાર અમારી બહેનો, બહેનો વાલી વાલી સખીઓ. લિપિ ત્રિવેદી અને અલ્પા શાહ સાથે આપ સાંભળી રહ્યા છો કાર્યક્રમ સહ્યર. આજે આપણે વાત કરવાના છીએ એક એવી બાબતની જે દરેક ઘરમાં, દરેક શેરીમાં, દરેક સખી મંડળમાં અને દરેક રસોડામાં સાંભળવા મળે છે,
6: અને એ છે બહેનોની વાતો. અને લોકોને આપણે કહેતા સાંભળ્યા જ છે કે અરે આ બહેનો કેટલી વાતો કરતી હોય છે નહીં. પણ આજે વિજ્ઞાન પણ એમ જ કહે છે કે યોગ્ય વાતચીત આપણા માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ઉપયોગી છે.
5: શ્રોતા મિત્રો, ઘણી વખત આપણે શરીરની તબિયત વિશે તો વિચાર કરતા જ હોઈએ છીએ, વાતો પણ કરતા હોઈએ છીએ, પણ મનની તંદુરસ્તીનું શું? મન પણ થાકી જાય છે, મન પણ દુઃખી

0: થાય છે, મન પણ એકલું પડી જાય છે. અને જ્યારે મનમાં લાગણીઓ દબાઈને રહે ત્યારે ચિંતા, તણાવ, ઉદાસીનતા અને એકલતાની પરિસ્થિતિ ઊભી થઈ શકે છે.
1: અને એટલે જ કોઈ વિશ્વાસુ વ્યક્તિ સાથે વાત કરવી ખૂબ જરૂરી છે.
0: વાત, યસ, માત્ર વાત કરવાથી પણ બધું સોલ્વ થઈ જાય છે. ક્યારેક મમ્મી સાથે,
1: ક્યારેક બેન સાથે,
0: ક્યારેક ફ્રેન્ડ સાથે,
1: અને ક્યારેક તો પાડોશી સાથેની 5 મિનિટની વાત પણ આખો દિવસ ખુશ કરી દેતી હોય છે.
0: અલ્પા, પાડોશી સાથેની વાતને તો પંચાત કહેવાય ને. પણ હા શ્રોતા મિત્રો, એક મજાની વાત એ છે કે સ્ત્રીઓ સામાન્ય રીતે પોતાની લાગણીઓ શબ્દોમાં વ્યક્ત કરવામાં વધુ સહજ હોય છે.
1: અને એટલે જ ઘણી બહેનો માટે સખીઓ, સહેલીઓ, ફ્રેન્ડ્સ સાથેની મુલાકાત, ફોન પરની વાતચીત કે બપોર પછીની સાથે બેસીને પીધેલી ચા ખૂબ ખાસ હોય છે.
0: એમાં હૂંફ હોય છે,
1: સમજણ હોય છે,
0: અને ક્યારેક જીવનની બધી જ પ્રોબ્લેમ્સનો હલ પણ હોય છે, અને ક્યારેક જીવનના બધા જ પ્રોબ્લેમ્સનો હલ પણ મળી જાય છે.
1: લિપિ, તમને ખબર છે પહેલાના સમયમાં બપોરે બહેનો ઓટલા પર ભેગી થતી,
0: કોઈ ભરતકામ કરતી હોય, કોઈ શાક સમારતી હોય, ને સાથે સાથે વાતોની વાતો થતી હોય.
1: અને ત્યારે કદાચ લોકોને ખબર નહોતી કે તેઓ મેન્ટલ વેલનેસ સેશન કરી રહ્યા છે.
0: એકદમ સાચી વાત. અને શ્રોતા મિત્રો, ઘણી વખત આપણે સાંભળીએ છીએ કે કોઈ વ્યક્તિ ખૂબ જ શાંત થઈ ગઈ છે,
1: કોઈ સાથે વાત કરતી નથી,
0: સાવ એકલી રહે છે
1: અને ધીમે ધીમે તણાવમાં જતી રહે છે.
0: આપણું મન પણ છોડ જેવું છે.
1: તેને પાણી જોઈએ,
0: પ્રેમ જોઈએ
1: અને સંવાદ જોઈએ.
0: નિષ્ણાત તો કહે છે કે હસતા રહેવાથી, વાતો કરતા રહેવાથી તણાવ ઓછો થાય છે
1: અને મન પ્રસન્ન રહે છે.
0: એકલતાની લાગણી પણ ઘટે છે
1: અને જીવન પ્રત્યે સકારાત્મકતા વધે છે.
0: એટલે જ તો કહેવામાં આવે છે, સારી દવા અને સારો મિત્ર બંને દુઃખ ઓછું કરી શકે છે.
1: પણ લિપિ, અહીંયા એક વાત ખાસ છે, ઇમ્પોર્ટન્ટ છે, જેનું ધ્યાન રાખવું જોઈએ.
0: શું?
1: વાતો એવી હોવી જોઈએ જે આનંદ વધારે, નેગેટિવિટી નહીં હો.
0: હા, અને બહેનો, એ તો આ વાત બહુ જ ધ્યાનમાં રાખવા જેવી છે. વાતો જે અફવાઓ ના ફેલાવે અને ખોટે ખોટી ચિંતા પણ ના ફેલાવે.
1: અને આ વાતોમાં ક્યાંય બીજાની નિંદા ના હોવી જોઈએ. અને વાતચીતની ભાષામાં કહીએ તો આપણે કોઈની ખોદણી ના કરીએ, બસ.
0: અને પોઝિટિવ, ઇન્સ્પિરેશનલ, અનુભવ અને હૂંફથી ભરેલી વાતો કરીએ.
1: આજના સમયમાં બધાના હાથમાં મોબાઈલ્સ છે,
0: પણ ઘણીવાર ઘરના લોકો સાથે વાત કરવાનો સમય નથી હોતો.
1: બોલો, એક જ ઘરમાં 4 લોકો હોય
0: પણ ચારેની નજર માત્ર મોબાઈલમાં જ હોય.
1: તો આજે એક નાનકડું પ્રોમિસ કરીએ મિત્રો,
0: દરરોજ ઓછામાં ઓછી થોડી મિનિટ માટે પરિવાર સાથે દિલથી વાત કરીશું, મોબાઈલ સાઈડમાં મૂકીને.
1: શ્રોતા મિત્રો, હવે એ કહો કે તમને કોની સાથે વાત કરવી સૌથી વધુ ગમે છે?
0: મમ્મી સાથે,
1: બહેન સાથે,
0: ફ્રેન્ડ સાથે,
1: કે પછી તમારા જીવન સાથી સાથે?
0: શ્રોતા મિત્રો, અમને જરૂરથી લખીને જણાવજો. અને બસ, હસતા રહો, વાતો કરતા રહો
1: અને મળતા રહો, ભળતા રહો.
0: અને દિલની વાત ની સંકોચ કરી શકાય ને તેવા સંબંધો જાળવી રાખો. ચાલો હવે આ સુંદર વિચાર સાથે સાંભળીએ દિલ્હી સાહિત્ય અકાદમી પ્રસ્તુત વાર્તા સંગ્રહ મોહતુ, ધારાવાહિક પઠન. શીર્ષક ગીત અને લેખક રામ મોરી, પઠન સ્વર અને નિર્માત્રી વૈશાલી ત્રિવેદી, સંગીત નિયોજન ચેતન ગઢવી. આ પ્રસ્તુતિ આકાશવાણી મુંબઈ કેન્દ્રની ભેટ છે. આજે સાંભળીશું વાર્તા 21મું ટિફિન.

મમ્મીના ઘાંટાએ છે ને મારી ચેટની મજા બગાડી નાખી. હું ડ્રોઈંગ રૂમમાંથી સીધી રસોડામાં ગઈ. મમ્મી પ્લીઝ ડોન્ટ કોલ મી નીતુ, યુ નો વોટ માય નેમ ઇઝ, નીતલ. તને ભૂલવાની આદત છે પણ એની સાબિતી છે ને તારે ઘડી ઘડી આપવાની કોઈ જરૂર નથી. લાસ્ટ ટાઈમ જ્યારે મારી કોલેજ ફ્રેન્ડ આવી હતી ત્યારે તારા નીતુ નીતુના બરાને લીધે આજે આખી કોલેજ મને આરકેની મોમ કહીને બોલાવે છે. હું ગુસ્સાથી ભભૂકતી હતી પણ એ તો શાંતિથી જાણે કશું થયું જ નથી એમ બધા ટિફિન ફટાફટ ભરવા માંડી. આ આરકે કોણ છે? એણે રોટલી ગણતા ગણતા પૂછ્યું. ઓ ગોડ ડેમ ઇટ, આરકે મીન્સ રણબીર કપૂર. પ્લીઝ હવે એમને પૂછ.

કે કોણ રણબીર? મારી કોલેજનો કોઈ છોકરો નથી એ. બાય ધ વે, હું તારી આગળ આ ભાગવત શું કામ માંડું છું? એન્ડ મોમ લિસન, આ તારા ઓર્થોડોક્સ થિંકિંગ તારા ટિફિન્સના વધેલા એઠવાડની જેમ ફેંકી દે ને મારા પર શંકા કરવાનું બંધ કરી દે. બોલ શું કામ હતું? કોરાવાડની લટોને મેં આટલું બોલતા બોલતા તો કેટલીય વાર ગૂંચવી નાખી. 11:30 થઈ ગયા છે, બપોરના ટિફિન રવાના કરવાનો સમય થઈ ગયો છે. તને ખબર તો છે કે મારાથી એકલા પંડે 20 ટિફિન સચવાતા નથી, મને તારી મદદની થોડી જરૂર તો પડે જ ને. એ એના કામમાં મશગુલ હતી. મમ્મી, આ તો છેલ્લા 10 દિવસથી મારે વેકેશન પડ્યું, બાકી તો તું જાતે ટિફિન ભરતી અને હવે તું અચાનક થાકી જવા માંડી. ને હું તો કહું છું કે આ બધા ધંધા બંધ કર ને પ્લીઝ. એમ એટલે 20-20 છોકરાઓને એક ઝાટકે કહી દઉં કે કાલથી ટિફિન બંધ. મારી સામે એણે વેધક નજર કરીને હું ફરી ગૂંચવાઈ ગઈ. તારા પપ્પાને આ ઘર ચલાવવા પૈસા આપવાની જરૂર નથી પડતી, આ ટિફિનના કારણે જ. એ શેર બજારમાં પોતાની કમાઈ ઘર ખર્ચની ચિંતા કર્યા વિના રોકી શકે છે. તું મોર્ડન કોલેજમાં ભણે છે એ આ ટિફિનના કારણે જ. પ્લીઝ સ્ટોપ ઇટ મોમ. તું એમ કહેવા માંગે છે કે પપ્પા એમની જવાબદારીથી દૂર ભાગે છે? એણે તારા પર ધ્યાન નથી આપ્યું? એ તને પ્રેમ તો કરે જ છે ને. આ ઘર આપ્યું, ખાવાનું આપી શકે છે, પહેરવા કપડાં આપી શકે છે, સાથે રહીને સેફટી પણ આપે જ છે ને. એ બધું તો જેલ પણ આપે છે. અને હું એને તાકી રહી. એની મોટી અણીઅણી આંખોમાં મેં પપ્પાની વ્યસ્તતા વિશેની ફરિયાદ ઝાંખવાના પ્રયત્ન કર્યા, પણ મમ્મીની આંખમાં મને ક્યારેય કશું દેખાતું જ નથી. સાવ જ કોરી આંખો, એના સપાટ ચહેરાની રેખાઓમાં પણ ક્યારેય કોઈ ફેરફાર નહીં. મારી મમ્મી છે જેવી, પહેલેથી જ સાવ અણઘડ, અવ્યવસ્થિત, વ્યસ્ત, છતાં એક ગુપ્ત કોયડા જેવી. પપ્પાને તો હું એટલા ઓળખું છું કે હવે પછી શું કહેવાના છે કે શું કરવાના છે એ હું અગાઉથી જ કહી દઉં. નાનપણથી જ ઘરમાં મેં એક રૂટીન જોયું છે. પપ્પા તો સતત વ્યસ્ત, ફોન, અડધી પીવાયેલી સિગરેટ, વ્હાઇટ ગંજી અને બ્લ્યુ લુંગી, ટીવી પરના માર્કેટનો હિસાબ, દુકાન, જમતા જમતા એ વ્યસ્ત રહેતી દલાલી, રાત્રે મોડેથી પાછા ફરતા થાકેલા શેર્સ. ને મારી મમ્મી સવાર સાંજ 2 ટાઈમ 20 ટિફિન તૈયાર કરતું કુકર જાણે. દિવસનો 3જો ભાગ રસોડામાં શરૂ થાય ને રસોડામાં પૂરો. ઘણીવાર મને એવું પણ લાગે કે મમ્મીએ જ પોતાની જાતને આમાં કેદ કરી લીધી છે. અણઘડ, ફિક્કી સાડી, કસકસાવીને બાંધેલો અંબોળો, ચહેરા પર ઉડતી સફેદ લટો, પેટની વધી ગયેલી ચરબી અને પરસેવે ગંધાતું વ્યક્તિત્વ. મને યાદ છે, પહેલાં તો મમ્મી 5 ટિફિન જ બનાવતી, પછી 10 અને હવે 20. મેં ટેબ્લેટ એક બાજુ મૂક્યું ને ટિફિનને કાપડની બેગમાં પેક કરવા લાગી. 20-20 ટિફિન તૈયાર થઈ ગયા અને હું ડ્રોઈંગ રૂમમાં જઈ ચેટ કરવા બેસી ગઈ. મમ્મી થોડી વારે ત્યાં આવી. એણે ટીવી ઓન કર્યું અને ચેનલ ફેરવવા લાગી. મમ્મી, તને નથી લાગતું કે તારે તારી સફેદ લટોને રંગવાની જરૂર છે? મેં ચેટ કરતા કરતા પૂછ્યું. જેવું છે, મારે મન સોનાનું છે બધું. એ ચેનલ ફેરવતી હતી કે વચ્ચે રણબીરનું રોમેન્ટિક સોંગ આવ્યું. વાવ મમ્મી, રેવા દે, પ્લીઝ ફેરવતી નહીં. એ ચેનલ ફેરવ્યા વિના ધીમેથી ઊભી થઈ અને ટિફિન સપ્લાયર સર્વિસ કરતા ભાનુદાદાની રાહ જોતી દરવાજે ઊભી રહી. નીતુ, હવે થાકી જવાય છે, હવે વધારે ટિફિન નથી કરવા, છે એટલા પૂરતા છે. એ સફેદ લટોને કાન પાછળ ગોઠવતા બોલી. મેં એના તરફ અછળતી નજર નાખી અને પાછું સોંગમાં મન પરોવ્યું. થોડીવાર સુધી ડ્રોઈંગ રૂમમાં ચૂપકીદીનું એક વજન તોળાતું રહ્યું. મને લાગ્યું કે એ મને કશું કહેવા માંગે છે, પણ અનુસંધાન સાધવા મથે છે. નીતુ પ્લીઝ બારી ખોલને, ઘરમાં બહુ અંધારું લાગે છે. મેં બારીની સ્ટોપર ખોલી, બારીને ધક્કો માર્યો અને હળવા ધક્કા સાથે અજવાળું રૂમમાં પ્રવેશ્યું. એ સાથે જ ગેટ ખુલવાનો અવાજ આવ્યો. મેં તસ્દી ન લીધી, કદાચ ભાનુદાદા જ હશે, ટિફિન લેવા આવ્યા હશે. પણ એ તો સાયકલની ઘંટડી વગાડે, તો પછી કોણ? નમસ્તે, મે આઈ કમ ઇન મેમ? વાવ, વોટ અ વોઇસ, બિલકુલ રણબીર જેવો. મેં ટેબ્લેટ એક બાજુ મૂકીને બારીમાંથી જોયો. અંદાજે 25 વર્ષનો છોકરો ઘરમાં પ્રવેશ્યો. મમ્મીએ મારી સામે જોઈને ધીમેથી કહ્યું, નીતો અંદર જા. હું હજી કંઈ વિચારું કે બોલું એ પહેલાં તો એ છોકરો ઘરમાં પ્રવેશી ગયો, સોફા પર બેઠો. હું એને તાકતી રહી. ફોર્મલ બોડી ટાઈપ, પર્પલ પાર્ટીવેર શર્ટ અને બ્લેક પેન્ટ, વ્યવસ્થિત ઓળેલા વાળ, હાથમાં બાંધેલ ફોર્મલ ઘડિયાળ, માંજરી આંખ, મોટું કપાળ, માપસર નાક, ઉપર પતલો અને નીચે તેનાથી સાઈઝમાં થોડો મોટો હોઠ, સ્માઇલિંગ ટાઈમે લાઇનસર ગોઠવાયેલા દાંત, સ્પામાંથી હમણાં જ નીકળ્યો હોય એવી ચમકતી સ્કિન, પૂરું 5 ફૂટ અને 6 ઇંચનું પરફેક્ટ મેરેજ મટીરિયલ.
હું એને એકી ટશે પાપણ પલકાર

વિના જોતી હતી એ કદાચ એને ખ્યાલ હોય એમ સ્મિત કરતા એણે મને અને મમ્મીને કહ્યું, હલો, મારું નામ ધ્રુવ મજુમદાર છે. હું એન્જિનિયર છું, કાલેજ આ સિટીમાં આવ્યો છું. 6 મહિના અહીંની કંપનીમાં મારી વિઝિટિંગ ટ્રેનિંગ છે. હું પેલાને એકી ટશે જોઈ રહી છું. એ કદાચ મમ્મીને વહેલો ખ્યાલ આવી ગયો હશે. હું બોલવા જતી હતી કે હાય, માય સેલ્ફ નીતલ. એની પહેલાં જ મમ્મી બોલી પડી, નીતુ પાણી લાવ. અને હું બબડતી બબડતી રસોડામાં ગઈ. પાછળથી મમ્મી અંદર આવી. હું એને કંઈ કહેવાય કહી કે સીધી તાડુકી, કમસે કમ એક દુપટ્ટો સાથે રાખતી હોતો. ટિફિન સર્વિસ કરીએ છીએ તો ગમે ત્યારે ગમે એટલા છોકરાઓ હિસાબ લેવા દેવા આવ્યા કરે, ને તારા આ કોલેજના વેકેશન પછી તો બધાના આટા ફેરા વધી ગયા છે. હોલ્ડ મમ્મી, પ્લીઝ જસ્ટ હોલ્ડ, તું કામ પતાવીને વળાવી દે ને જા. મારા ચહેરા પર કડવાશ ફરી વળી. મમ્મી છે જ એવી, આખા દિવસમાં 440 વાર ઘાંટા ન પાડે તો એને ચેન જ ન પડે ને. રસોઈ બનાવતી વખતે વાસણો જોર જોરથી ખખડે કે કપ રકાબી તૂટે એટલે મારે સમજી જવાનું કે એ મને રસોડામાં બોલાવે છે. અને એનું આ રસોડું પણ કેવું, યુદ્ધ ખેલાઈ ગયેલી રણભૂમિ જેવું, ક્યારેય કોઈ વસ્તુના ઠેકાણા જ નહીં. હું રસોડાની બારીમાંથી પેલાને જોતી હતી. મારી મમ્મી શાદી.com વેબસાઇટની વોલ પર મૂર્તિને જોતી હોય એમ પેલાની તરફ જોઈ રહી હતી. મને તો અકળામણ થતી હતી કે હજી મારી ઉંમર જ ક્યાં છે ને મારી મમ્મી તો ગમે ત્યાં. બાય ધ વે મેમ, મારો રૂમમેટ તમારું ટિફિન જમે છે. હું તો કાલે રાત્રે જ આવ્યો, એ બહાર ગયો તો એટલે એનું ટિફિન હું જમ્યો. પણ ટેલ્યુ મેમ, ખરેખર બહુ જ મજા આવી ગઈ. તમારી રસોઈનો સ્વાદ બહુ જ સારો આવે છે, એમાં પણ બટાકા તો મારા ફેવરિટ છે. અને તુવેરદાળ જે બની હતી ને એ તો એટલી ફાઇન બની હતી, તમારી કઢીનો વઘાર પણ લાજવાબ હતો. યુ નો, હું તો બહુ જ ખુશ થયો છું આવી રસોઈ જમીને. મારા ભાભી આવી રસોઈ બનાવતા હતા. રિયલી વન્ડરફુલ ટેસ્ટ. મેં મમ્મી તરફ જોયું તો એના ચહેરા પર સ્મિત હતું. મારા આશ્ચર્યની વચ્ચે મારી મમ્મીના સપાટ ચહેરાના ગાલ ગુલાબી બની ગયા હતા. એના કાનની બૂટ લાલ હતી. ને આ મને ભણકારા સંભળાયા કે શું, કે મારી મમ્મી હસતા હસતા બોલી, થેન્ક યુ. મને તો બહુ જ નવાઈ લાગી. મારી મમ્મીના આ લુકે તો મને ચક્કર જ આણી દીધા. જોકે આ છોકરો ખોટા મસ્કા તો નથી જ મારતો, નહીતર ભાનુદાદા જ 5 માંથી 20 ટિફિન કેમ કરી નાખે. આ ક્ષણે તરત પપ્પા યાદ આવ્યા. મમ્મી તો ટિફિનની રસોઈથી પણ અલગ કંઈક નવું ફ્રેશ બનાવતી હોય છે. મેં યાદ કરવાનો કેટલોય પ્રયત્ન કર્યો કે હું કે પપ્પા છેલ્લે એવું ક્યારે બોલેલા કે વાહ, શું રસોઈ કરી છે તે. છેલ્લે મમ્મી ક્યારે હસેલી કે શરમાયેલી. હું વિચારતી જ હતી ત્યાં તો પેલાનો પાછો અવાજ સંભળાયો. મેમ, ઇફ યુ ડોન્ટ માઇન્ડ, તમે મારું ટિફિન રેગ્યુલર બનાવશો? ફક્ત 6 મહિના માટે, પછી તો જરૂર નથી. મને તમારા હાથની રસોઈ બહુ જ પસંદ પડી છે એટલે. ઓહ, 21મું ટિફિન! મને રસોઈ બનાવતી વખતે મમ્મીના સંભળાતા ઘાંટા, 20 ટિફિનનું ગોઠવાવું, ભટકાવું, કાચના કપ રકાબીનું તૂટવું, પરસેવે રેબઝેબ મમ્મીનું સોફા પર હાંફવું, બધું એક સાથે યાદ આવી ગયું. ને કાનમાં મમ્મીએ કહેલું પેલું વાક્ય, નીતુ હવે થાકી જવાય છે, હવે વધારે ટિફિન નથી કરવા, છે એટલા પૂરતા છે. હું બહાર ના પાડવા માટે ધસી આવી કે તરત મારી પહેલાં મમ્મી સ્મિત સાથે બોલ્યા, કંઈ વાંધો નહીં હો ભાઈ, 20 ટિફિન તો બનાવું જ છું, એક વધારે. ભાનુદાદાને આજે રાતથી જ તમારું ટિફિન આપતી રહીશ. મારા ભવા સંકોચાયા. પેલા છોકરાએ મહિનાના પૈસા આપ્યા ને જતો રહ્યો. મમ્મી પણ પૈસા ગણ્યા વિના કબાટમાં મૂકવા જતી રહી. વચ્ચે હું ઊભી રહી ગઈ, આખા વર્તુળની બહારનું કેન્દ્ર જાણે. મમ્મી, તને શું થઈ ગયું છે? વોટ ઇઝ ધીસ? હું ધીંધવાઈ ઉઠી. એ ડ્રોઈંગ રૂમ ઝાપટવા માંડી. શું ફેર પડે છે બેટા, એક વધારાના ટિફિનમાં કોઈ મરી તો નથી જવાની. ઓ હેલો, હવે છે ને રસોડામાં મારા પર રાડો ન પાડતી, કાચના વાસણ ન તોડતી. તું તારો ભાર વધારી દે છે અને મને તો કહેતી જ નહીં કે નીતુ હવે થાકી જવાય છે. જોકે મને પણ લાગ્યું કે હું ક્યાંક ઓવર રિએક્ટ કરું છું. મેં સ્કૂટીની ચાવી લીધી અને ચપ્પલ પહેરી ઘરની બહાર નીકળી ગઈ. મેં પાછું વળીને જોયું તો મમ્મી મારી સામે સ્મિત કરીને જોઈ રહી હતી. મને કશું ખૂંચ્યું, કદાચ આ સ્મિત જ, કેમ કે આટલા વર્ષોથી અમને આની આદત જ નહોતી ને. બસ આ દિવસ પછી મમ્મીમાં ઝીણા ઝીણા ફેરફારો શરૂ થઈ ગયા. પપ્પાને તો ફુરસદ નહોતી આ બધું જોવાની, પણ મારા ધ્યાનમાં આવ્યા વિના રહેતું નહીં. હવે મમ્મીના ઘાંટા સદંતર બંધ થઈ ગયા હતા.
કકળાટ કરતી મમ્મી હવે કશુંક ધીમું

તાલબદ્ધ ગણગણ્યા કરે છે. દરેક ટંકે એનામાં ટિફિન કરવાનો એક અલગ ઉત્સાહ મને જોવા મળતો. હું ટિફિન ગોઠવતી અને ભરતી, પણ જેવું 21મું ટિફિન ભરાઈ જાય કે મમ્મી તરત બોલે, એક મિનિટ નીતલ, એ ટિફિન બંધ ન કરતી. અને હું બસ જોઈ રહેતી. મમ્મી ડ્રોઈંગ રૂમમાંથી ટેબલ ઘસડતી લાવે અને એના ઉપર ચડે, અભેરાય ઉપરથી અથાણાની બરણી ઉતારે અને પછી 21માં ટિફિનના બોક્સમાં ગોળ કેરીના અથાણાની બે ચાર ચીર મૂકે અને પછી સંતોષથી ટિફિનને તાકી રહે. હવે તો બટેટાનું શાક પણ ટિફિનમાં અવારનવાર બનવા માંડ્યું અને એ દિવસે એ 21માં ટિફિનના બોક્સમાં રોજ કરતાં વધુ શાક ભરાતું. એ ટિફિનની રોટલી પર પણ મમ્મી વધારે ઘી લગાડતી. જોકે મને આ બધું બહુ જ બાલિશ લાગતું અને સ્ટુપિડની જેમ હું બધું જોયા કરતી. મહિનો પૂરો થાય કે છેલ્લા રવિવારે પેલું 21મું ટિફિન ઘેર પૈસા આપવા માટે આવતું. હું હવે એને અજાણતા જ નિકલેક્ટ કરવા માંડી હતી. એ આવે ત્યારે મમ્મી સ્પેશિયલ આદુ નાખીને ચા બનાવે, સાથે કંઈક નાસ્તો તો હોય જ. લગભગ એક કલાક બેસતો હું એ બંનેને હસતા વાતો કરતા જોયા કરતી, અંદર અંદર ગૂંચવાયા કરતી. અને આજકાલ તો એ નવું ગતકડું લઈને આવ્યો છે. મમ્મીને કીધા કરે છે, મેમ આટલી સુપર્બ રસોઈ બનાવો છો તો ઘરનું નાનું રેસ્ટોરન્ટ સ્ટાર્ટ કરો ને, આઈ એમ શ્યોર કે બહુ જ ચાલશે. એ ચાનો કપ હોઠે અડાડતો, પણ 6 મહિના માટે મને રેસ્ટોરન્ટ ખોલવું નહીં પોસાય. મમ્મી કોમેન્ટ પાસ કરતી અને ફરી ખડખડાટ હાસ્ય. મારા માટે આ એક શોક જ હતો કે મારી મમ્મી કોમેન્ટ પાસ કરતી થઈ ગઈ. મને મારા પર ને પપ્પા પર દિવસે દિવસે ગુસ્સો ચડતો જાય છે. એક બહારની વ્યક્તિ આવીને મમ્મીને જડમૂળથી બદલાવી શકે છે, હસાવી શકે છે અને વર્ષોથી અમે સાથે રહેતા હોવા છતાં કશું જ નહોતા કરી શક્યા. મને યાદ છે મમ્મી પપ્પાના કંકાસથી કંટાળીને એક દિવસ મેં મમ્મીને કહેલું, મમ્મી તને શું થઈ ગયું છે, જ્યારે જુઓ ત્યારે પપ્પા સાથે ઝઘડતી જ હોય છે. હું જ ઝઘડા કરું છું નીતુ? એ વખતે પણ એ જ સપાટ ચહેરો ને ભાવ વિનાની કોરી આંખો. વાત તો એક જ છે મમ્મી, તું થોડું ઢીલું મૂકતા શીખી જાને, બાકી પપ્પા તો પરફેક્ટ છે બસ. એ વખતે મારા માથા પર હાથ મૂકીને એની કોરી આંખો બોલેલી, બેટા તારા માટે એ પપ્પા છે એટલે પરફેક્ટ છે, પણ મારા માટે એક પતિ છે. પપ્પાને ક્યારેય પતિના પોઈન્ટ ઓફ વ્યૂથી ન મૂલવી શકાય. મને એ સમયનો ફિક્કો ચહેરો યાદ છે. અને આજે ફિક્કો જ ક્યાં છે? ક્યારેક હું સૂતી સૂતી મમ્મી અને ધ્રુવ વિશે વિચાર્યા જ કરું અને મારા બધા જ વિચારો સીલિંગ ફેનના પાંખડે કપાઈને આખા બેડરૂમમાં વિખેરાઈ જાય. હું કશું જ નક્કી નહોતી કરી શકતી. સૌથી મોટો આંચકો તો મને ત્યારે લાગેલો જ્યારે મમ્મી વાળ રંગવા બેઠી હતી. સફેદ લટોને સિફતથી એણે કાળી બનાવી, પછી અરીસામાં પોતાને જોતા બોલી, નીતુ કેવી લાગું છું? જે વસ્તુ મારા આટલા પ્રેશરથી શક્ય નહોતી બની એ પહેલાંના 3 મહિનાના આવન જાવનમાં શક્ય બની ગઈ. આમ તો બધા જ છોકરાઓ પેમેન્ટ કરવા આવતા, પણ ધ્રુવ જેટલું કોઈ રોકાતા નહીં. મમ્મી પણ બીજા બધા છોકરાઓ સાથે ભાગ્યે જ લાંબી વાતચીત કરતી, બટ ધ્રુવ ઇઝ રિયલી સ્પેશિયલ કેસ. હવે મમ્મી ઢળતો અંબોળો રાખતી, રોજ પહેરાતી સાડીની એક એક ગઢ ચીવટથી વાળીને ટાઈટ પિન ખોસીને સાડી પહેરતી. ગમે એટલું કામ હોય પણ કપાળ પર નાની મેચિંગ બિંદી લગાડવાનું ભૂલતી નહીં. રસોઈ કરતા કરતા પણ વાસણોમાં પોતાનો ચહેરો જોઈ લે અને ધીમું મલકાઈ લે. રસોઈ બનાવતી વખતે ધીમું તાલબદ્ધ કશું ગણગણ્યા જ કરતી હોય. હું ઘણી વખત બરાડી ઉઠતી, મમ્મી તારું ધ્યાન ક્યાં છે, રોટલી બળે છે? નીતલ ઘાટા શું કામ પાડે છે, મારું ધ્યાન છે જ ક્યાં? હું એના તરફ અર્થસભર પ્રશ્ન કરતી અને ત્યાં સુધીમાં તો એ પાછી પોતાનામાં ખોવાઈ જતી. ટિફિન ભરાઈ જાય એટલે ડ્રોઈંગ રૂમમાંથી ટેબલ ખસેડી લાવે અને અથાણાની બરણી ઉતારી ગોળ કેરીની બે ચાર ચીર ટિફિન બોક્સમાં મૂકે. આ દિવસોમાં મેં એક વાત નોંધી કે મહિનાના છેલ્લા રવિવારે, ઇટ મીન્સ કે ધ્રુવ ડેના દિવસે, મમ્મી નાહવામાં રોજ કરતા વધુ સમય લગાડે. તૈયાર થઈ જાય તો પણ ક્યાંય સુધી અરીસામાં પોતાને તાક્યા કરે. એ સોફા પર બેઠા બેઠા ચેનલો ફેરવતી, પણ એના કાન તો દરવાજે ડોરબેલ પર જ લાગેલા હોય. જેવી ડોરબેલ વાગે કે દોડી જતી. મારાથી ખરેખર આ બધું અસહ્ય થઈ પડ્યું હતું. આ અજવાળા હવે મને દઝાડતા હતા અને પેલાના ગતકડા પણ કેવા નવા નવા. મેમ માસ્ટર શેફમાં પાર્ટિસિપેટ કેમ નથી કરતા? ઇન્ટરનેશનલ લેવલે તમારી ડિશીઝ મુકાવી જોઈએ. મેમ

દેશી રેસીપી પણ તમારે શીખવી જોઈએ. યુ નો પ્રોગ્રેસ ઇન કુકિંગ. મેમ, તમે તરલા દલાલને વાંચો છો? હવે હું ઘાટા પાડતી થઈ ગઈ હતી, ટિફિન ભટકાડતી, કપરકાબી તોડતી ને વાત વાતમાં ગુસ્સે ભરાઈ જતી. પણ મમ્મીને તો જાણે આખી વાતની કોઈ પરવા જ નહોતી. એક દિવસ પેલો ધ્રુવ ધ્રુવ ડે પર નહીં પણ વચ્ચેના દિવસે આવ્યો. એના હાથમાં ગિફ્ટ હતી. મમ્મી સાથે બેઠો, ખાસ્સી વાતો થઈ, ચા પીવાય, નાસ્તો થયો. મેમ, મારી ટ્રેનિંગ આજે પૂરી થઈ ગઈ છે. 6 મહિના તમારી રસોઈમાં ક્યાં પૂરા થઈ ગયા એ તો ખબર જ ન પડી. આ મારા તરફથી તમને કોમ્પ્લિમેન્ટ ગિફ્ટ. મારી છાતીમાં કશુંક જોર જોરથી ધબકવા લાગ્યું. એટલે કે હવે આ ધ્રુવ અહીં નહીં જોવા મળે? કશુંક અંદરથી ચૂભવા લાગ્યું. હું એને એકી ટશે જોઈ રહી. મમ્મીએ ગિફ્ટ પરનું રેપર ખોલીને જોયું તો વિદેશી રેસીપીની બુક હતી. મમ્મીએ એનો આભાર માન્યો. પછી બંને ગુમસુમ ઘડીક બેઠા. પહેલાં એ પાણી પીધું અને જવા માટે ઊભો થયો. મને થયું કે હું એને મૂકવા ગેટ સુધી તો જાઉં જ. પણ બીજી જ ક્ષણે મને વિચાર આવ્યો કે મને ખુદને તો ગમતું નહોતું કે અહીં આવે, તો પછી આમ કેમ થાય છે? જતાં જતાં એણે પાછું વળીને મારી સામે જોયું અને સ્મિત કર્યું અને ગેટ બંધ થઈ ગયો. મારી અંદર કંઈ કેટલાય કપરકાવી તૂટી ગયા. મને મમ્મીની ચિંતા થવા માંડી. કેટલી વાર સુધી એ ડ્રોઈંગ રૂમમાં એમ ને એમ ઊભી રહી. એક હળવો સન્નાટો વાતાવરણમાં હું અનુભવી શકતી હતી. સાંજ ઢળી ચૂકી હતી અને હવે અંધારા ઉતરી ગયા હતા. રાત્રે રસોડામાં મમ્મી ટિફિન ભરતી હતી અને હું મારી રૂમમાં કપડાં સંકેલતી હતી. નીતુ ક્યાં મરી ગઈ? મમ્મીનો ઘાટો સંભળાયો. હું કપડાં મૂકીને દોડીને રસોડામાં ગઈ. મમ્મીના હાથમાંથી એઠી રકાબી ગેંડીમાં મૂકવા જતાં તૂટી ગઈ. મેં જોયું કે મમ્મીએ અંબોળો કસકસાવીને બાંધ્યો છે, આખા ઢીલે પરસેવો બાજેલો છે અને ગેસ પાસે ઊભી ઊભી હાંફે છે. ચહેરા પર કોરી લટ સખત રીતે પરસેવાથી ચોંટી ગઈ હતી. હું ફટાફટ ટિફિનના બોક્સમાં શાક અને દાળ ભરવા માંડી. મમ્મી બધા બોક્સમાં રોટલીઓ ગણી ગણીને મૂકતી હતી. બધા ટિફિન ભરાઈ ગયા કે મમ્મી ઉતાવળે ડ્રોઈંગ રૂમમાં ગઈ અને ટેબલ ખસેડી લાવીને ટેબલ પર ચડી. મારી નજર નીચે ખોડાયેલી હતી પણ આ બધું જોઈ શકતી હતી. મમ્મીએ અભેરાઈ પરથી ગોળ કરીને અથડાની બરણી નીચે ઉતારી ને મેં હોઠ બીડીને ચહેરો નીચે રાખીને કહી દીધું કે મમ્મી તું આ એ તો. ને મમ્મી મારી સામે જોઈ રહી. ક્ષણ પૂરતી અમારી મા દીકરીની આંખો એક થઈ. હું એ આંખો જીરવી ન શકી. બારી બહાર જોવા લાગી. મમ્મી પણ તરત જ પડખું ફેરવી ગઈ. પણ મારી આંખોએ નોંધી મમ્મીના સપાટ ચહેરા પરના કપાળની 3 કરચલી અને આંખોમાં કોરી આંખોમાં છલકાયેલી કશીક ધૂંધળાશ. અંધારાના ઓળા હવે અમારી મા દીકરી વચ્ચે ઉતરી આવ્યા.

મહિલાઓ માટેનો કાર્યક્રમ સહિયર આપ સાંભળી રહ્યા હતા. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રો પરથી કરવામાં આવ્યું.

શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનો અમદાવાદ વડોદરા રાજકોટ અને ભુજ કેન્દ્ર. બપોરનો એક થવા આવ્યો છે. સાંભળીશું દિલ્હીથી પ્રસારિત હિન્દીમાં સમાચાર.

0: હેતલ રાવલને આપ સાંભળી રહ્યા હતા. રચના હતી ગોવિંદ દરજીની. સુગમ સંગીતનો કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રો પરથી કરવામાં આવ્યું. 1:20 સાંભળીશું ગુજરાતીમાં સમાચાર.
1: આકાશવાણી સમાચાર બકુલા પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાષ્ટ્રપતિનો તામિલનાડુમાં એમોનિયા ગેસ લીકેજથી પ્રભાવિત ગામદારોના મુદ્દે તામિલનાડુ સરકારને અહેવાલ રજૂ કરવાનો નિર્દેશ. કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહ આજે ગુજરાતના દહેગામમાં નવા શાક માર્કેટની શરૂઆત કરાવશે. પશ્ચિમ બંગાળમાં પસાર કરાયેલા ગુના વિરોધી નવા 2 કાયદા આજથી અમલમાં આવ્યા. જોર્ડન, બહેરીન અને કુવૈતમાં અમેરિકાના લશ્કરી થાણા પર મિસાઇલ અને ડ્રોન હુમલાઓની ઇરાને જવાબદારી સ્વીકારી. પશ્ચિમ એશિયામાં વધતા તણાવના પગલે ભારતીય શેર બજારમાં ઘટાડા બાદ સુધારો અને લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ પર ભારતીય મહિલાઓ ઇતિહાસ રચવાની નજીક. સમાચાર વિગતવાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તામિલનાડુમાં એમોનિયા ગેસ લીકેજથી પ્રભાવિત ઝારખંડના કામદારોના મુદ્દાની નોંધ લીધી છે. રાષ્ટ્રપતિ સચિવાલયે રોજગાર અને શ્રમ સચિવોને તાત્કાલિક જરૂરી કાર્યવાહી કરવા અને લેવામાં આવેલા પગલાં અંગે અહેવાલ રજૂ કરવાનો નિર્દેશ આપ્યો છે. અરજીમાં નાણાકીય સહાય, વળતર અને પુનર્વસન સાથે અસરગ્રસ્ત કામદારોને ઝારખંડ સુરક્ષિત પરત મોકલવાની માંગ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ઝારખંડના રામગઢ જિલ્લાના સરકારી વકીલ સંજીવકુમાર અંબસ્થ દ્વારા દાખલ કરાયેલી અરજી બાદ આ પગલું લેવાયું હતું. આજે ગુજરાતના ગાંધીનગરમાં કૃષિ ઉત્પાદન બજાર સમિતિ એપીએમસીના અમૃત મહોત્સવ દરમિયાન કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહ નવા શાક માર્કેટની શરૂઆત કરાવશે. તેઓ એપીએમસીના અમૃત મહોત્સવ નિમિત્તે તૈયાર કરાયેલ એક સ્મારક પ્રકાશનનું વિમોચન કરશે અને દહેગામ એપીએમસી બોર્ડના સભ્યો સાથે પણ વાતચીત કરશે. દરમિયાન આજે ગાંધીનગર ખાતેની નેશનલ ફોરેન્સિક યુનિવર્સિટીમાં યોજાયેલી 11મી ઇન્ટરપોલ ડિજિટલ ફોરેન્સિક એક્સપર્ટ ગ્રુપ મિટિંગનો ઉદઘાટન સમારંભ રાષ્ટ્રીય શોકના કારણે મોકૂફ રખાયો હતો, જેનું ઉદઘાટન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કરવાના હતા. પશ્ચિમ બંગાળ વિધાનસભા દ્વારા પસાર કરાયેલા ગુના વિરોધી નવા 2 કાયદા આજથી અમલમાં આવ્યા છે. રાજ્યપાલે અસામાજિક પ્રવૃત્તિઓના નિયંત્રણ સંબંધિત બિલને મંજૂરી આપી છે. ગત જૂન મહિનામાં પશ્ચિમ બંગાળ વિધાનસભામાં ગુના વિરોધી બિલ, પશ્ચિમ બંગાળ જાહેર સલામતી અને અસામાજિક પ્રવૃત્તિઓ નિયંત્રણ બિલ 2026 અને પશ્ચિમ બંગાળ જાહેર વ્યવસ્થા જાળવણી સુધારો બિલ 2026 પસાર કરાયા હતા. સાંભળીએ એક અહેવાલ.
2: પશ્ચિમ બંગાળ જન સુરક્ષા ઓર અસામાજિક ગતિવિધિઓ પર નિયંત્રણ વિધેયક 2026 રાજ્ય વિધાનસભાને 29 જૂન કો પારિત કિયા થા. રાજ્યપાલ આર એન રવિ કી સ્વીકૃતિ કે બાદ યહ વિધેયક અબ કાનૂન બન ગયા હૈ. ઇસ અધિનિયમ કે અંતર્ગત અસામાજિક ગતિવિધિઓ મેં શામિલ વ્યક્તિ યા ભવિષ્ય મેં એસી ગતિવિધિઓ મેં શામિલ હોને કી સંભાવના વાલે વ્યક્તિ કો અધિકતમ 1 વર્ષ કી અવધિ કે લિયે હિરાસત મેં રખા જા સકતા હૈ. નિવારક હિરાસત કે આદેશ રાજ્ય સરકાર, પુલિસ આયુક્ત, જિલ્લા મજિસ્ટ્રેટ યા સરકાર દ્વારા અધિકૃત DIG રેન્ક કે પુલિસ અધિકારી દ્વારા જારી કિયે જા સકતે હૈ. નયા કાનૂન અસામાજિક ગતિવિધિઓ, દંગો, પુલિસકર્મીઓ પર હમલો ઓર સંગઠિત અપરાધ કે ખિલાફ ત્વરિત ઓર સખ્ત કાર્યવાહી કો સક્ષમ બનાયેગા.

0: दीपन दास गुप्ता की रिपोर्ट के साथ समाचार कक्ष से कृष्णकांत।
1: पंचायती राज मंत्रालयना सचिव विवेक भारद्वाजे देशने पाणी व्यवस्थापनमां आत्मनिर्भर बनावा માટે સામૂહિક પગલાં લેવાની જરૂરિયાત પર ભાર મૂક્યો। તેઓ નવી દિલ્હીમાં ગ્રામ પંચાયતો દ્વારા પાણી બજેટિંગ અને પાણી સુરક્ષા આયોજન પર માસ્ટર ટ્રેનર્સ કાર્યક્રમના રાષ્ટ્રીય સ્તરના તાલીમ સત્રમાં સંબોધન કરી રહ્યા હતા। આ પહેલને એક મહત્વપૂર્ણ પગલું ગણાવતા તેમણે કહ્યું કે મંત્રાલય લગભગ 1.5 વર્ષથી તેના પર કામ કરી રહ્યું છે। તેમણે સહભાગીઓને તાલીમ કાર્યક્રમમાં સક્રિયપણે જોડાવા અને તેમના સંબંધિત ક્ષેત્રોમાં પાણી સંબંધિત પહેલ હાથ ધરીને શીખેલા શિક્ષણને લાગુ કરવા અપીલ કરી હતી। આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે રાષ્ટ્રીય આરોગ્ય સંશોધન નીતિના ડ્રાફ્ટ પર સૂચન આમંત્રિત કર્યા છે, જેનો ઉદ્દેશ ઉચ્ચ ગુણવત્તાવાળા નૈતિક અને નવીન સંશોધનને પ્રોત્સાહન આપવાનો છે। સંશોધન નીતિના ડ્રાફ્ટમાં આરોગ્ય સંશોધન માટે દેશના કેન્દ્રીય માળખા તરીકે રાષ્ટ્રીય આરોગ્ય સંશોધન એજન્ડા બનાવવાની દરખાસ્ત કરવામાં આવી છે। મંત્રાલયે જણાવ્યું કે ડ્રાફ્ટ નીતિ વિવિધ હિસ્સેદારો પાસેથી વ્યાપક ચર્ચા અને ઇનપુટ દ્વારા તૈયાર કરવામાં આવી છે, જેમાં તેમના સૂચનો અને ભલામણોનો સમાવેશ થાય છે। 27 જુલાઈ સુધીમાં ટિપ્પણી અને સૂચનો મોકલી શકાશે। ભારતીય નૌકાદળમાં એક મહિનામાં નવી પેઢીના 4 સ્વદેશી જહાજનો સમાવેશ કરવામાં આવ્યો છે। સરકારે આજે માહિતી આપતા જણાવ્યું કે દેશના દરિયાઈ સંરક્ષણને મજબૂત બનાવવા માટે 11 જુલાઈએ INS મહેન્દ્રગીરીનો સમાવેશ કરાયો છે, જે 6ઠી સ્વદેશી રીતે ડિઝાઇન કરાયેલ નીલગીરી ક્લાસ સ્ટીલ્થ ફ્રિગ્રેટ છે। ગયા મહિનાની 21મીએ ભારતીય નૌકાદળે 3 સ્વદેશી રીતે ડિઝાઇન કરાયેલા INS દુનાગીરી, INS સંશોધક અને INS અગ્રેનો સમાવેશ કર્યો હતો। આ ફ્રિગ્રેટ્સ પ્રોજેક્ટ 17A હેઠળ એન્ટી એર, એન્ટી સરફેસ અને એન્ટી સબમરીન યુદ્ધ સહિત બહુમિશન ભૂમિકાઓ માટે બનાવવામાં આવ્યા છે। ઉચ્ચ સ્વદેશી સામગ્રી સાથે બનેલ આ જહાજ આત્મનિર્ભર ભારતના વિઝનને પ્રતિબિંબિત કરે છે અને દેશના સંરક્ષણ ઉત્પાદન ઇકોસિસ્ટમને મજબૂત બનાવે છે। આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો। આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો। વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABADને ફોલો કરશો। વિયેતનામના ફુ ક્વોક ટાપુ નજીક બોટ પલટી જવાની ઘટનામાં મૃત્યુ પામેલા 15 ભારતીય પ્રવાસીઓના પાર્થિવ દેહને આજે પરત લવાશે। વિયેતનામમાં ભારતીય દૂતાવાસે સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું કે ફ્લાઇટ હો ચી મિન્હ સિટીથી સ્થાનિક સમય અનુસાર સાંજે 6 વાગે ઉપડશે અને ભારતીય સમય અનુસાર રાત્રે 9:35 મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય વિમાન મથક પર પહોંચશે। દૂતાવાસે જણાવ્યું કે સંબંધિત રાજ્ય સરકારોને મૃતદેહને તેમના અંતિમ સ્થળો સુધી પહોંચાડવા માટે પીડિત પરિવારો સાથે સંકલન કરવા જણાવાયું છે। રાષ્ટ્રીય મહિલા આયોગે ઉઝબેકિસ્તાનના કેરળમમાં 21 વર્ષીય મેડિકલ વિદ્યાર્થીની પર ગુજારાયેલા ત્રાસ અને હત્યાના અહેવાલ અંગે સ્વતઃ નોંધ લીધી છે। પંચે તેના મૃત્યુ પહેલા શારીરિક હુમલો, ઉત્પીડન અને બળજબરીથી ધર્મ પરિવર્તનના પ્રયાસના આરોપો પર ગંભીર ચિંતા વ્યક્ત કરી છે। પંચે કેરળમના પોલીસ મહાનિદેશકને પત્ર લખીને ઝડપી તપાસ, વિદેશ મંત્રાલય અને તાશ્કંદમાં ભારતીય દૂતાવાસ સાથે સંકલન અને પુરાવા જાળવવા અને શોકગ્રસ્ત પરિવાર માટે વ્યાપક સમર્થનની માંગ કરી છે। ઈરાનના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સે તેના I4NI ઓપરેશનના ભાગરૂપે જોર્ડન, બહેરીન અને કુવૈતમાં અમેરિકાના લશ્કરી થાણા પર મિસાઇલ અને ડ્રોન હુમલાઓની જવાબદારી સ્વીકારી છે। આ હુમલાઓને ઈરાની લશ્કરી સ્થળો પર તાજેતરના અમેરિકાના હુમલાઓના બદલામાં વર્ણવવામાં આવ્યા હતા। ઈરાનની સરકારી સમાચાર એજન્સીના જણાવ્યા અનુસાર આ કાર્યવાહીમાં જોર્ડનમાં પ્રિન્સ હસન એરબેઝ, બહેરીનમાં શેખ ઈસા એરબેઝ અને કુવૈતમાં અલી અલ સાલેમ અને અહેમદ અલ જાબેર એરબેઝને નિશાન બનાવવામાં આવ્યા હતા। રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સૌથી નજીકના સહયોગીઓમાંના એક લિન્ડસે ગ્રેહામનું નિધન થયું છે। આરોગ્ય વિષયક સમસ્યાના કારણે તેમનું 71 વર્ષની વયે અવસાન થયું છે। ગ્રેહામે આક્રમક અમેરિકન વિદેશી નીતિની હિમાયત કરવા માટે વિશ્વભરનો પ્રયાસ કર્યો હતો। તેઓ દક્ષિણ કેરેલીના રિપબ્લિકન અને ભૂતપૂર્વ વાયુસેનાના વકીલ હતા, જેમણે 3 દાયકાથી વધુ સમય સુધી કોંગ્રેસમાં સેવા આપી હતી। આગામી શનિવાર સાંજ સુધી અમેરિકામાં ધ્વજ અડધી કાઠીએ લહેરાવાશે। ઈરાન અને અમેરિકા વચ્ચે વધતા તણાવ બાદ વૈશ્વિક શેરબજાર પર તેની નકારાત્મક

0: અસર પડી હતી. જો કે બપોરના સેશન બાદ શેરબજારમાં સુધારો જોવા મળ્યો હતો. નવેસરથી હુમલાઓ બાદ ભારતીય શેરબજારમાં સવારથી જ 200 પોઈન્ટનો કડાકો જોવા મળ્યો હતો. જો કે બીજા સેશન્સમાં સકારાત્મક સેન્ટિમેન્ટના કારણે સુધારો જોવા મળ્યો હતો. મેટલ, રિયલ્ટી અને એફએમસીજી શેરોમાં વેચવાલી, જ્યારે આઈટી અને મીડિયા ક્ષેત્રોના શેરોમાં લેવાલી નીકળી હતી. છેલ્લા અહેવાલ મુજબ સેન્સેક્સમાં 61 પોઈન્ટ અને નિફટીમાં 5 પોઈન્ટનો વધારો જોવા મળ્યો હતો. લોર્ડ્સમાં રમાયેલી પ્રથમ મહિલા ટેસ્ટ ક્રિકેટ ભારતીય ટીમ જીતથી માત્ર 4 વિકેટ દૂર છે. ભારતીય વિકેટકીપર અને બેટ્સમેન યાસ્તિકા ભાટિયા લોર્ડ્સમાં ટેસ્ટ સદી ફટકારનાર પ્રથમ મહિલા ક્રિકેટર બની છે. ભારતના બોલરોએ ઇંગ્લેન્ડ સામેની ઐતિહાસિક એકમાત્ર મહિલા ટેસ્ટ મેચમાં પોતાની પકડ મજબૂત બનાવી છે. બીજા દિવસની રમત 269 રનની લીડ સાથે મેચ ફરી શરૂ થતાં ટીમ ઇન્ડિયાએ 7 વિકેટે 341 રન પર પોતાનો બીજો દાવ જાહેર કર્યો હતો. આમ ભારતે ઇંગ્લેન્ડને 457 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાષ્ટ્રપતિનો તામિલનાડુમાં એમોનિયા ગેસ લીકેજથી પ્રભાવિત કામદારોના મુદ્દે તામિલનાડુ સરકારને અહેવાલ રજૂ કરવાનો નિર્દેશ. કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહ અને ગુજરાતના દહેગામમાં નવા શાક માર્કેટની શરૂઆત કરાવશે. પશ્ચિમ બંગાળમાં પસાર કરાયેલા ગુના વિરોધી નવા 2 કાયદા આજથી અમલમાં આવ્યા. જોર્ડન, બહેરીન અને કુવૈતમાં અમેરિકાના લશ્કરી થાણા પર મિસાઇલ અને ડ્રોન હુમલાઓની ઇરાને જવાબદારી સ્વીકારી. પશ્ચિમ એશિયામાં વધતા તણાવના પગલે ભારતીય શેરબજારમાં ઘટાડા બાદ સુધારો. અને લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ પર ભારતીય મહિલાઓ ઇતિહાસ રચવાની નજીક. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
1: યે હે આકાશવાણી કા અમદાવાદ, બડોદા, રાજકોટ ઓર ભુજ કેન્દ્ર. પેશ હૈ ફૌજી દોસ્તો કે લિયે વિશેષ કાર્યક્રમ જય ભારતી.

0: घरेलू शेयर बाजार के प्रमुख सूचकांक आज सामान्य रूप से कारोबार कर रहे हैं। सेंसेक्स 20 अंक बढ़कर 77,589 पर और निफ्टी 7 अंक गिरकर 24,200 पर पहुंच गया। और अंत में मुख्य समाचार एक बार फिर। सर्वोच्च न्यायालय ने कहा, किसी व्यक्ति की नागरिकता का निर्धारण और उसे विदेशी घोषित करने के लिए निष्पक्ष और वैध प्रक्रिया का पालन होना चाहिए। शीर्ष न्यायालय ने गुवाहाटी उच्च न्यायालय के 27 अपीलकर्ताओं को विदेशी घोषित करने के फैसले को रद्द किया। सर्वोच्च न्यायालय ने श्री राम जन्मभूमि मंदिर में चढ़ावा चोरी मामले की जांच कर रहे विशेष जांच दल से मौजूदा स्थिति की रिपोर्ट मांगी। राष्ट्रपति द्रौपदी मुर्मू ने तमिलनाडु में अमोनिया गैस रिसाव से प्रभावित झारखंड के श्रमिकों से जुड़े मामले का संज्ञान लिया, तत्काल कार्रवाई के आदेश। और महिला क्रिकेट में लॉर्ड्स में टेस्ट मैच के चौथे दिन भारत के साथ इंग्लैंड दूसरी पारी में 6 विकेट पर 130 रन से आगे खेलेगा। इसके साथ ही दोपहर समाचार का ये अंक समाप्त हुआ। नमस्कार।
1: आकाशवाणी अमदावाद वडोदरा प्रादेशिक समाचार बकुला परमार वांचे छे। राज्यमां कुदरती अने मानवसर्जित आपत्ति सामे नागरिकोने मददरूप थवा युवा आपदा मित्र योजना हेठळ अत्यार सुधी 4526 युवानोने तालीमबद्ध कराया छे। सत्तावार यादीमां जणाव्या अनुसार राज्यना 17 जिल्लाओमां आपदा मित्रोने अद्यतन कटोकटी किटथी सज्ज कराया छे, जेमां अमदावाद, अमरेली, आणंद, भावनगर, जामनगर, जूनागढ, खेड़ा, कच्छ, मोरबी, नर्मदा, नवसारी, पोरबंदर, राजकोट, सूरत, तापी, वडोदरा अने वलसाड जिल्लानो समावेश करायो छे। आ योजना हेठळ आपत्ति जोखम व्यवस्थापनमां महिलाओनी भूमिका वधारवा माटे तेमनी 50% भागीदारीनुं विशेष लक्ष्य रखायुं छे। अमदावादमां आगामी 16 तारीखे योजानारी भगवान जगन्नाथजीनी 149 रथयात्राने लई राज्य सरकार अने पोलीस तंत्र द्वारा तमाम तैयारीओ पूर्ण करी देवाई छे। આજે શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતની અધ્યક્ષતામાં 50થી વધુ ગાડી અને 31,000થી વધુ જવાનોએ રથયાત્રાના સમગ્ર માર્ગનું નિરીક્ષણ કર્યું। આવતીકાલે પોલીસ સુરક્ષા વ્યવસ્થાનો અંતિમ પૂર્વાભ્યાસ કરાશે। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ રથયાત્રાના માર્ગનું નિરીક્ષણ કરશે। આ અંગે પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે વધુ માહિતી આપી હતી।
2: આજ રિહર્સલ ના ભાગરૂપે જેટલા બી ફોર્સ ડિપ્લોયડ છે, પૂરા સમગ્ર સવારે લગભગ ચાલુ થઈને રાત્રે લગભગ 9 વાગે તો રથ પરત નહીં આવે। તબ તક અલગ અલગ વિસ્તારો મેં જે રીતે ના ભૂતકાલ ની પરિસ્થિતિઓ મેં જોયા છે, કેટલા વાગે રથ પહોંચે, કેટલા વાગે ટ્રકો પહોંચે, અખાડા કઈ રીતે રહે છે, તો આ હિસાબથી શું શું અમે કરવા જોઈએ, તો જગ્યા જગ્યા ઉપર બધા બ્રીફિંગ થવાની છે। આજે જોઈએ સમગ્ર જો પૂરા બંદોબસ્ત અગર વાત કરીએ તો ટોટલ 31,000 જેટલા પોલીસ ફોર્સ, પોલીસ SRP, પેરામિલિટરી ફોર્સેસ, હોમગાર્ડ મળીને છે જોઈએ।
1: આ અંગે જગન્નાથ મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ કહ્યું કે 16 તારીખે વહેલી સવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ભગવાનના રથને ખેંચીને પરંપરાગત પહિંદ વિધિ કરી રથયાત્રાનો શુભારંભ કરાવશે। આ વખતે રથયાત્રામાં 18 શણગારાયેલા ગજરાજ અગ્રભાગે રહેશે। રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે આજે જામનગર જિલ્લાના લતીપર ગામની પ્રાથમિક શાળામાં યોગાભ્યાસ કર્યો। યોગ સત્ર દરમિયાન તેમણે વિદ્યાર્થીઓ સાથે પ્રાણાયામ કરી યોગથી થતા શારીરિક તેમજ માનસિક ફાયદા અંગે સમજ આપી। તેમણે જણાવ્યું કે યોગથી શરીરની લચકતા વધે છે અને શરીરમાં લોહીનો સંચાર પણ વધે છે। ભાવનગરમાંથી 5 કરોડ રૂપિયાથી વધુની કિંમતની વ્હેલ માછલીની ઉલટી એટલે કે એમ્બરગ્રીસ સાથે 4 શખ્સ ઝડપાયા છે। મળેલી બાતમીના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલે બુધેલ ગામમાં દરોડો પાડી એમ્બરગ્રીસનું વેચાણ કરવાની પેરવી કરી રહેલા 4 આરોપીને 4 કિલોગ્રામ એમ્બરગ્રીસ સાથે રંગે હાથ ઝડપ્યા હતા। ગામમાંથી અગાઉ 4 કરોડની કિંમતની એમ્બરગ્રીસ સાથે 4 શખ્સ પકડાયા હતા। સમગ્ર ઓપરેશનમાં અત્યાર સુધીમાં કુલ 9,40,00,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી કુલ 8 આરોપીની ધરપકડ કરવામાં આવી છે। પંચમહાલમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસથી 1 બાળકનું મોત થતાં જિલ્લામાં મૃત્યુઆંક 3 પર પહોંચ્યો। અમારા પ્રતિનિધિના જણાવ્યા અનુસાર ગોધરા તાલુકાના મણિપુર ગામના 1 વર્ષના બાળકને શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના લક્ષણ બાદ વધુ સારવાર માટે અમદાવાદ રીફર કરાયો હતો, પરંતુ રસ્તામાં જ તેનું અવસાન થયું હતું। દરમિયાન આરોગ્ય વિભાગે અસરગ્રસ્ત વિસ્તારોમાં સર્વેલન્સ, ફોગિંગ અને જંતુનાશક દવાઓના છંટકાવની કામગીરી તેજ કરી છે। આ સાથે સાબરકાંઠાની હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ચાંદીપુરાના શંકાસ્પદ લક્ષણો ધરાવતી 3 વર્ષની બાળકીનું મોત થયું હોવાના અહેવાલ છે। અરવલ્લીના બાયડથી આ બાળકીને હિંમતનગર સિવિલમાં લવાઈ હતી। જામનગરમાં ઉંદરોને પકડવા માટેમાં ઉપયોગમાં ગ્લુ ટ્રેપના

ઉત્પાદન, વેચાણ, સંગ્રહ અને ઉપયોગ પર પ્રતિબંધ મુકાયો. કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ ગાંધીનગરના ઠરાવ મુજબ ગ્લુ બોર્ડ કે સ્ટીકી ટ્રેપ તરીકે પણ ઓળખાતી ગ્લુ ટ્રેપ પર પ્રતિબંધ રહેશે. નિયમોનો ભંગ કરનારા લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરાશે તેમ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ વિમલ ચૌધરીની યાદીમાં જણાવાયું છે. સોશિયલ મીડિયામાં મુખ્યમંત્રી બાળ આશીર્વાદ યોજના અંગે વાયરલ થયેલી પોસ્ટ ખોટી હોવાની સરકારે સ્પષ્ટતા કરી છે. સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગે જણાવ્યું કે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી મુખ્યમંત્રી બાળ આશીર્વાદ યોજના અંગેની પોસ્ટ ભ્રામક અને અસત્ય છે. રાજ્ય સરકાર દ્વારા હાલમાં આ નામની કોઈ યોજના અમલમાં નથી. લોકોને આવી અફવાઓ પર વિશ્વાસ ન કરવા અને માત્ર સત્તાવાર માહિતી પર જ વિશ્વાસ કરવા અપીલ કરવામાં આવી છે. રાજ્યમાં હમણાં વરસાદે વિરામ લેતા અત્યાર સુધી મોસમનો કુલ સરેરાશ 24.64% વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ સરેરાશ 34% વરસાદ દક્ષિણ ગુજરાતમાં વરસ્યો છે, જ્યારે કચ્છમાં વરસાદની સૌથી વધુ ઘટ જોવા મળી છે. રાજ્યના જળાશયોની સ્થિતિની વાત કરીએ તો 9 ડેમ હાઈ એલર્ટ પર છે, જ્યારે 6 એલર્ટ પર અને 10 ડેમને વોર્નિંગ પર રખાયા છે. રાજ્યની જીવાદોરી નર્મદા ડેમ 65% જેટલો ભરાયો છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

હવે આપ ડાંગ જિલ્લાનો સમાચાર પત્ર સાંભળશો. લેખિકા મુનિરા શેખ. સહ્યાદ્રીની ગિરિકંદરાઓથી ઘેરાયેલા અતિ સુંદર ડાંગ જિલ્લાનું સૌંદર્ય આ ચોમાસાની ઋતુમાં સોળે કળાએ ખીલી ઉઠ્યું છે. સમગ્ર પ્રકૃતિએ જાણે લીલી ચાદર ઓઢી હોય તેવા દ્રશ્યો જોવા મળે છે. ઠેર ઠેર નદી નાળાઓ અને ઝરણાઓમાં તાજું પાણી વહેતું થયું છે. ત્યારે જિલ્લાની આ લીલીછમ પ્રકૃતિને માણવા અને જાણવા ગુજરાત રાજ્યભર સહિત મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશથી પ્રકૃતિ પ્રેમીઓ ઉમટી પડ્યા છે. જિલ્લાના અટપટા સર્પાકાર માર્ગો પર પ્રવાસીઓના વાહનો દોડતા નજરે પડે છે. અહીંના 50થી વધુ નાના મોટા ઝરણા અને જળધોધ હાલ સક્રિય બન્યા છે. ચોમાસામાં જિલ્લાના અત્યંત ખુશનુમા વાતાવરણ હોવાના કારણે સહેલાણીઓનું ઘોડાપૂર પણ ઉમટ્યું છે. જિલ્લામાં થોડા દિવસોમાં થયેલા અવિરત વરસાદને કારણે ખેડૂતો ખેતીકામમાં જોતરાઈ ગયા છે. હાલ ખેડૂતો ડાંગરની રોપણી કરતા જોવા મળે છે. જિલ્લામાં હાલે ડુંગરની ભાજીનું મોટા પાયે વેચાણ થઈ રહ્યું છે. ડુંગરની ભાજી કે જેને કવડી અને કુમડીની ભાજી પણ કહેવાય છે, ચોમાસાની ઋતુમાં ઉગતી આ એક પૌષ્ટિક વનસ્પતિ છે. તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી છે. તેમાં પુષ્કળ પ્રમાણમાં વિટામિન્સ અને મિનરલ્સ રહેલા હોય છે. સામાન્ય રીતે લોકો તેના સ્વાદિષ્ટ અને આરોગ્યપ્રદ વાનગી અને શાક બનાવવાની ખાવાનું પસંદ કરે છે. ડાંગના જંગલોમાં ચોમાસા દરમિયાન અતિ ગુણકારી અને શક્તિવર્ધક કવડીની ભાજી સમગ્ર જિલ્લામાં ઠેર ઠેર મળી રહી છે. વઘઈથી આહવા તેમજ સાપુતારાના માર્ગો પર ઠેર ઠેર ખેડૂતો તેમજ તેના પરિવારો કવડીની ભાજી વેચવા બેઠા દેખાય છે. હાલે ડાંગના જંગલમાં ઉગતી અને ખૂબ જ ગુણકારી વનસ્પતિ ઔષધિ તરીકે ઓળખાતી કવડીની ભાજી કે જે સફેદ મુસળી તરીકે પણ ઓળખાય છે, આ આખો છોડ વનસ્પતિ ઔષધિના ગુણધર્મ ધરાવે છે. પાંદડા જેટલા પોષક તત્વોથી ભરપૂર છે તેટલા જ તેના મૂળ પણ ઔષધિમાં ઉપયોગમાં લેવાય છે. જિલ્લાના ભવાડી ગામમાં એવા અનેક ખેડૂતો છે જે આ ડુંગરની ભાજી પોતાના ખેતરમાં ઉગાડી સારી આવક મેળવે છે. જિલ્લાના વઘઈના ગીરાધોધ ખાતે 32 જેટલી દુકાનોના માધ્યમથી પર્યટકોને સુવિધા મળવા સાથે સ્થાનિક પરિવારોને રોજગારી મળી રહે અને અહીં આવતા હજારો પર્યટકોને સ્થાનિક ચીજવસ્તુઓ સહિત ખાણીપીણીની સુવિધાઓ પણ સરળતાથી મળી રહે તથા ડાંગની અતિથિ દેવો ભવની સંસ્કૃતિ અને સંસ્કારને પણ ઉજાગર કરી શકાય તેવા અભિગમ સાથે દક્ષિણ ડાંગ વન વિભાગ દ્વારા ગીરાધોધ પરિસરીય પ્રવાસન વિકાસ સહકારી મંડળ આંબાપાડા દુકાનોનું જાહેર ખાનગી ભાગીદારી એટલે કે પીપીપી ધોરણે સંચાલન સોંપીને 32 પરિવારોને સીધી રોજગારી અપાઈ છે. હાલે આ સ્થળે મોટી સંખ્યામાં ગીરાધોધ ખાતે સ્થાનિક વેપારીઓ વાંસની બનાવટનું વેચાણ કરતા કારીગરો, નાહરિક કેન્દ્ર પરિવારો પર્યટકો સાથે એકરૂપતા કેળવી તેમના વેપાર ધંધાના વિકાસ અને જિલ્લાના આતિથ્ય સત્કારની ઉચ્ચતમ પરંપરાનો પણ પરિચય કરાવી રહ્યા છે. જિલ્લાના મુખ્ય મથક આહવાની જનરલ સિવિલ હોસ્પિટલ ખાતે

0: नमो स्वच्छता अभियान अंतर्गत सामूहिक साप्ताहिक स्वच्छता अभियान जिला कक्षाना कार्यक्रमनुं उद्घाटन गुजरात विधानसभाना नायब मुख्य दंडक विजय पटेलना हस्ते करायुं। एक सप्ताहना आ कार्यक्रममां सौने स्वच्छता जाळवा अपील करवामां आवी हती। आ साथे जिल्लाना अंतरियाळ अने दुर्गम विस्तार माटे 2 द्विचक्रीय मोबाइल आरोग्य एकम अने 1 एम्ब्युलेंसनुं पण लोकार्पण करायुं। स्वच्छता अभियान अंतर्गत जनरल सिविल होस्पिटलना प्रांगणमां स्वच्छता अभियान योजाई गयुं। તેમાં જિલ્લા પંચાયત પ્રમુખ રાજેશ ગામિત, વઘઈ તાલુકા પ્રમુખ અને સુબીર તાલુકા પ્રમુખ સહિત જિલ્લા કલેક્ટર એનડી પરમાર સહિત હોસ્પિટલના કર્મચારીઓ જોડાયા હતા। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના એક પેડ માકી નામ અભિયાનના ત્રીજા તબક્કા અંતર્ગત જિલ્લા પોલીસ વડા પૂજા યાદવના માર્ગદર્શન હેઠળ આહવા પોલીસ વડા મથક ખાતે પ્રશંસનીય પર્યાવરણીય પહેલ કરવામાં આવી। અહીં પોલીસ કર્મચારીઓ દ્વારા જાપાનીઝ મિયાવાકી પદ્ધતિથી 700 વધુ વૃક્ષોનું વાવેતર કરીને વનના જતન અને સંવર્ધનનો સરાહનીય સંદેશ અપાયો। હમણાં જ આપ ડાંગ જિલ્લાનો સમાચાર પત્ર સાંભળી રહ્યા હતા, જેના લેખિકા હતા મુનિરા શેખ। આ પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું। નમસ્કાર।
1: આ છે આકાશવાણીનું અમદાવાદ વડોદરા રાજકોટ અને ભુજ કેન્દ્ર। પ્રસ્તુત છે ગુજરાતી ગીતોનો કાર્યક્રમ।

શ્રોતા મિત્રો, આ હતો ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રો પરથી કરવામાં આવ્યું.

શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા હતા ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રો પરથી કરવામાં આવ્યું. બપોરના 3 થયા છે. અમારી આજની પ્રથમ સભા અહીં સમાપ્ત થાય છે. ફરી મળીશું આજ મીટર્સ પર સાંજે 5 વાગે અમારી બીજી સભાના આરંભે. ત્યાં સુધી આપની રજા લઈએ. સાંભળતા રહેશો અમારું ડીટીએચનું પ્રસારણ. નમસ્કાર.

0: નમસ્કાર. 354.6 મીટર સિલકે 846 કિલો હર્ટ્ઝ પર આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. અત્યારે સાંજના 5 થવા આવ્યા છે. અમારી બીજી સભાનું પ્રસારણ શરૂ થાય છે. આરંભમાં સાંભળશો દિલ્હીથી પ્રસારિત હિન્દીમાં સમાચાર.
1: નમસ્કાર. આકાશવાણી સમાચાર કે સાથ મેં શક્તિ સિંહ. સર્વોચ્ચ ન્યાયાલય ને કહા હૈ કે નાગરિક

સાંજે 5:10 ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોર, 5:45 લોકસંગીત, કલાકારો ગણપતરામ સાધુ અને દશરથભાઈ સોની, 6:30 યુવા દોસ્તો માટેનો કાર્યક્રમ યુવાણી, જેમાં સોશિયલ મીડિયાની ઉપયોગીતા, અવિષે રોહી વોરાનો વાર્તાલાપ, 7:00 આપ સાંભળશો ગીતો, 7:22 ખેડૂત ભાઈઓ માટેનો કાર્યક્રમ ગામનો ચોરો, 8:00 ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સૂરમાધુરી, 8:30 ગુજરાતી ગીતો, 9:15 સ્પોટલાઇટ કાર્યક્રમ અમારા દિલ્હી કેન્દ્રથી રિલે કરીશું. આજ કે ફનકારનો સમય રહેશે 9:30. રાત્રે 10:00 રજૂ કરીશું નાટક, નવલકથા વેળા વેળાની છાંયડીનું ધારાવાહિક નાટ્ય રૂપાંતર, જેનો ભાગ બીજો, મૂળ લેખક ચુનીલાલ મડિયા, રેડિયો નાટ્ય રૂપાંતર પ્રવીણ સોલંકી, નિર્માણ વૈશાલી ત્રિવેદી, અને 10:30 આપ સાંભળશો શાસ્ત્રીય સંગીત. તો આ હતી વિગતો અમારા આજે હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની. અને હવે જોઈએ પોલીસ જાહેરાત અંતર્ગત ખોવાયેલી વ્યક્તિઓ અંગેની જાહેરાત. પોલીસ અધિક્ષકની કચેરી પાલનપુર બનાસકાંઠાની એક યાદી અનુસાર ગુમ થનાર વ્યક્તિ છે પિંકેશ ઉર્ફે જીગર મહેન્દ્રભાઈ પુરોહિત, જેઓ તારીખ 19/5/2026 રોજ ગામ રાણપુર, જલારામ બંગલોસ, ડીસા તાલુકો, ડીસા જિલ્લો બનાસકાંઠાથી ગુમ થયેલ છે. તેમની વિગતો આ પ્રમાણે છે. ઉંમર 31 વર્ષ, રંગે ખુવાણા, શરીરે પાતળા બાંધાના છે, ઊંચાઈ 5 ફૂટ, આંખો કાળી, વાળ કાળા, ચહેરો લંબગોળ છે. તેમણે જીન્સનું પેન્ટ તથા શર્ટ પહેરેલું છે. તેઓ ગુજરાતી ભાષા જાણે છે. આ વ્યક્તિ અંગેની માહિતી આપને મળે તો આપે નજીકના પોલીસ મથકે જાણ કરવા વિનંતી, અથવા તો ઇમેલ એડ્રેસ sp-ban@gujarat.gov.in ઉપર જાણ કરવા વિનંતી. પોલીસ અધિક્ષકની કચેરી વાવ થરાદની એક યાદી મુજબ ગુમ થનાર વ્યક્તિ છે રવિનાબેન વાશીભાઈ રામજીભાઈ રબારી, જેઓ તારીખ 12/6/2026 રોજ ગામ ભેંસાણા, તાલુકો દિયોદર, જિલ્લો વાવ થરાદથી ગુમ થયેલ છે. તેમની વિગતો આ પ્રમાણે છે. ઉંમર 21 વર્ષ, રંગે ખુવાણા, શરીરે પાતળા બાંધાના છે, ઊંચાઈ આશરે 5 ફૂટ. તેમણે પંજાબી ડ્રેસ પહેરેલો છે. તેઓ ગુજરાતી, હિન્દી તથા અંગ્રેજી ભાષા જાણે છે. પોલીસ અધિક્ષકની કચેરી વાવ થરાદની એક અન્ય યાદી અનુસાર ગુમ થનાર વ્યક્તિ છે ભાવનાબેન માધાભાઈ ચૌધરી, જેઓ તારીખ 17/6/2026 રોજ ગામ ધરાધરા, તાલુકો વાવ, જિલ્લો વાવથરાદથી ગુમ થયેલ છે. તેમની વિગતો આ પ્રમાણે છે. ઉંમર 26 વર્ષ, રંગે ઘઉવાણા, શરીરે પાતળા બાંધાના છે, ઊંચાઈ આશરે 4.5 ફૂટ. તેમણે કાળા કલરનો લેંગો તથા લાલ કલરની ટપકાવાળો પંજાબી ડ્રેસ પહેરેલો છે. તેઓ ગુજરાતી ભાષા જાણે છે. જે કોઈના વ્યક્તિઓ અંગે માહિતી કે પતો મળે તેમણે નજીકના પોલીસ મથકે જાણ કરવા વિનંતી, અથવા તો ઇમેલ એડ્રેસ sp-vavtharad@gujarat.gov.in ઉપર જાણ કરવા વિનંતી. કાર્યક્રમોની વિગતો અને પોલીસ જાહેરાત અંતર્ગત ખોવાયેલી વ્યક્તિઓ અંગેની જાહેરાત આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. અને હવે પ્રસ્તુત છે ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોર. કાર્યક્રમની શરૂઆત કરીશું મોહમ્મદ રફીએ ગાયેલા ચિત્રલેખા ફિલ્મના ગીતથી.

કાર્યક્રમ પ્રસ્તાવો મંગાવવા માટેની એક સૂચના સાંભળશો. પ્રસાર ભારતી દ્વારા બહાર પાડવામાં આવેલ નોટિસ ઇન્વાઇટિંગ પ્રોગ્રામ પ્રપોઝલ્સ NIPP હેઠળ પાત્ર પ્રોડક્શન હાઉસ, નિર્માતાઓ, યોગ્ય નિયોજકો, એગ્રીગ્રેટર્સ અને કન્ટેન્ટ ક્રિએટર્સ પાસેથી આકાશવાણી પર પ્રસારિત કરવા માટે રેડિયો કાર્યક્રમોના પ્રસ્તાવો મંગાવવામાં આવે છે. NIPP નો મુખ્ય હેતુ આકાશવાણીના કાર્યક્રમોને નવીન અને ઉચ્ચ ગુણવત્તાવાળી ઓડિયો સામગ્રીથી સમૃદ્ધ બનાવવાનો, બાહ્ય સ્ત્રોતો દ્વારા કાર્યક્રમોની વિવિધતામાં વધારો કરવાનો, પ્રાદેશિક કન્ટેન્ટને પ્રોત્સાહન આપવાનો, માન્ય કન્ટેન્ટ સોર્સિંગ વ્યવસ્થા દ્વારા આર્થિક રીતે સક્ષમ બનાવવાનું છે. આકાશવાણી નેટવર્ક પર પ્રસારણ કરવા માટે આ મુજબના મોડ્સ હેઠળ રેડિયો કાર્યક્રમોના પ્રસ્તાવો મંગાવવામાં આવે છે. રેવન્યુ શેરિંગ મોડ, સ્પોન્સર્ડ પ્રોગ્રામ મોડ, લો કોસ્ટ કમિશનિંગ એન્ડ લાયસન્સ ફી, રોયલ્ટી મોડ અને ગ્રેટિસ મોડ. કાર્યક્રમના ફોર્મેટ આ પ્રકારના હોવા જોઈએ: રેડિયો નાટકો અથવા નાટ્ય શ્રેણી, રેડિયો ફીચર્સ, દસ્તાવેજી શ્રેણી, વાર્તા કથન, ઓડિયો સિરીઝ, ઇનોવેટિવ ફોર્મેટ આધારિત કાર્યક્રમોની શ્રેણી, પોડકાસ્ટ સિરીઝ, ક્વિઝ કોમ્પિટિશન, સંગીત આધારિત કાર્યક્રમો જેમાં શાસ્ત્રીય, ઉપશાસ્ત્રીય, સુગમ સંગીત અને લોકસંગીત. કાર્યક્રમો AIR બ્રોડકાસ્ટ કોડ તથા કોમર્શિયલ એડવર્ટાઇઝિંગ કોડને અનુરૂપ હોવા જોઈએ. આ કાર્યક્રમો હિન્દી, અંગ્રેજી કે નિર્ધારિત પ્રાદેશિક ભાષાઓમાં તૈયાર કરવાના રહેશે. દરેક એપિસોડની અવધિ અપવાદરૂપ પરિસ્થિતિઓને બાદ કરતા 14 મિનિટ અથવા 28 મિનિટની હોવી જોઈએ. NIPP હેઠળ તૈયાર થયેલ યોગ્ય કાર્યક્રમોનું પ્રસારણ પ્રસાર ભારતી આકાશવાણીના નિર્ણય મુજબ આકાશવાણી નેટવર્ક જેમાં રાષ્ટ્રીય, પ્રાદેશિક અને સ્થાનિક રેડિયો સ્ટેશનો પર થઈ શકે છે. વધુ માહિતી માટે પ્રસાર ભારતી અને આકાશવાણીની વેબસાઇટ prasarbharati.gov.in/NIPP અથવા akashvani.gov.in/files/NIPP.PDF ની અવશ્ય મુલાકાત લો. જાહેરાત પૂરી થઈ. ગુલમહોર કાર્યક્રમમાં હવે સાંભળશો પ્યાસા જિસ દેશ મેં ગંગા બહેતી ફિલ્મ ગીત, જેને ગાયું છે લતા મંગેશકરે.

અને આ સાથે જ આજનો ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોરી સમાપ્ત કરીએ છીએ. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. હવે પ્રસ્તુત છે લોકસંગીત. કાર્યક્રમની શરૂઆત કરીશું ગણપતરામ સાધુએ ગાયેલી તોરલની રચનાથી.

દશરથ ભાઈ સોની ગયેલા લોકગીત સાથે જ આજનો લોકસંગીતનો કાર્યક્રમ સમાપ્ત કરીએ છીએ. આકાશવાણી અમદાવાદ વડોદરા બરાબર 6:15 આપ સાંભળશો સિંધી મહા સમાચાર.

0: નો મુખ્ય હેતુ આકાશવાણીના કાર્યક્રમોને નવીન અને ઉચ્ચ ગુણવત્તાવાળી ઓડિયો સામગ્રીથી સમૃદ્ધ બનાવવાનો, બાહ્ય સ્ત્રોતો દ્વારા કાર્યક્રમોની વિવિધતામાં વધારો કરવાનો, પ્રાદેશિક કન્ટેન્ટને પ્રોત્સાહન આપવાનો, માન્ય કન્ટેન્ટ સોર્સિંગ વ્યવસ્થા દ્વારા આર્થિક રીતે સક્ષમ બનાવવાનું છે. આકાશવાણી નેટવર્ક પર પ્રસારણ કરવા માટે આ મુજબના મોડ્સ હેઠળ રેડિયો કાર્યક્રમોના પ્રસ્તાવો મંગાવવામાં આવે છે. રેવન્યુ શેરિંગ મોડ, સ્પોન્સર્ડ પ્રોગ્રામ મોડ, લો કોસ્ટ કમિશનિંગ એન્ડ લાયસન્સ ફી, રોયલ્ટી મોડ અને ગ્રેટિસ મોડ. કાર્યક્રમના ફોર્મેટ આ પ્રકારના હોવા જોઈએ: રેડિયો નાટકો અથવા નાટ્ય શ્રેણી, રેડિયો ફીચર્સ, દસ્તાવેજી શ્રેણી, વાર્તા કથન, ઓડિયો સિરીઝ, ઇનોવેટિવ ફોર્મેટ આધારિત કાર્યક્રમોની શ્રેણી, પોડકાસ્ટ સિરીઝ, ક્વિઝ કોમ્પિટિશન, સંગીત આધારિત કાર્યક્રમો જેમાં શાસ્ત્રીય, ઉપશાસ્ત્રીય, સુગમ સંગીત અને લોકસંગીત કાર્યક્રમો AIR બ્રોડકાસ્ટ કોડ તથા કોમર્શિયલ એડવર્ટાઇઝિંગ કોડને અનુરૂપ હોવા જોઈએ. આ કાર્યક્રમો હિન્દી, અંગ્રેજી કે નિર્ધારિત પ્રાદેશિક ભાષાઓમાં તૈયાર કરવાના રહેશે. દરેક એપિસોડની અવધિ અપવાદરૂપ પરિસ્થિતિઓને બાદ કરતા 14 મિનિટ અથવા 28 મિનિટની હોવી જોઈએ. NIPP હેઠળ તૈયાર થયેલ યોગ્ય કાર્યક્રમોનું પ્રસારણ પ્રસાર ભારતી આકાશવાણીના નિર્ણય મુજબ આકાશવાણી નેટવર્ક જેમાં રાષ્ટ્રીય, પ્રાદેશિક અને સ્થાનિક રેડિયો સ્ટેશનો પર થઈ શકે છે. વધુ માહિતી માટે પ્રસાર ભારતી અને આકાશવાણીની વેબસાઇટ prasarbharati.gov.in/NIPP અથવા akashvani.gov.in/files/NIPP.PDF ની અવશ્ય મુલાકાત લો. જાહેરાત પૂરી થઈ.
1: મારું નામ રોશની છે. હું સુરજ ગામની વતની છું. નામ સુરજ, પણ ગામમાં અંધારું હતું કારણ કે ગામમાં કોઈના ઘરે શૌચાલય જ ન હતું. એટલે નાના મોટા સૌએ ગમે તેવી વિકટ પરિસ્થિતિમાં પણ શૌચક્રિયા માટે બહાર જ જવું પડતું, જેને કારણે ગામમાં ગંદકી ફેલાતી અને ગામ લોકોએ રોગચાળાના ભોગ બનવું પડતું. આ રોજનું થયું, મારાથી અસહન ન થયું. મને એક વિચાર આવ્યો. મારી બચત અને મારી મમ્મીના થોડા ઘણા દાગીના વેચીને મારા ઘરે મેં શૌચાલય બનાવડાવ્યું. આની અસર ગામ લોકો પર પણ થઈ અને આજે મારા આખા ગામમાં ઘરે ઘરે શૌચાલય છે. ચારે બાજુથી મારું સન્માન થયું. ગામ લોકો કહે છે કે રોશનીની પહેલથી ખરેખર સુરજ ગામમાં રોશની થઈ ગઈ.
0: તમે પણ તમારા ગામમાં શૌચાલય બનાવી રોશની કરી શકો છો. સ્વચ્છ ભારત, સ્વસ્થ ભારત, એક ડગલું સ્વચ્છતા તરફ.
2: સૈયર મારી માડીએ ઓડણી માટા કે.
3: શું આજનું સોશિયલ મીડિયા આપણને દરેક સ્ત્રીની વાત કહી શકે છે?
4: શું આજનું મોબાઈલ સ્ત્રીના અંતરની છબી દેખાડી શકે છે?
3: શું તમારા ચેટ બોક્સમાં સ્ત્રી હૃદયની વણ કહેવાયેલી વાતો છે?
4: શું સ્ત્રી પોતે પોતાની વાત કહી શકે છે ખરી?
3: મહોતું મહોતું. વાર્તાકાર રામ મોરે લિખિત વાર્તા સંગ્રહનું ધારાવાહિક પઠન. પઠન અને પ્રસ્તુતિ વૈશાલી ત્રિવેદી. તારીખ 6 જુલાઈ 2026 થી દર સોમવારે બપોરે 12:30 વાગે સાંભળવાનું ચૂકતા નહીં.
4: મહોતું.
0: આકાશવાણી અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ પ્રસ્તુત છે યુવા દોસ્તો માટેનો કાર્યક્રમ યુવવાણી.
5: નમસ્કાર યુવા શક્તિ, નમસ્કાર યંગ ઇન્ડિયા. હું છું આપની દોસ્ત, આપની હોસ્ટ વૃષ્ટિ મહેતા, અને તમે સાંભળી રહ્યા છો તમારા સપનાઓને વાચા આપતું, તમારા વિચારોને મંચ આપતું અને તમને કાયમ કનેક્ટેડ રાખતું આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર. તો તૈયાર થઈ જાઓ કારણ કે સમય થઈ ગયો છે આપના સૌથી મનપસંદ કાર્યક્રમ યુવવાણીનો. મિત્રો, આ એવો મંચ છે જ્યાં માત્ર વાતો નહીં પરંતુ નવા વિચારોનું સર્જન થાય છે, જ્યાં માત્ર સવાલો નહીં પરંતુ સફળતાની ચાવીઓ મળે છે. તો તમારા કાન તૈયાર રાખો, તમારી નોટબુક તૈયાર રાખો અને આજની સફર માટે થઈ જાઓ તૈયાર, કારણ કે આગામી અડધા કલાકમાં આપણે જ્ઞાન, પ્રેરણા અને મનોરંજનની ધમાકેદાર સફર કરવા જઈ રહ્યા છીએ. સો સ્ટે ટ્યુન્ડ, સ્ટે ઇન્સ્પાયર્ડ, સ્ટે કનેક્ટેડ. ચાલો શરૂ કરીએ યુવાણી.

મિત્રો, આજના દિવસમાં આપણે બે વિષય પર વાત કરવાના છીએ, જેમાંનો સૌથી પ્રથમ વિષય છે રીલ્સ એ રિયલ તક, અને બીજો વિષય છે સોશિયલ મીડિયાની ઉપયોગિતા. તો આજનો પ્રોગ્રામ શરૂ કરતા પહેલા ચાલો સાંભળીએ એક સુંદર મજાનું ગીત.

તો મિત્રો, આજનો આપણો પ્રથમ ટોપિક છે રીલ વર્સિસ રિયલ, જીવનની ફિલ્ટર વગરની સફર. તો મિત્રો, આજે મારે વાત કરવી છે એવી દુનિયાની જ્યાં દરેક ચહેરો ચમકતો છે, દરેક થાળી સજાવેલી છે અને દરેક માણસ જિંદગીમાં હંમેશા હેપી છે. જી હા, હું વાત કરું છું સોશિયલ મીડિયાની આ માયાવી દુનિયા વિશે. મિત્રો, પહેલાના જમાનામાં લોકો ફોટો પડાવવા માટે ખાસ પ્રસંગની રાહ જોતા. ક્યારેક દિવાળી આવે, ક્યારેક લગ્નનો પ્રસંગ હોય, ત્યારે જ કેમેરો નીકળે. પણ આજે તો કીડી મરે ને તો એનો ફોટો પાડી RIP લખીને સ્ટોરીમાં મૂકવો પડે છે. મિત્રો, ગઈકાલે હું મારા એક મિત્રને મળી. એ ખૂબ જ દુઃખી હતો, કારણ કે એણે એક સરસ મજાની રીલ બનાવી હતી, પણ એક કલાકમાં માત્ર 50 જ લાઇક્સ આવી હતી. મેં પૂછ્યું, ભાઈ શું થયું? એ કહે, યાર આ દુનિયાને મારા ટેલેન્ટની કદર જ નથી. આટલું મસ્ત ફિલ્ટર વાપર્યું હતું, છતાં કોઈએ લાઇક જ ન કરી. તો મેં એને હસીને કહ્યું, ભાઈ રીલના વ્યૂઝ વધારવા પાછળ એટલી મહેનત કરી કે સામે બેઠેલી તારી પત્નીએ તને 2 વાર બોલાવ્યો અને તે જવાબ પણ ના આપ્યો, તો એ લાઇક્સનું શું? મિત્રો, સત્ય એ છે કે આપણે રીલની આ દુનિયામાં એવા ખોવાઈ ગયા છીએ કે આપણી રિયલ લાઈફ હવે ગૌણ થઈ ગઈ છે. રીલ જોતી વખતે આપણને લાગે છે કે પડોશીની લાઈફ કેટલી મસ્ત છે. એ તો મનાલીમાં ફરે છે, એ તો 5-સ્ટાર હોટેલમાં જમે છે, અરે એ તો નવા નવા કપડાં પણ પહેરે છે. પણ યાદ રાખજો

જે વિડીયોમાં સૂર્યાસ્ત દેખાય છે એની પાછળ કદાચ ટ્રાફિક જામમાં ઉભેલો એ ભાઈનો ગુસ્સો છુપાયેલો હોય છે. તો બસ આગળની વાતો સાંભળતા પહેલા ચાલો સાંભળીએ એક સુંદર મજાનું ગીત.

0: एक વાર એક ભાઈએ લગ્નમાં ગયા પછી પત્નીને કહ્યું, જલ્દી જમવાનું પીરસો, મારે ફોટો પાડીને સ્ટોરીમાં મૂકવો છે કે બેસ્ટ ડિનર વિથ બેસ્ટ વાઇફ. પત્નીએ કહ્યું, પહેલાં જમી લો ને પછી ફોટો પાડજો. પતિ બોલ્યો, અરે યાર, જો અત્યારે જમી લીધું તો પ્લેટમાં કશું વધશે જ નહીં અને ફોટોમાં શું દેખાડશું કે આપણે શું ખાધું. મિત્રો, આ હસવા જેવું લાગે છે પણ આ જ આપણી વાસ્તવિકતા છે. કોઈ પણ જગ્યાએ જમવા માટે જઈએ ત્યારે પેલું સ્નેપચેટ ઓપન કરીને કે ઇન્સ્ટાગ્રામની સ્ટોરી મૂકીને આખા ગામને જણાવવાનું કે મેં આજે આ જમ્યું છે. પણ એવું નહીં કે જે જમવાનું થાળીમાં ગરમા ગરમ પીરસાયું છે એને શાંતિથી ખાઈને એનો આનંદ માણીએ. આનો મતલબ એમ નથી કે સોશિયલ મીડિયા ખરાબ છે, પણ એનો ડોઝ ખરાબ છે. જ્યારે આપણે બીજાના જીવન સાથે પોતાની સરખામણી કરીએ છીએ ત્યારે આપણે આપણી ખુશીને ગુમાવીએ છીએ. તો બસ, આજે સોશિયલ મીડિયાની ઉપયોગિતા સમજાવવા માટે આપણી સમક્ષ હાજર છે રૂહી વોરા. તો ચાલો સાંભળીએ રૂહી વોરાની વાતોને.
1: નમસ્કાર શ્રોતા મિત્રો, મારું નામ છે રૂહી વોરા. આજે આપણે એક એવા વિષય પર વાત કરીશું જે આજના સમયમાં લગભગ દરેક વ્યક્તિના જીવનનો મહત્વનો ભાગ બની ગયો છે. વિષય છે સોશિયલ મીડિયાની ઉપયોગિતા. મિત્રો, આજનો યુગ ટેકનોલોજીનો યુગ છે. મોબાઈલ ફોન અને ઇન્ટરનેટના કારણે દુનિયા ખૂબ નાની બની ગઈ છે. ઉદાહરણ માટે, આજે આપણે ઘરે બેઠા જ દેશ વિદેશના લોકો સાથે વાત કરી શકીએ છીએ, નવી માહિતી મેળવી શકીએ છીએ, પોતાના વિચારો દુનિયા સુધી પહોંચાડી શકીએ છીએ. ફોટા, વિડીયો અને સંદેશો દ્વારા આપણે પોતાના જીવનની ખુશીઓ એકબીજા સાથે વહેંચી શકીએ છીએ. આ બધું જ સોશિયલ મીડિયાના કારણે શક્ય બન્યું છે. સોશિયલ મીડિયાનો સૌથી મોટો લાભ એ છે કે માહિતી ખૂબ ઝડપથી મળે છે. દેશ અને દુનિયામાં શું ચાલી રહ્યું છે તેની ખબર આપણને માત્ર અમુક સેકન્ડોમાં મળી જાય છે. સમાચાર, સરકારી યોજનાઓ, આરોગ્ય સંબંધિત માહિતી અને સમાજમાં બનતી મહત્વની ઘટનાઓ વિશે જાણવું હવે ખૂબ સરળ બની ગયું છે. શિક્ષણ ક્ષેત્રે સોશિયલ મીડિયાનો ઘણો સારો ઉપયોગ થાય છે. વિદ્યાર્થીઓ ઓનલાઈન ક્લાસ, શૈક્ષણિક વિડીયો, નોટ્સ અને માર્ગદર્શન સરળતાથી મેળવી શકે છે. કોઈ વિષય સમજવામાં મુશ્કેલી હોય તો યુટ્યુબ અથવા અન્ય શૈક્ષણિક પ્લેટફોર્મ દ્વારા તે સરળ રીતે શીખી શકાય છે. વેપાર અને રોજગાર માટે પણ સોશિયલ મીડિયા ખૂબ ઉપયોગી બન્યું છે. નાના વેપારીઓ પોતાના ઉત્પાદનોની જાહેરાત કરીને વધુ ગ્રાહકો સુધી પહોંચી શકે છે. ઘણા યુવાનો સોશિયલ મીડિયાની મદદથી પોતાનો વ્યવસાય શરૂ કરે છે અને ઘરે બેઠા કમાણી પણ કરે છે.
0: વાતોનો સિલસિલો તો ચાલુ જ રહેશે. રૂહી વોરાની આગળની વાતો સાંભળતા પહેલા ચાલો સાંભળીએ એક ગીત.

આપત્તિના સમયે સોશિયલ મીડિયા ખૂબ મદદરૂપ બને છે. પૂર, ભૂકંપ, આગ અથવા અન્ય કુદરતી આફતો વખતે જરૂરી માહિતી ઝડપથી લોકો સુધી પહોંચાડી શકાય છે. રક્તદાન, દવાઓની જરૂરિયાત અથવા મદદ માટેની અપીલ પણ સોશિયલ મીડિયા દ્વારા ઝડપથી ફેલાવી શકાય છે. મનોરંજન માટે પણ સોશિયલ મીડિયા એક સારું સાધન છે. ગીતો, ફિલ્મો, હાસ્ય કાર્યક્રમો, રસોઈ, યોગ, કસરત અને અન્ય રસપ્રદ માહિતી સરળતાથી મળી રહે છે. પરંતુ

0: મિત્રો, સોશિયલ મીડિયાના કેટલાક ગેરફાયદા પણ છે. ઘણી વખત ખોટા સમાચાર અને અફવાઓ ઝડપથી ફેલાય છે, તેથી કોઈપણ માહિતી તપાસ્યા વગર આગળ મોકલાવી જોઈએ નહીં. સોશિયલ મીડિયાનો વધુ પડતો ઉપયોગ સમયનો બગાડ કરે છે. લાંબા સમય સુધી મોબાઈલમાં વ્યસ્ત રહેવાથી અભ્યાસ, કામ અને પરિવાર માટેનો સમય ઓછો થઈ જાય છે. આંખો પર અસર, ઊંઘમાં તકલીફ અને માનસિક તણાવ જેવી સમસ્યાઓ પણ થઈ શકે છે. આ ઉપરાંત પોતાની વ્યક્તિગત માહિતી, ફોટા અથવા બેંક સંબંધિત વિગતો સોશિયલ મીડિયા પર બેદરકારીથી શેર ન કરવી જોઈએ. સાયબર છેતરપિંડીથી બચવા માટે હંમેશા સાવચેત રહેવું જરૂરી છે. અંતમાં એટલું જ કહીશ કે સોશિયલ મીડિયા એક શક્તિશાળી સાધન છે. તેનો યોગ્ય ઉપયોગ આપણને જ્ઞાન, નવી તકો અને લોકો સાથે જોડાવાની તક આપે છે, પરંતુ તેનો ઉપયોગ સમજદારી, જવાબદારી અને મર્યાદામાં કરવો ખૂબ જ જરૂરી છે. આ સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર.
1: તો મિત્રો, તમે સાંભળી રહ્યા હતા રૂહી વોરાની વાતોને. બસ આવી જ સોશિયલ મીડિયા માટે મારી પાસે તમારી માટે ત્રણ સલાહ છે. એક, કે ડિજિટલ ડિટોક્સ કરો. દર અઠવાડિયે એક દિવસ એવો રાખો કે તમારે હાથમાં ફોન નહીં લેવાનો. જોજો, એ દિવસ તમને દુનિયાનો સૌથી સુંદર દિવસ લાગશે. બીજો છે કે ક્ષણને માણો, પોસ્ટ ના કરો. કોઈ સરસ જગ્યાએ તમે જાઓ છો તો ફોટોઝ પાડો, પણ સોશિયલ મીડિયા પર મૂકવા માટે નહીં, પોતાની યાદો માટે. અને ત્રીજી સલાહ છે, તમારી જાત સાથે રહો. રીલ્સમાં જે લોકો ડાન્સ કરે છે એ તો સ્ક્રિપ્ટેડ છે. તમે જે કામ કરો છો, જે મહેનત કરો છો, એ જ તમારી રિયલ સફળતા છે. એમાં કોઈ ફિલ્ટરની જરૂરત જ નથી. તો એક નાનકડી કવિતા કહીશ કે રીલ્સની આ દુનિયામાં બધું જ લાગે છે સજાવટ જેવું, પણ મનને શાંતિ મળે એવું કંઈક તો કરી જવું છે. સ્ક્રીનથી બહાર આવીને એકવાર તો હસી જોવું, માણસની વચ્ચે રહીને માણસાઈને પૂછી જોવું. મિત્રો, મોબાઈલની સ્ક્રીન તો કાચની છે, એમાં પ્રતિબિંબ દેખાશે પણ જીવંતતા નહીં. તમારા ઘરના વડીલો સાથે બેસો, એમની જૂની વાતો સાંભળો. એ વાતોમાં જે અનુભવ છે ને, એ કોઈ પણ ઇન્ફ્લુએન્સરની રીલ્સમાં નહીં મળે. તો ફરી પાછા મળીએ છીએ એક નાનકડા બ્રેક પછી.

0: આજે અહીંથી છૂટા પડતી વખતે મારી એક જ વિનંતી છે કે આજની રાત રીલ સ્ક્રોલ કરવાને બદલે પરિવાર સાથે બેસીને એક કપ ચા પીજો, અને જો તમારી પાસે પણ આવા કોઈ રીલ ટુ રીયલ કિસ્સા હોય તો મને જરૂરથી લખજો. આપણે ફરી ચર્ચા કરીશું. તો આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી હું આપની દોસ્ત વૃષ્ટિ મહેતા હવે વિદાય લઉં છું. પણ હા, તમે રેડિયો સાંભળતા રહો, હસતા રહો, અને સૌથી વધુ રિયલ લાઈફ જીવતા રહો. આવજો.
1: હમણાં જ આપ સાંભળી રહ્યા હતા યુવા દોસ્તો માટેનો કાર્યક્રમ યુવાણી, પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા રાજકોટ અને ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યો.

આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે સાંભળશું લતા મંગેશકરના કંઠમાં પંડિત નરેન્દ્ર શર્મા રચિત આ ભજનો.

0: આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ. થોડી જ વારમાં આપ સાંભળશો પ્રાદેશિક સમાચાર.
1: પ્લેટફોર્મ નંબર 2 થી ચલને વાલી સુપર ફાસ્ટ
2: એક્સપ્રેસ કે યાત્રીઓ, આઈ એમ હિયર. તને નહીં આને મોબાઇલ ચાર્જ કરવો હતો,
3: દિમાગ ચાર્જ કર.
2: આવા પબ્લિક પોર્ટ થી ફોન ચાર્જ કર્યો તો પર્સનલ ડેટા થશે પબ્લિક.
3: જોયું
4: પપ્પા હું પે કરું છું, નો સિગ્નલ.
2: હવે શું કરીશ,
4: ફ્રી વાઈફાઈ છે ને.
3: બુદ્ધુ સુધરી જા.
2: પેમેન્ટ્સ માટે નો ઓપન વાઈફાઈ,
4: મતલબ ફ્રોડ ને કરો. બાય બાય.
2: આરબીઆઈ કહે છે,
3: કરો યોગ્ય શરૂઆત, બનો ફાઇનાન્શિયલી સ્માર્ટ.
5: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર પ્રવેશ અડીયા વાંચે છે. મુખ્ય સમાચાર. રાજ્યમાં ચાંદીપુરા વાયરસના કારણે એક પણ બાળકનું મોત ન થાય તેની કાળજી લેવા તંત્રને આરોગ્ય મંત્રીની તાકીદ. જૂનાગઢના ગિરનાર પર વન્ય પ્રાણીઓથી યાત્રાળુઓની સુરક્ષા માટે કાયમી ચેકપોસ્ટ બનાવાશે, વન અને પર્યાવરણ મંત્રીની બેઠકમાં નિર્ણય. વડોદરાની માંજલપુર બેઠકની પેટાચૂંટણી માટે 7 ઉમેદવારે ઉમેદવારી નોંધાવી. અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રાની તૈયારીઓ પૂર્ણ, આવતીકાલે નેત્રોત્સવ વિધિ. દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં આવતીકાલે સામાન્ય વરસાદની આગાહી અને મહારાષ્ટ્રમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય

0: આંતરરાષ્ટ્રીય ટેનિસ સ્પર્ધામાં રાજ્યના ખેલાડી વૈભવી ત્રિવેદીએ 3 ખિતાબ જીત્યા. સમાચાર વિગતવાર. રાજ્યમાં ચાંદીપુરા વાયરસના કારણે એક પણ બાળકનું મોત ન થાય તેની કાળજી લેવા આરોગ્ય તંત્રને તાકીદ કરવામાં આવી છે. ગાંધીનગરમાં યોજાયેલી ઉચ્ચસ્તરની સમીક્ષા બેઠકમાં આરોગ્યમંત્રી પ્રફુલ્લ પાનશેરિયાએ જણાવ્યું હતું કે રાજ્યમાં ચાંદીપુરા વાયરસને કારણે કુલ 27 શંકાસ્પદ કેસના નમૂનામાંથી 7 નમૂના પોઝિટિવ અને 12 જેટલા નેગેટિવ આવ્યા છે. વાયરસના નિયંત્રણ માટે આરોગ્ય તંત્રને દવાઓ, તેના છંટકાવ અને દેખરેખની કામગીરી સઘન બનાવવા આદેશ અપાયા હોવાનું પણ શ્રી પાનશેરિયાએ ઉમેર્યું હતું.
1: અત્યારે જે પેશન્ટ છે એની સારવાર ચાલી રહી છે, તો આની કોઈ સ્પેશિયલ દવા તો છે જ નહીં, પણ સિમ્પટમ્સના આધારે અમે બાળકોની સારવાર કરી રહ્યા છીએ. માટે આ કોઈ ગભરાવાની જરૂર નથી. ચાવચેતીના ભાગરૂપે આપણે તુરંત જ દવાખાને દવા લઈએ અને એમના એ

0: કોઈ સ્પેશિયલ દવા તો છે જ નહીં, પણ સિમ્પટમ્સના આધારે અમે બાળકોની સારવાર કરી રહ્યા છીએ. માટે આ કોઈ ગભરાવાની જરૂર નથી. ચાવચેતીના ભાગરૂપે આપણે તુરંત જ દવાખાને દવા લઈએ અને એમના એ માખી કરડવાથી જ ચાંદીપુરા વાયરસ થતો હોય છે. તો આ સાવચેતીથી આપણે ચાલીશું તો ચોક્કસ પ્રકારે એક પણ બાળકને કે આ ચેપ લાગ્યો હોય તો એમને કોઈ પણ પ્રકારની નુકસાન નહીં થાય.
1: જૂનાગઢના ગિરનાર પર્વત પર આવેલા સંવેદનશીલ દાતાર વિસ્તારમાં કાયમી ચેકપોસ્ટ બનાવાશે. ગાંધીનગરમાં વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાની અધ્યક્ષતામાં યોજાયેલી સમીક્ષા બેઠકમાં આ નિર્ણય લેવાયો છે. આ અંગે શ્રી મોઢવાડિયાએ કહ્યું હતું કે દાતારના સીડી વિસ્તારમાં નવા 25 ટ્રેકર રાખવા, યાત્રાળુઓની સંખ્યા અંગે SOP તૈયાર કરવા સહિતના નિર્ણય આ બેઠકમાં લેવાયા છે. તેમણે સિંહોની પજવણીના બનાવ ન બને તે માટે પગલાં લેવાશે તેમ પણ જણાવ્યું.
2: આ પજવણીના બનાવો ન બને, મ્યુઝિક કે રાડારાડી ન થાય એ માટે આ દાતારની જે સીડીવાળો વિસ્તાર છે એને કાયમી સાયલન્સ ઝોન તરીકે ડિક્લેર કરવામાં આવશે અને આ જે સતત જે વન્ય પ્રાણીઓ પર નજર રાખવા માટે એક ડ્રોનની પણ વ્યવસ્થા કરીને એનું મોનિટરિંગ કરવામાં આવશે અને યાત્રાળુઓને પણ જાગૃત રહેવા માટે એક જાગૃતિ અભિયાન પણ ચલાવવામાં આવશે. વન્યજીવોની પજવણી કરવાનો કોઈ પણ ઘટના આવશે તો એમાં સખત કાર્યવાહી કરવામાં આવશે એવું અમે અગાઉની ઘટનાઓના આધારે પણ નક્કી કર્યું છે.
1: સોશિયલ મીડિયા સંદેશમાં મુખ્યમંત્રી બાળ આશીર્વાદ યોજના અંગે વાયરલ થયેલી પોસ્ટ ખોટી હોવાનું સરકારે સ્પષ્ટતા કરી છે. સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગે જણાવ્યું, સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી આ પોસ્ટ ભ્રામક છે. રાજ્ય સરકાર દ્વારા હાલમાં આ નામની કોઈ યોજના અમલમાં નથી. લોકોને આવી અફવાઓ પર વિશ્વાસ ન કરવા અને માત્ર સત્તાવાર માહિતી પર જ વિશ્વાસ કરવા અપીલ કરવામાં આવી છે. વડોદરાની માંજલપુર વિધાનસભા બેઠકની પેટાચૂંટણી પર 7 ઉમેદવારે ઉમેદવારી નોંધાવી છે. પેટા ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભરવાના આજે છેલ્લા દિવસ સુધી ચૂંટણી અધિકારીને 15 ઉમેદવારી પત્ર મળ્યા. હવે આવતીકાલે ઉમેદવારી પત્રોની ચકાસણી અને 16 તારીખ સુધી ઉમેદવારી પત્ર પરત ખેંચી શકાશે. આ બેઠક પર ભાજપ તરફથી સત્યેન્દ્ર પટેલ, પરેશ બ્રહ્મભટ્ટ અને રત્નસાગર રાજરાજેશ્વર ધુડાભાઈ, કોંગ્રેસ તરફથી ભીખાભાઈ રબારી અને ધર્મેશ પટેલ તથા રાઇટ ટુ રિકોલ પાર્ટી તરફથી દિનેશ વ્યાસ અને પરેશ રાઠોડે અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. ઉલ્લેખનીય છે કે માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલના અવસાન બાદ આ બેઠક ખાલી પડતા તેની પેટાચૂંટણી માટે આગામી 30 જુલાઈએ મતદાન અને 3 ઓગસ્ટે પરિણામ જાહેર કરાશે. કેન્દ્રીય સામાજિક ન્યાય અને સશક્તિકરણ રાજ્યમંત્રી રામદાસ આઠવલેએ બનાસકાંઠાના પાલનપુરમાં સામાજિક ન્યાય અને સશક્તિકરણ વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. દરમિયાન તેમણે JEE, નીટ, ગુજકેટ જેવી પરીક્ષાલક્ષી તાલીમ સહાય, કુંવરબાઈનું મામેરું યોજના સહિત બાળકોને અપાતી શિષ્યવૃત્તિ અંગે માહિતી મેળવી. આ પ્રસંગે તેમણે સામાજિક નાગરિક સુધી સરકારની યોજનાઓ પહોંચાડવા પર ભાર આપ્યો હતો. મોરબીમાં ખાદ્ય વિભાગ દ્વારા 40 સ્થળ પર તપાસ કરી અખાદ્ય ચીજવસ્તુઓનો નાશ કરાયો તેમજ બેદરકારી દાખવનારા વેપારીઓને નોટિસ અપાઈ છે. મહાનગરપાલિકાની ખાદ્ય શાખા દ્વારા નવલખી રોડ, મહેન્દ્રનગર રોડ, અવની ચોકડી સહિતના વિસ્તારમાં નાસ્તા અને ફસરાણની દુકાન પર તપાસ દરમિયાન આ કાર્યવાહી કરવામાં આવી. બનાસકાંઠામાં આગામી 15 દિવસ અરવલ્લીની ગિરિમાળાઓમાં 1 કરોડથી વધુ સીડબોલનું વાવેતર કરાશે. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ અંબાજી નજીક રબારીવાસ પાંછા ખાતેથી બનાસ ડેરીના સીડબોલ ફોર ગ્રીન બોલ સિઝન 6 અભિયાનનો આજથી પ્રારંભ કરાવ્યો. મહિલા પશુપાલકો દ્વારા ગોબર અને માટીમાંથી તૈયાર કરાયેલા સીડબોલમાં 22થી વધુ સ્થાનિક વૃક્ષોની પ્રજાતિના બીજનો ઉપયોગ કરાયો હોવાનું શ્રી ચૌધરીએ જણાવ્યું.
3: આ કામ એક નાગરિક તરીકેનું કામ છે. હું પણ આ કામ કરી રહ્યો છું તો એક નાગરિક તરીકેનું મારું કર્તવ્ય છે, એ કરું છું. અને લાખો લોકો જે જોડાઈ રહ્યા છે એ પણ એક નાગરિકના કર્તવ્ય તરીકે. આવનારી પેઢી માટે આપણે પાણી જોઈશે, શુદ્ધ હવા જોઈશે, સારું પર્યાવરણ જોઈશે. પ્રાણી પંખી એ બધાને જીવવાનો અધિકાર છે, તેના માટે પણ આપણે આપણું કર્તવ્ય બજાવવું જોઈએ એ સમજીને બધા લોકો આ કામમાં જોડાય છે.
1: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રાની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. આ અંગે જમાલપુર જગન્નાથજી મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ કહ્યું હતું કે આગામી 16 તારીખે ઐતિહાસિક અને પૌરાણિક રથયાત્રા ભવ્ય રીતે યોજાશે. મુખ્ય

0: મંત્રી ભૂપેન્દ્ર પટેલ વહેલી સવારે પહિંદ વિધિ કરી રથયાત્રાનો પ્રારંભ કરાવશે. રથયાત્રામાં આ વખતે અગ્રભાગે 18 શણગારાયેલા ગજરાજ હશે.
1: ત્યાર પછી 101 ટ્રકો ઉપર ભારતીય સંસ્કૃતિની ઝાંકીઓ, અંગ કસરતના પ્રયોગો સાથે 30 એફારા, 18 ભજન મંડળીઓ, 3 બેન્ડ વાજા રહેશે. સાધુ સંતો ભક્તો સાથે 1,500 જેટલા ખલાસી ભાઈઓ રથ ખેંચતા રહેશે. દેશભરમાંથી લગભગ આશરે 2,000 થી 2,500 સાધુ સંતો હરિદ્વાર, અયોધ્યા, નાસિક, ઉજ્જૈન, જગન્નાથપુરી અને આપણે સૌરાષ્ટ્રમાંથી અહીંયા પધારશે.
0: અમદાવાદમાં રથયાત્રા પૂર્વે આવતીકાલે ભગવાનની નેત્રોત્સવ પૂજા, ધ્વજારોહણ અને સંત સન્માન સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાશે. આ પ્રસંગે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સીઆર પાટીલ, ગૃહમંત્રી હર્ષ સંઘવી, ઋષિકેશ પટેલ, જીતુ વાઘાણી સહિતના મંત્રીઓ પણ ઉપસ્થિત રહેશે.
2: ભગવાન જગન્નાથજીની રથયાત્રા નિમિત્તે આવતીકાલે સવારે 6 વાગ્યે ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્રજીની મંદિરના ગર્ભગૃહમાં રત્નવેદી પર પ્રતિષ્ઠા કરાશે. ત્યારબાદ સવારે નેત્રોત્સવ પૂજન વિધિ, ધ્વજારોહણ અને મહાઆરતી થશે. સવારે 11 વાગે સાધુ સંતો માટેનો ભંડારો અને વસ્ત્રદાન સમારંભ યોજાશે, જ્યારે 15 તારીખે સવારે ભગવાન શ્રીનો સોનાવેશમાં શણગાર અને ગજરાજોની પૂજા વિધિ કરાશે. ત્યારબાદ મંદિરના પ્રાંગણમાં રથ પ્રતિષ્ઠા થશે. બપોરે રથ પૂજન અને આરતી તેમજ સાંજે 8 વાગે વિશિષ્ટ પૂજા સંધ્યા આરતી કરાશે. શિરાલી ચાવડા, પ્રાદેશિક સમાચાર વિભાગ, અમદાવાદ.
0: રાજ્યમાં મેઘરાજાના વિરામ વચ્ચે આગામી 20 તારીખ સુધી રાજ્યના વિવિધ જિલ્લામાં વરસાદની સંભાવના છે. દરમિયાન દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં આવતીકાલે સામાન્ય વરસાદ થઈ શકે છે. માછીમારોને પણ આજથી 2 દિવસ દરિયો ન ખેડવા સૂચના અપાઈ હોવાનું હવામાન વિભાગના પ્રાદેશિક નિયામક ડોક્ટર એ.કે. દાસે જણાવ્યું. રાજ્યના ટેનિસ ખેલાડી વૈભવી ત્રિવેદીએ મહારાષ્ટ્રમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય ટેનિસ મહામંડળ આઈટીએફની વર્લ્ડ ટેનિસ માસ્ટર્સ ટૂર MT 400 ટેનિસ સ્પર્ધામાં 3 ખિતાબ જીત્યા છે. મળતી માહિતી મુજબ તાજેતરમાં સોલાપુર ખાતે યોજાયેલી આ સ્પર્ધામાં મહિલાઓની 30 વર્ષથી વધુ વયની સિંગલ્સ ફાઇનલમાં તેમણે નેહા ભંડારી સામે 6-0 અને 6-1થી વિજય મેળવ્યો, જ્યારે સેમીફાઇનલમાં તેમણે ભૂતપૂર્વ પ્રો પ્લેયર આશા કાર્તિકેયનને 6-2, 7-6થી પરાજય આપ્યો હતો. આ ઉપરાંત મહિલા ડબલ્સમાં સંધ્યા રાની સાથે ભાગીદારી કરીને વૈભવી ત્રિવેદીની જોડીએ ફાઇનલમાં નેહા ભંડારી અને શૈલજાને 6-2, 6-0થી હરાવી ખિતાબ જીતી લીધો. પાટણની સુપ્રસિદ્ધ રાણીકી વાવના 3D પ્રોજેક્શન મેપિંગ શોને WOW એવોર્ડ્સ એશિયા 2026માં સુવર્ણચંદ્રક મળ્યો છે. યુનેસ્કો દ્વારા વિશ્વ ધરોહરના ઇમર્સિવ ઓડિયો વિઝ્યુઅલ શોની અત્યાર સુધીમાં 44,000થી વધુ મુલાકાતીઓ દ્વારા મુલાકાત લેવામાં આવી છે. અમલીકરણ એજન્સી દ્વારા આ પ્રોજેક્ટને WOW એવોર્ડ્સ એશિયા 2026માં નોમિનેશન માટે મોકલ્યા બાદ આ એવોર્ડ એનાયત કરાયો હતો. કોલંબિયામાં યોજાયેલી 56મી આંતરરાષ્ટ્રીય ભૌતિકશાસ્ત્ર ઓલિમ્પિયાડ 2026માં ભારતીય ખેલાડીઓ સુવર્ણચંદ્રક જીત્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સોશિયલ મીડિયા સંદેશમાં આ તમામ ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાજ્યમાં ચાંદીપુરા વાયરસને કારણે એક પણ બાળકનું મોત ન થાય તેની કાળજી લેવા તંત્રને આરોગ્યમંત્રીની તાકીદ. જૂનાગઢમાં ગિરનાર પર વન્ય પ્રાણીઓથી યાત્રાળુઓની સુરક્ષા માટે કાયમી ચેકપોસ્ટ બનાવાશે, વન અને પર્યાવરણ મંત્રીની બેઠકમાં નિર્ણય. વડોદરાની માંજલપુર બેઠકની પેટાચૂંટણી માટે 7 ઉમેદવારે ઉમેદવારી નોંધાવી. અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રાની તૈયારીઓ પૂર્ણ. આવતીકાલે નેત્રોત્સવ વિધિ. દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં આવતીકાલે સામાન્ય વરસાદની આગાહી અને મહારાષ્ટ્રમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય ટેનિસ સ્પર્ધામાં રાજ્યના ખેલાડી વૈભવી ત્રિવેદીએ 3 ખિતાબ જીત્યા. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રે 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
3: બેન, જો
4: હેપી બર્થડે ટુ યુ.
3: દેખાડો, વાહ, મારો ફેવરેટ કલર.
4: હંમેશા શોપિંગ.
3: આઈ નો માં, ખર્ચ કરવાની આજ તો ઉંમર છે, રાઈટ?
5: સેવિંગ કરવાની પણ આજ ઉંમર છે.
6: આઈ નો પપ્પા, સેવ કરો, યોગ્ય જગ્યાએ રોકાણ કરો, રકમ પર વ્યાજ મળશે, જેને ફરીથી રોકાણ કરતા વ્યાજ મળતું રહેશે.
3: આઈ નો ના.
6: RBI કહે છે,
4: કરો યોગ્ય શરૂઆત, બનો ફાઇનાન્શિયલી સ્માર્ટ.

0: ખેડૂત મિત્રો, રામ રામ શ્રોતા મિત્રો. ખેડૂત મિત્રો, નવા યુગમાં નવા અભિગમ સાથે
1: એ
0: ખેતી
1: રામ રામ
0: કરવી
1: ખેડૂત હવે
0: મિત્રો.
1: ખૂબ જરૂરી.
0: રામ રામ શ્રોતા મિત્રો. ખેડૂત મિત્રો, નવા યુગમાં નવા અભિગમ સાથે ખેતી કરવી હવે ખૂબ જરૂરી છે. દરેક ક્ષેત્રમાં આજે જૂનાનું સ્થાન નવું લઈ રહ્યું છે. જૂની પદ્ધતિ, પરંપરાગત પદ્ધતિ બદલી નવા વૈજ્ઞાનિક અભિગમથી ખેતી કરવી એ જ આજના સમયની માંગ છે. જરૂર છે માત્ર થોડી મહેનતની અને સ્માર્ટ વર્કની. તો ચાલો ખેડૂત મિત્રો, સ્માર્ટફોન, સ્માર્ટ કોમ્પ્યુટર, સ્માર્ટ સિટીના યુગમાં આપણે સ્માર્ટ ખેડૂત બનીએ અને આજે બિયારણને લગતા એક નવા વૈજ્ઞાનિક અભિગમની વાત કરીએ. ખેડૂત મિત્રો, કૃષિ ઉત્પાદનમાં બિયારણ, ખાતર, પાક સંરક્ષણ, એની માટેની દવાઓ, પિયત વગેરે પાછળ ખર્ચ કરવામાં આવતો હોય છે. હવે આ બધી બાબતોમાં બિયારણ છે એ ખૂબ જ અગત્યની બાબત છે અને પાક ઉત્પાદનનો મુખ્ય આધાર પણ તેની ઉપર જ રહેલો છે. સામાન્ય રીતે સરકારી અને સહકારી સંસ્થાઓ દ્વારા સરકાર દ્વારા નોટિફાઈડ થયેલ જુદી જુદી જાતોના બિયારણો ઉત્પાદિત કરવામાં આવતા હોય છે. આ ઉપરાંત કેટલીક ખાનગી કંપનીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલ જાતોને રાજ્યમાં રજીસ્ટર કરીને તેના બિયારણોનું પણ વેચાણ કરવામાં આવતું હોય છે. આ આપણે સૌ જાણીએ છીએ. હવે ખેડૂત મિત્રો, બિયારણ બાબતે જોઈએ તો એક તો સ્વપરાગિત પાકો અને પરપરાગિત પાકો માટે સુધારેલી જાતો અને સંકર જાતોના બિયારણો આપણે ઉપયોગમાં લેવામાં આવતા હોય છે. હવે સંકર જાતોના બિયારણો સામાન્ય રીતે માતૃ અને પિતૃલાયનો વચ્ચે સંકરણ કરીને ત્યારબાદ પ્રથમ પેઢીનું બીજ ખેડૂતોને વાવેતર માટે આપવામાં આવતું હોય છે, જેથી આવા બિયારણો બીજા વર્ષે વાવેતર માટે ઉપયોગમાં લઈ શકાતા હોતા નથી અને દર વર્ષે નવા બિયારણો ખરીદવામાં આવતા હોય છે. જ્યારે સુધારેલી જાતોના બિયારણો નવી જાત તૈયાર કર્યા બાદ બિયારણના સ્ટેજ જેવા કે બ્રીડર, ફાઉન્ડેશન અને સર્ટિફાઈડ તૈયાર કરવામાં આવતા હોય છે. બ્રીડર કક્ષાના બિયારણો યુનિવર્સિટીના જે તે પાકના સંશોધન વૈજ્ઞાનિકો દ્વારા યુનિવર્સિટીના ફાર્મ ખાતે તૈયાર કરવામાં આવતા હોય છે, જ્યારે ફાઉન્ડેશન કક્ષાના બીજ રાજ્યની સરકારી, સહકારી તેમજ પ્રાઇવેટ સંસ્થાઓ દ્વારા તૈયાર કરવામાં આવતા હોય છે. આ બિયારણો પણ સામાન્ય રીતે સીધા વાવેતર માટે ઉપયોગમાં લેવામાં આવતા હોતા નથી, પરંતુ ફાઉન્ડેશન કક્ષાના બીજમાંથી સર્ટિફાઈડ કક્ષાનું બીજ વિવિધ સંસ્થાઓ દ્વારા ઉત્પાદન કરીને ખેડૂતોને વાવેતર માટે વેચાણ કરવામાં આવતું હોય છે. ખેડૂત મિત્રો, સર્ટિફાઈડ બીજનું ઉત્પાદન મોટા પાયા પર ગુજરાત રાજ્ય બીજ નિગમ લિમિટેડ દ્વારા કરવામાં આવતું હોય છે. રાજ્યની જે ચાર કૃષિ યુનિવર્સિટીઓ દ્વારા પણ આ ફાઉન્ડેશન અને સર્ટિફાઈડ બિયારણો ઉત્પાદન કરવામાં આવતા હોય છે. ફાઉન્ડેશન અને સર્ટિફાઈડ કક્ષાના બિયારણોનું ઉત્પાદન ગુજરાત રાજ્ય બીજ પ્રમાણન એજન્સી દ્વારા ભારત સરકારના સીડ સર્ટિફિકેશન સ્ટાન્ડર્ડ પ્રમાણે પ્રમાણિત કરવામાં આવતું હોય છે. આવા સર્ટિફાઈડ બિયારણોનું વેચાણ ગુજરાત સરકાર દ્વારા અધિકૃત લાયસન્સ ધરાવતી સંસ્થાઓ અને દુકાનદારો દ્વારા કરવામાં આવતું હોય છે. આ ઉપરાંત ઘણી વખત નોટિફાઈડ થયેલી વિવિધ જાતોના બીજનું વેચાણ ટ્રુથફુલ લેબલ્ડ બિયારણ તરીકે પણ કરવામાં આવતું હોય છે. ખેડૂત મિત્રો, ખાનગી કંપનીઓ દ્વારા રજીસ્ટર્ડ થયેલ જાતોના બિયારણો ટ્રુથફુલ લેબલ્ડ બીજ તરીકે બીજ વિક્રેતાઓ દ્વારા પણ વેચાણ કરવામાં આવતું હોય છે. તો ખેડૂત મિત્રો, સુધારેલી જાતોના બિયારણો ખાસ કરીને સ્વપરાગિત પાકો જેવા કે ઘઉં, ડાંગર, મગફળી, તુવેર સિવાયના કઠોળ વર્ગના પાકો જેવા કે મગ, અડદ, ચણા, ચોળી તેમજ શાકભાજીના પાકો જેવા કે મરચી, રીંગણ, ટામેટા વગેરેના બિયારણો સુધારેલી જાતો તરીકે વાવેતર માટે ઉપયોગમાં લેવામાં આવતા હોય છે. તો આ પાકો વિશે આપણે હવે વાત કરવાની છે. આ પાકોની નવી જાતો બહાર પડે તેના સર્ટિફાઈડ બિયારણો ખેડૂતો પ્રથમ વખત ખરીદતા હોય છે, મતલબ આપણે ખરીદીએ છીએ. ત્યારબાદ આપણી એવી માન્યતા હોય છે કે દર વર્ષે આવી જાતોના સર્ટિફાઈડ બિયારણો વાવેતર માટે ખરીદવા જોઈએ, જેથી ઉત્પાદનમાં વધારો થાય અને ઉત્પાદિત પેદાશની ગુણવત્તા પણ જળવાઈ રહે. આપણામાંથી ઘણાની એવી માન્યતા હોય છે કે આવા ઉત્પાદિત થયેલ પેદાશમાંથી તેનો બીજા વર્ષે વાવેતર માટે ઉપયોગ કરવામાં આવે તો તેનું ઉત્પાદન ઘટતું હોય છે. પરંતુ ખેડૂત મિત્રો, આ માન્યતા ભૂલ ભરેલી છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોઈએ તો આવા સ્વપરાગિત પાકોમાં જો તેની જનેનિક શુદ્ધતા અને ભૌતિક શુદ્ધતા જાળવવામાં આવે તો તેનો ઉપયોગ 4 થી 5 વર્ષ સુધી સહેલાઈથી કરી

શકાતો હોય છે. જનનિક શુદ્ધતા એટલે આવા બીજમાં જે તે જાતનું વાવેતર કરવામાં આવેલ હોય તેમાં બીજી કોઈ પણ જાતના બીજ ભળવા જોઈએ નહીં. જ્યારે ભૌતિક શુદ્ધતા એટલે કે બીજનો પૂરતો ઉગાવો થાય અને તેના નિંદ્રણના બીજ કે અન્ય જાતની અશુદ્ધતા ન હોવી જોઈએ, જેથી જ્યારે પોતાના ઉત્પાદિત થયેલ ખેત પેદાશમાંથી જો કાળજીપૂર્વક બીજનો જથ્થો ઉત્પાદિત કરીને તેને બીજા વર્ષે વાવેતર કરવામાં આવે તો કોઈપણ બીજ જાતના વિજાતીય છોડ જોવા મળશે નહીં અને ખેતરમાં જ્યારે પાક ઊભો હોય ત્યારે એક સરખો જ લાગશે. તેમાંથી થયેલ ખેત પેદાશની ગુણવત્તા પણ એક સરખી જોવા મળશે. તેથી આપણે જ્યારે આ બધા સ્વપરાગિત પાકોનું વાવેતર કરતા હોય, આપણે જે આગળ વાત કરીએ ઘઉં, ડાંગર, મગફળી, ચણા, ચોળી, મરચી, રીંગણ, ટામેટા, ત્યારે પસંદગી કરેલ જાતનું સર્ટિફાઈડ બીજ ખરીદીને ત્યારબાદ બીજા વર્ષ માટે પોતાનું બીજ કેવી રીતે તૈયાર કરવું તેની વિગતવાર માહિતી વિશે આજે આપણે જોવાના છે. ખેડૂત મિત્રો, આ બિયારણ તૈયાર કરવા માટે જે પાકનું વાવેતર કરવામાં આવેલ છે તે પાકની બીજી જાતનું પણ વાવેતર જો કરવાનું હોય તો બંને વચ્ચે યોગ્ય સુનિશ્ચિત એકલન અંતર જાળવવું જરૂરી છે. આ ખાસ નોંધવું. હવે ખેડૂત મિત્રો, પહેલાં તો ઘઉં અને ડાંગર વિશે વાત કરી લઈએ. તો ગુજરાતમાં ઘઉંનું વાવેતર 12 લાખ હેક્ટર જેટલા વિસ્તારમાં થાય છે. તેના માટે હેક્ટરે 100 થી 120 કિલોગ્રામ બીજની જરૂરિયાત પડતી હોય છે. આવી જ રીતે ડાંગરનું વાવેતર પણ 9 લાખ હેક્ટર જેટલા વિસ્તારમાં થાય છે. તેના માટે હેક્ટરે 25 કિલોગ્રામ બીજની જરૂરિયાત પડતી હોય છે. હવે ખેડૂત મિત્રો, આ બંને પ્રકારના પાકો સ્વપરાગિત હોવાથી તેમાં પરાગનયનની ક્રિયા નહિવત થતી હોય છે. આ બંને પાકોમાં જ્યારે સર્ટિફાઈડ બિયારણો વાવેતર માટે ઉપયોગમાં લેવામાં આવેલ હોય ત્યારે તેવા ખેતરોમાં ખેડૂતો પોતાનું બીજ જાતે તૈયાર કરી શકે છે. આ બિયારણો તૈયાર કરવા માટે ખેતરમાં પાકનું વાવેતર કર્યા બાદ ખેતરના અંદરના ભાગથી થોડા વિસ્તારને બિયારણની જરૂરિયાત મુજબ નક્કી કરવાનો થતો હોય છે. આ માટે અમુક ક્યારાઓ સુનિશ્ચિત કરીને તેમાં કોઈ વિજાતીય છોડ જણાય તો તેને દૂર કરવાની કામગીરી કરવાની હોય છે. નક્કી કર્યા મુજબના વિસ્તારમાં પાકની શરૂઆતની અવસ્થાથી લઈને પાક તૈયાર થઈ જાય ત્યાં સુધીના સમય દરમિયાન પાકની જુદી જુદી અવસ્થાએ રોગિંગની કામગીરી એટલે કે જે જાતનું વાવેતર કરેલ હોય તેના કરતાં કોઈ પણ જાતના બીજા ગુણધર્મો ધરાવતા છોડને ઓળખીને તેને ઉપાડીને દૂર કરવાના થતા હોય છે. આવા વિજાતીય છોડ પાકમાં ડૂંટીઓ, કંટીઓ આવવાની શરૂઆત થાય ત્યારે તેમાં વહેલા કે મોડા સમયે ડૂંડીઓ, કંટીઓ આવતા તેવા છોડને વિજાતીય છોડ ગણીને તેને પિયત આપ્યા બાદ બીજા કે ત્રીજા દિવસે આંટો મારીને તેની ફૂટ સાથે પૂરેપૂરા છોડને ઉપાડીને દૂર કરવા જોઈએ. ત્યારબાદ 15 દિવસે 1 રાઉન્ડ મારીને મૂળ જાત કરતાં ઊંચાઈમાં જુદા પડતા, પાનના ગુણધર્મો કરતાં જુદા પડતા, તેમજ બીજા કોઈપણ વાનસ્પતિક ગુણોમાં જુદા પડતા હોય તેવા છોડને દૂર કરવા જોઈએ. પાક જ્યારે પરિપક્વ અવસ્થાએ આવે ત્યારે તેમાં પણ મૂળ જાત કરતાં કોઈપણ ગુણધર્મો માટે જુદા પડતા છોડને દૂર કરીને આ વિસ્તારને બીજા વર્ષના બિયારણ માટે આપણે તૈયાર કરી શકાય. હવે આ જે વિસ્તાર આપણે જે નક્કી કરેલો છે તેમાં પાકની કાપણી કર્યા બાદ તેને જુદી કરવી જોઈએ. પાકની કાપણી કર્યા બાદ ઘઉંના પાકમાં થ્રેસર દ્વારા દાણા કાઢવાના હોય છે. થ્રેસરના ચારણા વગેરેને બરાબર સાફ કરવા જોઈએ. ત્યારબાદ આ બિયારણ માટેના ઘઉંના છોડમાંથી દાણા જુદા પાડવા જોઈએ. ડાંગર જેવા પાકમાં પણ દાણા પૂડાઓમાંથી હાથેથી ખંખેરીને અથવા થ્રેસરમાં કાઢીને તેનો જથ્થો બીજા પાક કરતાં જુદો રાખવો જોઈએ. આ બિયારણને સાફ સફાઈ કરીને સૂર્યમાં તાપીને નાના દાણા યોગ્ય કક્ષાના ચારણાથી ચાળીને અને શક્ય હોય તો ગ્રેડિંગ કરીને જુદા જુદા કોથળાઓમાં ભરવું. ત્યારબાદ કોથળાઓનો સંગ્રહ પણ વ્યવસ્થિત રીતે ગોડાઉનમાં, ઘરમાં જ્યાં ભેજ ન લાગે એ રીતે જમીન ઉપર કે તાળપત્રી પર કે લાકડાના પાટિયા પર ગોઠવીને કરવો. સંગ્રહ દરમિયાન બીજના જથ્થાને સમયાંતરે આપણે જોતા રહેવું. કોઈપણ જાતની જીવાત જણાય નિયંત્રણ માટે ફ્યુમિગેશન અથવા ભલામણ કરેલ દવાઓ પદ્ધતિનો ઉપયોગ કરવો. દવાઓ પદ્ધતિની વાત કરીએ, બિયારણ ભરવાના જે કોથળાઓ છે તેને ડેલ્ટા મેથ્રિન 2.8 EC 8 મિલિલીટર અથવા મેલાથિયોન 50 EC 20 મિલિલીટર 1 લિટર પાણીમાં ભેળવીને કોથળાને છાંયડામાં બરાબર સૂકવીને ઉપયોગમાં લેવા, જેથી તેમાં કોઈપણ જીવાત હોય તે શરૂઆતથી જ નાશ પામે. આ જે તે ગોડાઉન અથવા તો ખાલી મકાનમાં બીજના કોથળાઓ મૂકવાના હોય તે જગ્યાએ પણ આ બધી દવાઓનો છંટકાવ કરવો. ધારો કે જો જીવાતની શરૂઆત થાય તો તેને એલ્યુમિનિયમ ફોસ્ફાઇડની ટીકડીઓ અથવા પાવડર આવે છે તેના દ્વારા ફ્યુમિગેશન કરવું.
ફ્યુમિગેશન

ઇન્સ્પેક્શન કર્યા બાદ તેની ઉપર પ્લાસ્ટિક ઢાંકીને હવા ચુસ્ત કરવું. આવી રીતે જરૂરિયાત મુજબ ફ્યુમિગેશન કરવાથી ઘઉંનું બિયારણ આખું વર્ષ સારી પરિસ્થિતિમાં રહી શકશે. જો બીજનો જથ્થો ઓછા પ્રમાણમાં હોય તો એલ્યુમિનિયમ પીપમાં પણ સંગ્રહ કરીને તેમાં હવા ચુસ્ત કરીને ફ્યુમિગેશન સારી રીતે કરી શકાય. તો ખેડૂત મિત્રો, આવા થતી આ પદ્ધતિ અપનાવીને આપણે સારામાં સારું બિયારણ આપણે ઉત્પાદન કરી શકીએ છીએ. ખેડૂત મિત્રો, હવે આગળની વાત કરતાં પહેલાં શરૂઆતમાં આપણે સુંદર મજાનું ગુજરાતી ગીત સાંભળી લઈએ અને ગીત સાંભળ્યા બાદ ફરીથી આપણે આગળ વાત ચલાવીએ.

ખેડૂત મિત્રો, હવે આગળ કઠોળ વર્ગના પાકની જો વાત કરીએ એની અંદર મગ, અડદ, ચણા, ચોળીની વાત કરીએ તો તુવેર સિવાયના આ પાકો પણ સ્વપરાગિત હોવાથી તેમજ તેમાં કોઈ પણ સંકર જાતો વિકસાવેલ ન હોવાથી સુધારેલી જાતો જ ઉપલબ્ધ છે. આ પાકોની જે જાતોનું વાવેતર કરવાનું હોય તેનું સર્ટિફાઇડ બિયારણ મેળવીને તેનું વાવેતર કરવું. વાવેતર કરેલ પાકોમાં પણ જે રીતે ઘઉં અને ડાંગરના પાકમાં બિયારણ માટેનો વિસ્તાર નક્કી કરેલ હતો તે રીતે ખેતરના મધ્યભાગની પસંદગી કરવી. આ પાકોમાં પણ જે જાતો વાવેતર કરેલ હોય તે જાતોના ગુણધર્મોને ધ્યાનમાં રાખીને વિજાતીય છોડ ફૂલ આવવાની શરૂઆત થાય ત્યારથી જ પાક પરિપક્વ થાય તે દરમિયાન 15 દિવસના અંતરે રોગિંગની કામગીરી કરવી, જેથી વિજાતીય છોડ દૂર કરવાથી તેની જનીનિક શુદ્ધતા પણ જળવાઈ રહેશે. ફૂલ આવવાના સમયે વહેલા અથવા મોડા ફૂલ આવતા હોય તેવા છોડ તેમજ ત્યારબાદ પાકની અવસ્થા પ્રમાણે છોડની વૃદ્ધિમાં પાનના પ્રકાર, રંગ વગેરેને ધ્યાનમાં રાખીને વિજાતીય છોડ દૂર કરવાની કામગીરી કરવી. ચણાના પાકની જો વાત કરીએ તો ચણાના પાકમાં ફૂલના રંગ, છોડની વૃદ્ધિ

પોપટાની બેઠક તેમજ તેની સાઇઝ વગેરેને ધ્યાનમાં રાખીને એકલ દોકલ કે વિજાતીય છોડ હોય તેને દૂર કરવા, આખરે છોડ પરિપક્વ થવા આવે ત્યારે વહેલા કે મોડા પાકતા છોડને પણ દૂર કરવા, આ બિયારણ માટેના પ્લોટની કાપણી પણ જુદી કરવી, આ પાકમાંથી દાણા શક્ય હોય તો હાથેથી ધોકાવીને કે થ્રેસર દ્વારા જુદા પાડવા, થ્રેસરનો ઉપયોગ કરવામાં આવે ત્યારે તેના ચારણા તેમજ અન્ય ભાગોની બરાબર સફાઈ કરીને તેને થ્રેસરમાં કે પંખા વડે ગ્રેડિંગ કરીને તેનો સંગ્રહ કરવો. સંગ્રહ કરતાં પહેલાં સૂર્યના તાપમાં બરાબર સૂકવવું, ભેજનું પ્રમાણ ન રહે તે જોવું, આવા બિયારણને બજારમાં વેચવાના પાકથી જુદા કોથળામાં ભરીને સંગ્રહ કરવો, કોઈપણ જાતની જીવાત ન આવે તેનું ધ્યાન રાખવું. હવે કઠોળ વર્ગના પાકોના બિયારણ કાઢ્યા બાદ બરાબર સાફ સફાઈ કરીને તેમજ ઝીણા દાણા કે સડેલા દાણા હોય તેને દૂર કરીને સૂર્યતાપમાં સૂકવ્યા બાદ સંગ્રહ માટે તૈયાર કરવા. આવા બિયારણનો સંગ્રહ હવાચુસ્ત નાના ડબ્બા, પીપ અથવા કોઠારમાં કરવામાં આવે છે. સંગ્રહ કરતાં પહેલાં આવા સાધનને 50% મેલાથિયોનના 1% દ્રાવણ બનાવીને જીવાત રહિત કરવા અને ત્યારબાદ તેને સૂકવીને ઉપયોગમાં લેવો. આ ઉપરાંત રેતી, રાખ, લીમડાના પાન, તમાકુનો ભૂક્કો વગેરે યોગ્ય પ્રમાણમાં ભેળવીને આપણે બિયારણનો સંગ્રહ કરી શકીએ. તો ખેડૂત મિત્રો, આ વાત હતી કઠોળ વર્ગના પાકની. હવે આગળ શાકભાજીની જો વાત કરીએ તો શાકભાજી પાકોમાંથી પણ આપણે સારામાં સારું બિયારણ મેળવી શકીએ. તો એમાં સૌથી પહેલાં ભીંડાની વાત કરીએ તો ખેડૂત મિત્રો, ભીંડાના પાકમાં પણ સંકર અને સુધારેલી એમ બંને જાતોનું વાવેતર કરવામાં આવે છે. સુધારેલી જાતોનું સર્ટિફાઈડ બિયારણ વાવેતર માટે ઉપયોગમાં લેવામાં આવેલ હોય ત્યારે આજુબાજુના ખેતરો કે તે જ ખેતરમાં બીજી જાતનું વાવેતર કરવામાં આવેલ ન હોય તેવા સંજોગોમાં ખેતરના વચ્ચેના ભાગમાં ઊભા પાકમાંથી પીળી નસના રોગ સામે પ્રતિકાર શક્તિ ધરાવતા છોડની પસંદગી કરવી. આવા છોડ મૂળ જાતના ગુણધર્મો ધરાવતા હોવા જોઈએ, તેમજ તેની શીંગો પણ તેના જેવી જ એકસરખી હોવી જોઈએ. આવા 200-300 છોડને આપણે લાલ કપડાના ચિથરા બનાવીને તેને બાંધવા જોઈએ. આ એક પદ્ધતિ છે, તેની વાત કરવાની છે આપણે. આવા છોડમાંથી શીંગો શાકભાજી માટે ઉતારવી નહીં અને પાકવા માટે રાખવી. સમયાંતરે પસંદ કરેલા છોડમાં જો પીળી નસનો રોગ આવી જાય અથવા શીંગોમાં કે અન્ય રીતે જુદા પડે તો તેવા છોડમાંથી ચિથરા છોડી નાખવા, જે આપણે લાલ ચિથરા બાંધેલા છે એ. આવી રીતે છેલ્લે સુધી જે છોડની શીંગો એક સરખી હોય તેમજ છોડના અન્ય ગુણધર્મો પણ એક સરખા હોય તેવા 150-200 છોડ રાખવા. આવા છોડ પરિપક્વ થાય એટલે તેમાંથી પાકી શીંગો ઉતારીને તેનું બિયારણ કાઢવું. બિયારણ કાઢ્યા બાદ બરાબર સાફ સફાઈ કરીને તેમજ ઝીણા દાણા કે સડેલા દાણા હોય તેને દૂર કરીને સૂર્યતાપમાં બરાબર સૂકવ્યા બાદ સંગ્રહ માટે તૈયાર કરવું. આવું બીજ સામાન્ય રીતે ખાદીના કપડાની થેલીઓને પણ સૂર્યતાપમાં બરાબર સૂકવીને તેમાં સંગ્રહ માટે રાખવું. જો બિયારણની વધારે જરૂરિયાત હોય તો 500-1000 છોડની પસંદગી કરવી, જેથી પૂરતું બીજ બીજા વર્ષ માટે વાવેતર માટે આપણે ઉપલબ્ધ કરાવી શકીએ. ખેડૂત મિત્રો, આ રીતે જ રીંગણની વાત કરીએ તો રીંગણમાં પણ સંકર તેમજ સુધારેલ જાતો વાવેતર હેઠળ છે, જેથી સુધારેલ જાતોનું બીજ તૈયાર કરવા માટે ભીંડાના પાકમાં જે રીતે છોડની મધ્યભાગમાંથી પસંદગી કરી હતી તે રીતે રીંગણના પાકમાં પણ ફળ બેસવાનું ચાલુ થાય તે સમયે ફળના આકાર, રંગ અને ફળ બેસવાની સંખ્યા, રોગ અને જીવાત સામેની પ્રતિકારક શક્તિ વગેરે બાબતોને ધ્યાનમાં રાખીને છોડની પસંદગી કરવી, અને આવા છોડ આગળ વાંસ કે લાકડાનો ઊભો દંડો ખોડી દેવો, જેથી આવા છોડ રીંગણ ઉતારતી વખતે દૂરથી જોઈ શકાય અને આવા છોડમાંથી 2-3 વીણી કર્યા બાદ રીંગણને પરિપક્વ થવા માટે રાખવા. હવે બીજની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને છોડની સંખ્યાની પસંદગી કરવી અને રીંગણ પરિપક્વ થાય ત્યારે આવા પસંદ કરેલા છોડમાંથી પાકા રીંગણ ઉતારવા. પાકા રીંગણ ઉતારતી વખતે પસંદ કરેલ છોડમાં એક જ સરખા રીંગણ હોવા જોઈએ. આવા પરિપક્વ થયેલ રીંગણની 2-3 વીણી કરીને તેમાંથી હાથ વડે બીજ કાઢવા. બીજ કાઢ્યા બાદ તેને સૂર્યતાપમાં સૂકવવા અને 2-3 વીણી દરમિયાન તૈયાર થયેલ બીજના જથ્થાને સાફ કરીને તેમજ ફરીથી સૂર્યતાપમાં બરાબર સૂકવ્યા બાદ તેનો સંગ્રહ કરવો. બીજનો સંગ્રહ કાપડની કોથળીમાં અથવા પોલિથીન બેગમાં પણ કરી શકાય. ખેડૂત મિત્રો, હવે રીંગણ અને ભીંડાની વાત કરી અંતમાં મરચાંમાં પણ આપણે જોઈ લઈએ તો મરચાંનો પાક પણ સ્વપરાગિત છે. સુધારેલી જાતોનું સર્ટિફાઈડ બીજ વાવેતર માટે ખરીદેલ હોય ત્યારે તેવા પાકમાંથી પણ પોતાને જરૂરિયાત મુજબ બીજ બીજા વર્ષ માટે તૈયાર કરી શકાય. મરચીનો પાક જે ખેતરમાં વાવેતર કરેલ હોય તેની આજુબાજુ

બાજુ બીજી જાતનું વાવેતર કરેલ ન હોય ત્યારે આવા ખેતરના મધ્ય ભાગમાંથી આગળ જણાવેલ ભીંડા અને રીંગણના પાકમાં જે રીતે છોડની પસંદગી કરી તે રીતે કરવી. છોડની પસંદગી શરૂઆતના લીલા મરચાં માટે 3 થી 4 વીણી થઈ ગયા બાદ જે છોડ તંદુરસ્ત અને ગુણધર્મો એકસરખા હોય તેમાં આવેલ મરચાં પણ મૂળ જાત જેવા ગુણધર્મો ધરાવતા હોય તેવા છોડની જ પસંદગી કરવી. ખાસ કરીને આવા છોડમાં કોકડવા તેમજ રોગ અને જીવાતનું પ્રમાણ ઓછું હોય તેવી પસંદગી કરીને લાલ કપડાના ચિથરા બાંધવા. આવા છોડમાંથી લીલા મરચાં ઉતારવા નહીં અને થોડા થોડા દિવસના અંતરે પસંદગી કરેલા છોડની ચકાસણી કરતા રહેવું. જો કોઈપણ છોડમાં મરચાંમાં વિવિધતા જણાય અથવા રોગ અને જીવાતનું પ્રમાણ જણાય તો એવા છોડના ચિથરા છોડી નાખવા. આવી રીતે 200 થી 300 છોડની પસંદગી કરવી અને તેમાંથી સારા પ્રમાણમાં બીજનો જથ્થો મળી રહેતો હોય છે. મરચાં પરિપક્વ થાય તે સમયે બધા જ છોડની ફરીથી બરાબર ચકાસણી કરી લેવી અને નબળા લાગતા છોડ પરથી ચિથરા છોડી નાખવા, તેના બીજનો ઉપયોગ કરવો નહીં. પછી અંતે એની સૂર્યતાપમાં સુકવણી કરીને બીજને બરાબર સાફ સફાઈ કરીને ઝીણા અને ચીમળાઈ ગયેલા બીજને દૂર કરીને ભેજનું ધ્યાન રાખીને સંગ્રહ કરવો. તો ખેડૂત મિત્રો, આ રીતે આપણે વૈજ્ઞાનિક અભિગમ અને વૈજ્ઞાનિક પદ્ધતિથી કેવી રીતે આપણે બિયારણનું ઉત્પાદન કરી શકીએ એના વિશે જોયું. આનો સૌથી પહેલો ફાયદો કે જે તે જાતનું બીજ તૈયાર કરવામાં આવે તો તે જનનીક રીતે અને ભૌતિક રીતે શુદ્ધ હોવાથી દર વર્ષે નવા બીજ ખરીદવા પાછળનો આપણો જે ખર્ચ છે તે ઘટાડી શકાય. એટલું જ નહીં, પરંતુ ઘણી વખત બજારમાંથી ગમે ત્યાંથી ગમે તેવું બીજ ખરીદવાથી તેની ગુણવત્તા બરાબર ન હોવાને લીધે ખેડૂતોને નુકસાન પણ ભોગવવું પડતું હોય છે. તેથી આવી રીતે તૈયાર કરવામાં આવેલ બીજ વૈજ્ઞાનિક ઢબે તૈયાર કરેલ હોવાથી તે સર્ટિફાઈડ બીજ જેટલું જ સારી ગુણવત્તા ધરાવતું હોય છે. આવા બીજનો ઉપયોગ કરવાથી ઉત્પાદન પણ સર્ટિફાઈડ બીજ જેટલું સારું મળતું હોય છે અને તેની ગુણવત્તા પણ સારામાં સારી જળવાઈ રહેતી હોય છે અને બજાર ભાવ પણ આપણને મળી રહે છે. તો ખેડૂત મિત્રો, સ્માર્ટ યુગમાં આપણે પણ હવે આવી રીતે વિવિધ વૈજ્ઞાનિક પદ્ધતિ અપનાવીને સ્માર્ટ બનીએ અને આવી જ અવનવી વાતો સાથે આપણે દર અઠવાડિયે મળતા હોઈએ છીએ. તો આપણે સાથે જોડાયેલા રહીએ અને હવે અંતમાં સાંભળીશું એક સરસ મજાનું ગુજરાતી ગીત.

મિત્રો, હવે એક નજર હવામાન સમાચાર પર. હવામાન ખાતાનો વર્તારો જણાવે છે કે આવતા 24 કલાક દરમિયાન સમગ્ર ગુજરાત રાજ્યમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ થવાની સંભાવના છે, તેમજ કેટલાક વિસ્તારોમાં હવામાન સૂકું રહેશે. આગામી 24 કલાક દરમિયાન ગુજરાત, ઉત્તર ગુજરાતના દરિયા કિનારે પવનની ગતિ 45 થી 55ની છે, જે વધીને 65 થી 70 કિલોમીટર થવાની સંભાવના છે. તેથી માછીમાર ભાઈઓને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. હવામાન સમાચાર પૂરા થયા અને આ સાથે જ આપણા આજના કાર્યક્રમનો સમય પણ પૂરો થવા આવ્યો છે. તો રામનું નામ લઈને છૂટા પડીએ. આવજો. રામ રામ.

આકાશવાણી સમાચાર જયેશ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. અયોધ્યા રામ મંદિરના દાનમાં કથિત ગેરરીતિ મામલે એસઆઈટીને તપાસની સ્થિતિનો અહેવાલ રજૂ કરવા સર્વોચ્ચ અદાલતનો નિર્દેશ. ભારત અને જાપાને મુક્ત, ખુલ્લા અને નિયમો આધારિત હિન્દ પ્રશાંત ક્ષેત્રને પ્રોત્સાહન આપવાની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો. આ વર્ષે એપ્રિલથી જૂન દરમિયાન ભારતની કુલ નિકાસ 232 અબજ યુએસ ડોલરથી વધુ હોવાનો અંદાજ. તમિલનાડુ અને મહારાષ્ટ્રમાં આજે અકસ્માતની અલગ અલગ ઘટનામાં 9 લોકોના મોત થયા. પશ્ચિમ એશિયામાં સપ્તાહના અંતે વધતા હુમલાઓ બાદ અમેરિકા અને ઈરાને હોર્મુઝ સામુદ્રધાની પર નિયંત્રણનો દાવો કર્યો. અને લોર્ડ્સમાં રમાયેલી પ્રથમ મહિલા ટેસ્ટ ક્રિકેટમાં ઇંગ્લેન્ડ સામે ભારતનો ઐતિહાસિક વિજય. સમાચાર વિગતવાર. સર્વોચ્ચ અદાલતે આજે અયોધ્યા રામ મંદિરના દાનમાં કથિત ગેરરીતિ મામલે ઉત્તરપ્રદેશ સરકારે રચેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ એસઆઈટીને તપાસની સ્થિતિનો અહેવાલ રજૂ કરવાનો નિર્દેશ આપ્યો છે. આ મામલે અદાલતે સીબીઆઈ તપાસની માંગ કરતી અરજીઓ પર કેન્દ્ર સરકાર, ઉત્તરપ્રદેશ સરકાર અને શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટને નોટિસ પણ પાઠવી છે. ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ સૂર્યકાંત અને ન્યાયાધીશ જોયમલ્યા બાગચી અને વી મોહનની અધ્યક્ષતાવાળી ખંડપીઠે અરજીઓની સુનાવણી કરી. અગાઉ 13 જૂને ઉત્તરપ્રદેશ સરકારે મંદિરના દાનમાં ગેરરીતિના આરોપો બાદ શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની વિનંતી પર 3 સભ્યોની એસઆઈટીની રચના કરી હતી. આસામમાં વિદેશી ન્યાયપંચ દ્વારા વિદેશી જાહેર કરાયેલા 27 લોકોએ દાખલ કરેલી અરજીની સુનાવણી દરમિયાન સર્વોચ્ચ અદાલતે આજે ચુકાદો આપ્યો કે નાગરિકતા નક્કી કરવાની અથવા વ્યક્તિને વિદેશી જાહેર કરવાની પ્રક્રિયા ન્યાયી હોવી જોઈએ. ન્યાયિક સિદ્ધાંતો સાથે સમાધાન કરી શકાતું નથી. તેણે સ્વીકાર્યું કે રાજ્યનું કાયદેસર અને અનિવાર્ય હિત છે કે જે લોકો ભારતીય નાગરિકત્વ માટે કાયદેસર રીતે હકદાર નથી તેઓ ખોટા દાવાઓ, કાનૂની પ્રક્રિયાના દુરુપયોગ અથવા વિલંબ દ્વારા તે પ્રાપ્ત ન કરે, પરંતુ ભાર મૂક્યો કે યોગ્ય પ્રક્રિયા પ્રબળ હોવી જોઈએ. ન્યાયાધીશ વિક્રમ

0: નાથ અને ન્યાયાધીશ સંદીપ મહેતાની ખંડપીઠે 27 કેસોમાં ગુવાહાટી વડી અદાલત અને વિદેશી ન્યાયપંચના આદેશોને રદ કર્યા. સરકારે આજે ભાર મૂક્યો છે કે નાણાકીય સેવાઓમાં સાયબર સુરક્ષા જોખમો હવે ડેટા ચોરી અથવા અલગ અલગ ઉલ્લંઘન સુધી સીમિત નથી. ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલયે તેના ડિજિટલ થ્રેટ રિપોર્ટ 2025-26માં જણાવ્યું હતું કે સાયબર સુરક્ષા જોખમો હવે વ્યવહાર અખંડિતતા, ગ્રાહક વિશ્વાસ, તૃતીય પક્ષ નિર્ભરતા, નિર્ણય લેવાની પ્રણાલી, ઓપરેશનલ સાતત્ય અને આર્થિક પ્રવૃત્તિને ટેકો આપતા ડિજિટલ માળખામાં વિશ્વાસ સુધી વિસ્તરે છે. આ અહેવાલ આજે નવી દિલ્હીમાં ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલયના સચિવ એસ કૃષ્ણન અને ભારતીય કમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમના ડિરેક્ટર જનરલ ડોક્ટર સંજય બહેલ દ્વારા બહાર પાડવામાં આવ્યો. ભારત અને જાપાને આજે મુક્ત, ખુલ્લા અને નિયમો આધારિત હિન્દ પ્રશાંત ક્ષેત્રને પ્રોત્સાહન આપવાની તેમની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો. જાપાનના ટોક્યોમાં યોજાયેલા 8મા સંરક્ષણ નીતિ સંવાદ દરમિયાન બંને દેશોએ પ્રવર્તમાન પ્રાદેશિક અને વૈશ્વિક સુરક્ષા વાતાવરણ પર વ્યાપક ચર્ચા કરી અને પરસ્પર હિતના મુદ્દાઓ પર વિચારોનું આદાન પ્રદાન કર્યું. ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ સંરક્ષણ સચિવ રાજેશકુમાર સિંહે અને જાપાની પ્રતિનિધિમંડળનું નેતૃત્વ આંતરરાષ્ટ્રીય બાબતોના ઉપસંરક્ષણ મંત્રી કાનો કોજીએ કર્યું હતું. સંવાદ દરમિયાન બંને પક્ષોએ અગાઉના સંરક્ષણ નીતિ સંવાદ પછી દ્વિપક્ષીય સંરક્ષણ સહયોગમાં થયેલી નોંધપાત્ર પ્રગતિની સમીક્ષા કરી. આ વર્ષે એપ્રિલથી જૂન દરમિયાન ભારતની કુલ નિકાસ 232 અબજ US ડોલરથી વધુ હોવાનો અંદાજ છે, જે ગયા વર્ષના સમાન સમયગાળાની તુલનામાં 11.37% સકારાત્મક વૃદ્ધિ દર્શાવે છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે જણાવ્યું હતું કે આ વર્ષે જૂનમાં કુલ નિકાસ 73.45 અબજ US ડોલર હોવાનો અંદાજ છે, જે ગયા વર્ષના સમાન આ જ મહિનાની તુલનામાં 9.48% સકારાત્મક વધારો દર્શાવે છે. જૂનમાં વેપારી નિકાસ વૃદ્ધિના મુખ્ય પ્રેરકોમાં રત્નો અને જવેરાત, એન્જિનિયરિંગ વસ્તુઓ, ઓર્ગેનિક અને અકાર્બનિક રસાયણો, ઇલેક્ટ્રોનિક વસ્તુઓ અને ચોખાનો સમાવેશ થાય છે. સંરક્ષણમંત્રી રાજનાથસિંહ અને કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી અને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આજે લખનૌ કાનપુર એક્સપ્રેસ વેનું ઉદ્ઘાટન કર્યું. ઉદઘાટન પહેલા આ બધા નેતાઓએ લખનૌમાં સૈનિક સ્કૂલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ભાગ લીધો, જ્યાં આજે 4,850 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કર્યું. આ પ્રસંગે શ્રી ગડકરીએ જણાવ્યું કે ઉત્તરપ્રદેશને તેમના મંત્રાલય દ્વારા આગામી 2 વર્ષમાં લગભગ 5 લાખ કરોડ રૂપિયાના માળખાગત વિકાસ કાર્ય મળશે.
1: લખનૌ મેં બના હુઆ યે એલિવેટેડ 3-લેયર ફ્લાયઓવર યે વિશ્વ કે આકર્ષણ કા કેન્દ્ર બનેગા, યે વિશ્વાસ મેં આપકો દેના ચાહતા હું. ઇસ રોડ મેં જો સર્વિસ રોડ હૈ વો ભી હમ બના રહે હૈ, તો ઇસકે ઉપર મેં માસ રેપિડ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ ઓન ઇલેક્ટ્રિસિટી યે તૈયાર કરકે દુંગા, જિસસે એક કોને સે દૂસરે કોને કબ પહોંચે પતા નહીં ચલેગા, યે ભી શરૂઆત ઇસમેં કરને કી કોશિશ કરૂંગા.
0: આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABD ને ફોલો કરશો. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે જાહેર ક્ષેત્રની બેન્કોને NRI સમુદાય સુધી પહોંચ વધુ તીવ્ર બનાવવા અને નવીન થાપણ ઉત્પાદનો રજૂ કરવા હાકલ કરી છે. શ્રીમતી સીતારમણે આજે નવી દિલ્હીમાં વિદેશી ચલણ બિન નિવાસી બેંક થાપણો અને વિદેશી ચલણ ઉધાર સ્વેપ પહેલ પર બેન્કો, જાહેર નાણાકીય સંસ્થાઓના મેનેજિંગ ડિરેક્ટરો એટલે કે MD અને મુખ્ય કારોબારી અધિકારીઓ એટલે કે CEO સાથે સંવાદ કરતી વખતે આ વાત જણાવી. વાતચીત દરમિયાન બેન્કો અને જાહેર નાણાકીય સંસ્થાઓના MD અને CEOએ મંત્રીને RBIની સ્વેપ સુવિધા યોજનાઓ હેઠળની પ્રગતિથી વાકેફ કર્યા. ઝારખંડના રાંચી જિલ્લાના ખલારીમાં કરકટ્ટા જંગલમાં ગેરકાયદેસર કોલસા ખાણકામ સામે CISF અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી હાથ ધરી છે, જેમાં લગભગ 200 ટન ગેરકાયદેસર ખનન કરાતો કોલસો જપ્ત કરાયો છે. કમાન્ડન્ટ અમિતકુમારના નેતૃત્વમાં CISF, CCL મેનેજમેન્ટ અને મેકલુસ્કીગંજ પોલીસની સંયુક્ત ટીમે લગભગ 70 કર્મચારીઓ સાથે એક વ્યાપક શોધ અભિયાન હાથ ધર્યું હતું, જેમાં જંગલની અંદર કાર્યરત એક સુવ્યવસ્થિત ગેરકાયદેસર ખાણકામ નેટવર્કનો પર્દાફાશ થયો હતો. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે આજે ભારત અમેરિકા વેપાર વાટાઘાટોમાં ગતિરોધના મીડિયા અહેવાલોને ફગાવી તેમને સંપૂર્ણપણે ખોટા, પાયાવિહોણા અને ભ્રામક ગણાવ્યા. એક સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી ગોયલે કહ્યું કે ભારત અને અમેરિકા એક એવા વેપાર કરાર માટે સંપૂર્ણપણે જોડાયેલા છે જે

0: સંતુલિત વ્યાપારી રીતે અર્થપૂર્ણ હોય અને વ્યવસાયો, ખેડૂતો, કામદારો અને ગ્રાહકો માટે લાભો પહોંચાડે. તમિલનાડુ અને મહારાષ્ટ્રમાં આજે અકસ્માતની અલગ અલગ ઘટનામાં 9 લોકોના મોત થયા. તમિલનાડુમાં આજે મદુરાઈ નજીક મેલુરમાં એક બસ અકસ્માતમાં 6 લોકોના મોત થયા છે. આ ઘટના કોટામ્બતી રોડ પર બની હતી, જ્યાં 2 બસો સામસામે અથડાઈ હતી. ગંભીર ઇજાઓ પામેલા 7 મુસાફરો અને સામાન્ય ઇજાઓ પામેલા 15 મુસાફરોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મહારાષ્ટ્રના પુણે જિલ્લામાં એક દુઃખદ ઘટનામાં આજે સવારે સાસવડ જેજુરી રોડ પર પદયાત્રીઓને એક ટ્રક ચાલકે અડફેટે લેતા 3 મહિલા યાત્રાળુઓના મોત થયા અને અન્ય 7 ઘાયલ થયા હતા. પશ્ચિમ એશિયામાં સપ્તાહના અંતે વધતા હુમલાઓ બાદ અમેરિકા અને ઇરાને હોર્મુઝ સામુદ્રધાની પર નિયંત્રણનો દાવો કર્યો છે, જેનાથી પ્રાદેશિક સુરક્ષા અને રાજદારી પુનઃજીવિત કરવાના પ્રયાસો અંગે નવી ચિંતાઓ ઉભી થઈ છે. અમેરિકાએ કહ્યું કે તેણે હવાઈ સંરક્ષણ પ્રણાલીઓ, દરિયાકાંઠાના રડાર સ્થળો, મિસાઇલ અને ડ્રોન સુવિધાઓ અને નાના નૌકાદળના જહાજો સહિત અનેક ઈરાની લશ્કરી લક્ષ્યો પર રાતોરાત હુમલા કર્યા. બીજી તરફ ઈરાને કહ્યું કે તેણે જોર્ડન, બહેરીન અને કુવૈતમાં યુએસ લશ્કરી થાણાઓ તેમજ ઓમાનમાં રડાર સ્થાપનોને નિશાન બનાવ્યા. કારોબારી સપ્તાહના અંતે આજે ભારતીય શેરબજાર નજીવા વધારા સાથે બંધ થયું. સેન્સેક્સ 47 પોઈન્ટ વધીને 77,616 પર, જ્યારે નિફ્ટી 4 પોઈન્ટ વધીને 24,211 પર બંધ થયો. મહિલા ક્રિકેટમાં હરમનપ્રીત કૌરની આગેવાની હેઠળની ભારતીય ટીમે આજે લોર્ડ્સમાં યજમાન ઇંગ્લેન્ડ સામેની એકમાત્ર ટેસ્ટમાં ઐતિહાસિક જીત નોંધાવી. લોર્ડ્સમાં રમાયેલી પ્રથમ મહિલા ટેસ્ટમાં ભારતે ઇંગ્લેન્ડને 270 રનથી આરામથી હરાવ્યું. 457 રનના લક્ષ્યનો પીછો કરતા યજમાન ટીમ ચોથા દિવસે લંચ પહેલા બીજા દાવમાં 186 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. ભારત તરફથી સ્નેહ રાણાએ 4 વિકેટ લીધી, જ્યારે સયાલી, ક્રાંતિ અને દીપ્તિ શર્માએ 2-2 વિકેટો ઝડપી. ભારતે ગઈકાલે ટી બ્રેક સુધીમાં 7 વિકેટે 341 રન પર પોતાનો બીજો દાવ ડિક્લેર કર્યો હતો અને 457 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. અયોધ્યા રામ મંદિરના દાનમાં કથિત ગેરરીતિ મામલે એસઆઈટીને તપાસની સ્થિતિનો અહેવાલ રજૂ કરવા સર્વોચ્ચ અદાલતનો નિર્દેશ. ભારત અને જાપાને મુક્ત, ખુલ્લા અને નિયમો આધારિત હિન્દ પ્રશાંત ક્ષેત્રને પ્રોત્સાહન આપવાની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો. આ વર્ષે એપ્રિલથી જૂન દરમિયાન ભારતની કુલ નિકાસ 232 અબજ યુએસ ડોલરથી વધુ હોવાનો અંદાજ. તમિલનાડુ અને મહારાષ્ટ્રમાં આજે અકસ્માતની અલગ અલગ ઘટનામાં 9 લોકોના મોત થયા. પશ્ચિમ એશિયામાં સપ્તાહના અંતે વધતા હુમલાઓ બાદ અમેરિકા અને ઇરાને હોર્મુઝ સામુદ્રધાની પર નિયંત્રણનો દાવો કર્યો. અને લોર્ડ્સમાં રમાયેલી પ્રથમ મહિલા ટેસ્ટ ક્રિકેટમાં ઇંગ્લેન્ડ સામે ભારતનો ઐતિહાસિક વિજય. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
1: શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ. હવે પ્રસ્તુત છે ફિલ્મ સંગીતો કાર્યક્રમ સુર માધુરી. કાર્યક્રમની શરૂઆત કરીશું જગજીતસિંહ ગાયેલી અર્થ ફિલ્મની આ ગઝલથી.

જગજીતસિંહ ગાયેલી તુમ બિન ફિલ્મની આ ગઝલ આપે સાંભળી. કાર્યક્રમના અંતમાં સાંભળશો સોનુ નિગમ અને અલકા યાજ્ઞિકને ફિલ્મ કભી અલવિદા ના કહેના.

અને આ સાથે જ આજનો ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સુરમાધુરી અહીં સમાપ્ત કરીએ છીએ. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. હવે પ્રસ્તુત છે ગુજરાતી ગીતો. કાર્યક્રમની શરૂઆત કરીશું રસબિહારી દેસાઈએ ગાયેલી ધ્રુવ ભટ્ટની રચનાથી.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા
1: રજૂ કરે છે સ્વર્ગીય ચુનીલાલ મળિયા લિખિત નવલકથાનું ધારાવાહિક રેડિયો નાટ્ય રૂપાંતર વેળા વેળાની છાંયડી.

0: વેળા વેળાની છાંયડી ભાગ બે. કહું છું હામળો છો?
1: મારી દેન છે કે હું ના પાડું.
0: મશ્કરીની વાત નથી, હામળો ને. વાસ્તુ પૂજન વખતે એક નાની અમથી મોહનમાળા હાટું થઈને સાત ખોટના ભાઈનું દિલ દુભવી બેઠી. આટલા દી થઈ ગયા પણ હજી જીવ બળ્યા કરે છે.
1: ચાર જ દી થયા છે પણ જાણું છું કે તમને એ ચાર ભવ જેવા લાગી રહ્યા છે. ને એ જાણું છું, જ્યાં લગન તમે જાતે જઈને એમને મનાવી નહીં લાવો ને, ત્યાં લગન તમારા જીવને ચેન નહીં પડે.
0: ના હા, હાવ એવું તો નથી હા, પણ આમ ઘર આંગણે નરોત્તમ ભાઈના વેવિશાળનો પ્રસંગ હોય ને ઘરના જ હાજર ના હોય તો માઠું લાગે એટલે.
1: સમજી ગયો. તમે તમારે નિરાતે જઈ આવો ભાઈના ઘરે ને દઈ આવો તમારા વાલા દેરના વેવિશાળનું આમંત્રણ.
0: હા, હમણાં ગઈ ને હમણાં આવી.
2: અરે અરે બેન, તું આવ આવ આવ આવ ને. આમ આંગણે કાં ઊભી રહી ગઈ? હજી એ રીસ નથી ઉતરી.
0: ના રે ના, રીસ હોત તો આમ તારે ઘેર જ ના આવી હોત ને. અરે ઈ તો કે રીસાણું કોણ હતું, હું કે તું?
2: અરે એ તો એટલા જ હાટું કે તું મને મનાવી લે, પણ તેદી બને વિલાલ જ નોતરવા આવ્યા ને તું ન દેખાણી ને એટલે મને થયું કે હશે આપણા અંજળ પાણી પૂરા.
0: આહા, જો તો ખરા, બુદ્ધિનો પનો ટૂંકો જ રહ્યો ને જીભનો તો વેંત ખરો લાંબો થઈ ગયો છે. કા આ મા બાપ આવડો અમથો મારા ખોળે મેલીને ગામ તરે પાછા થયા ને એમાંથી આવડો મોટો કર્યો એ આ અંજળ પાણી પૂરા કરવા કા?
2: અરે ના ના, અરે આ બળ્યો સ્વભાવ જ બધી સમસ્યાનું મૂળ છે અને આ ક્રોધ સગળા ઝઘડાનું મૂળ છે.
0: સમજે છે, પણ પેલી 20 નોરી તારી સમજણમાં એના નર ભરા.

0: આવે છે ને, એટલે ખલાસ.
1: હાવ સાચી વાત કરી હતી. આ તારી ભાભી જે પણ કઈ બોલતી હોય છે ત્યારે હંદુ એ સાચું જ લાગતું હોય છે, પછી એ સાચું માનીને જ બધું હું કરતો હું છું.
0: અસ્ત્રીની બુદ્ધિ નહીં લાગણીએ હાલવાનું હોય, ને મરદે લાગણીએ નહીં બુદ્ધિએ હાલવાનું હોય, સમજ્યો?
1: હા સમજ્યો સમજ્યો, તું એ સાચું જ કહે છે.
0: તો હાલો હવે.
1: ક્યાં?
0: બેનના ઘેર. આ નરોત્તમ ભાઈનું સગપણ મેંગણીવાળ કપૂર શેઠની મોટી દીકરી ચંપાવેર નક્કી કર્યું છે, ને આવતીકાલે શ્રીફળ રૂપિયો દેવાની વિધિ કરવાની છે. તે તમે ત્રણેય વેળાહર પહોંચી જજો હો ને. ને હા, ગઈ ગુજરી હવે ભૂલી જજો.
2: શેની ગઈ ગુજરી ભૂલી જઈએ નણંદબા?
1: અરે બા, એ તો નરોત્તમનું વેવિશાળ નક્કી થયું છે, એના નોતરા દેવા બેન આવી છે ને, એટલે તું આવી.
2: ખબર છે હો, ખબર છે. આ એક મોહનમાં હાટું થઈને ગામ આખા વચાડે અમારું નાક કાપીને હવે નોતરું દેવા આવ્યા કા?
0: સાચી વાત છે તારી, મારે તને મોહન માળા પહેરવા દેવી જોઈતી હતી, મારી ભૂલ હતી બસ.
2: હા ને, તેમ કયો ને કે તમારી ભૂલ સુધારવા અમારે આંગણે આવ્યા છો.
0: એમ હમજ, પણ આંગણે નરોત્તમ ભાઈના વેવિશાળ લેવાતા હોય ને તમે મારા ભાઈ ભાભીને બાલુસ ત્યાં ન હોય તો મારો કેટલો જીવ બળે.
2: ઈ તો કોકના જીવ બાળ્યા હોય તો એક દી આપણો એ જીવ બળે, જે કરો ઈ પામો.
0: હશે, મારે તારી હારે જીબા જોડી નથી કરવી. આ વેવિશાળ ટાણે તમે ત્રણેય વેળાસર આવી પૂગજો. હા
1: હા હા, ચોક્કસ આવી પૂગીશું. અને હા બેન, કઈ પણ કામકાજ હોય ને તો જણાવજે. હા,
2: કાંઈ જરૂર નથી, આપણે કોકના વેવિશાળમાં જવાની.
1: કેવી વાત કરે છે બેન, સામે ચાલીને આપણે ઘેર તેડા નોતરા કરવા આવી છે.
2: અને તે હું એ સામે ચાલીને મોહનમાળા માંગવા ગઈ હતી ત્યારે.
1: અરે પણ
2: પણ ને પણ, નથી જવાનું એટલે નથી જવાનું.
0: અરે મારો ભાઈ છે દકુભાઈ.
2: અને મારો ધણી
0: દકુભાઈ. ભાઈ બેનના હેતને આમ ઠેબે ન ચડાવીશ.
2: તો સંસારને ઠેબે ચડાવો મંજૂર હોય તો.
0: દકુભાઈ ન આવો તો તમને મારા સાત ખોટના દીકરા બટુક ના સમ.
1: અરે અરે અરે, હા બેન બેન બેન, આવા આકરા સમ સાગરા ન દેવાય. આ સાત ખોટના બટુકને ભગવાન 100 વર્ષનો કરે. તું તું તારે જા, હા તું ઘેર જા. હાલ હું આગળ હાલીને તમારે ઘેર આવેલો અવસર ઉકેલી દઉં છું બસ. અરે બટુક તો એકમાંથી 21 થાય ને એની આડી વાડી વધે ને ભગવાન એને જાજી આવરદાય આપે.
0: ખમ્મા મારા વીરા.
1: હા ચાલ ચાલ, હું અટાણે જ તારી ભેગો આવું.
2: ઉમરા બાને પગ મેલો તો તમને તમારા હગ્ગા દીકરા બાલુના હમ છે.
0: સમ્રાટ કાળમુખી, તારા મોય કોઈ દી હારા વેણ નીકળશે જ નહીં.
1: બેન ચા, તું તું તારે ઘેર જા. આ અભાગ્યા ભાઈના ઓરતા હવે છોડી દે. આપણી વચ્ચે હવે લેના દેણી પૂરી થઈ ગઈ લાગે છે. અને જો આ મનમાં જરાય ઓછું આણજેમાં. હા, તારી આતરડી દુભાવીને હું સાત ભવે નહીં છૂટું.
0: ભાઈ.
1: નહીં નહીં બેન, કોચવામાં બહુ કોચવામાં આપણા અંજળ પાણી ખૂટી ગયા લાગે છે. બધી લેણ દેણની વાત છે બેન, જા જા તું ઘેર જા.
2: લે લેતી જા, મોટી આવી હતી ભાઈ ભાઈ કરતી.
0: અને અને તું 3% તરખડી જેવી ઉઠીને મને અંગૂઠો બતાવવા નીકળી છે? તારા પર આ ટાટલા ગણ કર્યા એનો સામેથી આવો અવગણ. અને સગી ભોજાઈનું ઘર ગણીને હું ભાઈ બાપા કરતી આવી, એને મને આવી સરપા આપે છે તું? મારા સાત ખોટના દીકરાના સામ દીધા એની તમને કઈ શરમ ના આવી?
2: ન આવી હવે કઈ.
0: તો જાઓ, આજથી મારે તમારા ગોળાનું પાણી ન ખપે.
1: બેન,
0: તમારા ઘરનો દાણો મારે મન ગાયની માટી સમજજો.
1: અરે
0: મારી જનેતાએ ભાઈ જડ્યો જ નહોતો એ હું આજથી સમજી લઈશ.
1: અરે બેન બેન, આ હું બોલે છે તું જો. બેન ઊભી રહે કહું છું, મારું સાંભળ તો ખરી.
2: બેન બેન બેન કરતા મૂંગા બેહોને ન જોયા હોય તો મોટા બેન ના ભાઈ.
3: બટુકની માં દકુભાઈને ત્યાંથી રાજી ખુશીથી પાછી આવે તો હારો, કોણ જાણે મારો મારો જીવ ક્યારનો બળે છે. આ દકુભાઈ માની જાય ને તો નરોત્તમના સગપણના પ્રસંગે સોનામાં સુગંધ ભળે।

0: Javi. આ શું થયું? આમ તારું મોં કેમ ઉતરેલું છે? દકુભાઈના ઘરે બધા સાજા નરવા તો છે ને?
1: આજથી મારો દકુભાઈ મરી ગયો એમ જ સમજજો.
0: આ શું બોલો છો તમે?
1: આજથી છતે ભાઈએ હું નભાઈ થઈ ગઈ એમ જ ગણજો. આજથી મારે માવતરના ઘરની દ્રશ્ય દેવાઈ ગઈ એમ જ સમજજો. મારી પિયર વાટ બંધ.
0: શાંત થઈ જાઓ, શાંત થઈ જાઓ. જેવી હરિની ઈચ્છા.
2: એ હાલો હાલો નરોત્તમ ભાઈ, અરે ગાડી તૈયાર થઈ ગઈ છે. એ જાગીએ રઘુનાથ કુંવર, પંછી બન બોલે.
1: એ હાલો નરોત્તમ ભાઈ, મહેમાને બરકતા આવો. વશરામે ગાડી જોડી લીધી છે.
3: મામા, ગાડી આવી ગઈ, હું એ જઈશ.
2: હા હા, કેમ નહીં. અરે તમે નહીં હો તો લગામ કોણ ઝાલશે?
4: ભાભી રેવા દો ને, આજ હવે હું નથી જતો સ્ટેશને. આ વશરામ જ મહેમાનોને સ્ટેશને ઉતારી દેશે. મારે હજી ઘણા કામ છે. ધર્મશાળાએ કરિયાણું ભરાવવાનું છે, ઢોર હાટું ચારાની વ્યવસ્થા, ને આ માંડવો છોડાવવાનો છે, ને
1: આ અંદર તમારા ઓરડેથી આવવાને બદલે મહેમાનની મેડીએથી ચા પીતા આવ્યા લાગો છો.
4: હા, એટલે ના, એટલે એમ કે મારે તો નોતી પીવી, પણ કપૂર શેઠે આગ્રહ કર્યો એટલે.
5: ના હો ભાભી, આગ્રહ તો મોટી બેને જ કર્યો હતો. બાપુજીએ તો ખાલી કીધું તું કે ચા પીને જજો.
1: હાલો, આ તો પકડાઈ ગયા. હું જાણું છું ને કે મનમાં ઘણું એ થતું હોય, પણ મારી આગળ નનૈયો ભર્યા કરો છો, હે ને?
4: હા, એટલે ના, એટલે ભાભી તમે હવે મારી મશ્કરી કરશો.
1: હવે કરી લેવા દો ને, પછી તો દેરાણી આવશે એટલે બોલતી બંધ.
0: જય શ્રી કૃષ્ણ લાડકોરબેન. આ ઓતા શેઠે તો મહેમાન ગતિમાં કોઈ કસર ન છોડી. અમારી ખરેખર બોલતી બંધ થઈ ગઈ. હા
6: ખરેખર મારી ચંપા ભાઈ ક્ષાળી કે એને આવું ઘર ને વર બંને મળ્યા. હવે મારે જીવને ટાળક થઈ કે ચંપાને સૌ એવા જેથી આચવશે.
5: અરે બા, ઈ તો નરોત્તમ ભાઈ મોટી બેનને અદકેરા હેતે હાચવશે. હવે મોટી બેનને મેંગણીમાં ગમશે નહીં.
7: હવે એ તો ભૂખશું ત્યારે ને. ગાડીનો ટેમ થઈ જશે વાતમાં ને વાતમાં. બાપુજી.
0: હા હાલો હાલો, ત્યારે રજા આપો. આ ઉતા શેઠ ક્યાં છે?
8: યાર્યો આર્યો, આ મારી દેવકી ગાય માતા. હું જ્યાં લગી હાથ ન ધરું ને ત્યાં સુધી મને ધોવા જ ન દે. નરોત્તમ, બાપ તૈયાર છે ને?
1: હા, અને કહ્યું ના ચા પાણી પીને.
4: હાલો હાલો, હવે ગાડીમાં ગોઠવાઈ જાઓ હંધાઈ.
0: હા હાલો હાલો, ત્યારે જય શ્રી કૃષ્ણ.
2: જાગ રે રઘુનાથ કુંવર, પંછી બન બોલે, પંછી બન બોલે. લ્યો આ ઠેસન તો કળાણું.
4: હા લ્યો, આ બટુક તો વેલી પરોડે ઊંઘે ચડ્યો.
0: જગાડો જગાડો એને, એને ઊંઘતો મેલીને જવાનું મન નહીં થાય.
6: એ બટુક ભાઈ ઉઠો ઉઠો, કહ્યું ના સૂતા છો. કોના ખોળામાં સૂતા છો એ બટુક ભાઈ?
7: કયો? કાકીના ખોળામાં.
3: કાકીના ખોળામાં?
0: કાકી ભેગા મેંગણી આપું છે.
2: કયો કે કાકીને તેડવા આવીશ ઘોડાગાડી લઈને.
3: આવીશ ઘોડાગાડી લઈને.
6: હા હા, જરૂર આવજે, હું જરૂર આવજે.
2: હાલ્યો આવી પૂગ્યા ઠેસને.
6: એ જસી, હાલ મારો હાથ પકડતો.
0: નરોત્તમભાઈ તમે આમ આવ, આ સામાન લેતા થઈએ.
2: એ હાલો, હું લેવડાવું સામાન. હાલો હાલો,
4: કાગળ લખીશ.
7: હારું, હું વાંચીશ.
4: તમે નહીં લખો જવાબ?
7: ના રે, લખ્યા વિના નહીં સમજો.
4: મને તો હવે તમારા વિના નહીં ગમે. તમને
7: તમે જાણો છો,
4: આવતા વૈશાખ મહિનાની તિથિ નીકળશે, રાહ જોજો.
7: હા, રાહ જોવી એ જ હવે મારા જીવનની રાહ બની રહેશે. પણ જોજો, મોડું ના કરતા.
4: નહીં કરું, મારે તમારી ભેળા તમારી રાહે હાલવું છે.
5: બેન, હમણાં હાલવું છે મેંગણી કે અહીંયા જ રોકાવું છે?
4: અરે તમે તો ભારે મશ્કરા.

0: એ કા કપૂર બાપા, એ ગામત્રે જઈ આવ્યા ને?
1: એ હા, એ બોલ આહીર, ગામત્રે જઈ આવ્યા ને એક હારા હમાચારે લેતા આવ્યા.
0: ને હું હારા હમાચાર લાવ્યા.
2: હા, આપણી ચંપી બેન નું શક પણ કરતા આવ્યા.
0: એ વાહ વાહ, બહુ સારું બહુ સારું માં. હવે જટ જટ લગ્ન કરો, એટલે હમ જેવાના મોઢા મીઠા થાય.
1: આવતા વૈશાખે વાત પાકી.
2: હા, પણ અટાણે અમારે 1.5 દૂધ જોઈશે. આ હીરભાઈ ને કે દૂધ દોઈ રાખે, ચંપી બેન ને મોકલાવશું.
0: એ હા હા, અબ ઘડી ધોવાઈ ગયા, સમજો ને તમે. એ હાલો, રામ રામ.
2: જા જટ હીરભાઈ ને વાડે થી દૂધ નો કળશો ભરી આવ. અટાણે તાજે તાજું ધોવાતું હશે. હો, દૂધ નું ગળું ને છાશ નું તળું, ઘામ આખું ઉલેચી જાય, પછી દૂધ માં કઈ સ્વાદ નો રહે.
3: હા બા, હમણાં ગઈ ને હમણાં આવી. હો,
4: એ હીરભાઈ, છો કે ઘર માં?
5: માં માં, મને ભૂખ લાગી છે, રોટલો દે, નહીતર ભગરી ને ભડકાવી મેલીશ.
6: અબ ઘડી ચાર શેડ પાડીને તને રોટલો દઈશ. હો ખા, ભલો થઈ ને ભગરી ને ભડકાવજે. માં નીકળ, ચંપી બેન ને દૂધ હાટે હું દઈશ. મારે કાળજા.
3: મારે કાળજા નહીં હો, મારે તો દૂધ જોઈએ દૂધ.
6: આવો બેનબા, આજે તો બહુ મલકાતા મલકાતા આવો સન કે. હરક તો જાણે હૈયામાં માતો નથી, આટલો બધો શેનો હરક છે, મને વાત તો કર.
3: હવે તમને અંધીએ ખબર તો પડી ગઈ લાગે છે.
6: ના રે ના, તું કહે ત્યારે ખબર પડે ને.
3: હીર કાકી, જો દૂધ દોઈ દો ને, નીકર વાળુમાં અસુરું થશે.
6: એ ભલે અસુરું થાય, મને હરખી વાત નહીં કરે ને, ન્યા લગન દૂધ નહીં આપો.
3: હારું, એ તો હીર કાકી, એમાં એવું છે ને કે એમની હારે મારું શક પણ. જાઓ ને, મને દૂધ દઈ દો ને કાકી.
6: કોને કોને હારે, નામ તો કે મને.
7: મોટી બેન, કેટલી વાર બાતો વાટ જોઈને થાકી ગયા.
3: હાય હાય, એ તો છે ને, મને અહીર કાકી વાત કરવા બેહાડી ને એમાં હું આવું ભૂલી જ ગઈ.
6: એ તો થાય બેન બા, લ્યો આ દૂધ નો કરશો. અટાણે તો અસુર થયું, પછી નિરાતે પેટ ભરીને વાત કરશું.
3: હા હા હા, હાલ જશે હાલ જટ.
2: તારે ચંપા, હવે ટાણે કટાણે બહાર જવાનું નહીં સમજી. હવે તું નાનકડી નથી, કાલ હવારે સાસરે જઈશ.
3: કાલ હવારે?
1: તે હે ચંપાની બા, આ કાલે હવારે ચંપા સાસરે જાશે, પછી તમારો જમણો પગ કોણ દાબશે?
7: હું દાબીશ, જમણો ને ડાબો બે હું જ દાબીશ.
2: હા ભલે હો, પણ કેટલા દી? તું એ પારકી થા પણ, તારા ઓરતા પણ કેટલા દી?
1: એ ચંપાની બા, આ તમને બાલુ કેવો લાગ્યો?
7: કોના હાટું?
2: જસી કા લાજ મર્યાદા હંધુએ નેવે મૂકી દીધું છે,
7: ભૂલ થઈ ગઈ હો.
2: હા હા, તો તમે શું કહેતા હતા?
1: મારો વિચાર વાંગણિયામાં ચંપા ભેગું જસીનું એ પતાવી નાખવાનો હતો. દકુભાઈના દીકરા બાલુ હારું થઈને મકનજી મુનિ મને બહુ દબાણ કરતો હતો. તે હે ચંપાની બા, તમને બાલુ કેવો પાણીદાર લાગ્યો?
7: જોયો હવે બાલુ, એમાં તો વળી પાણી કઈ દાડે બળ્યું હતું, હોટ કેમ મરડવો પડ્યો ભલા?
2: આ બાલુ તો હાવ બાઈ માઈલી જેવો લાગે છે, એનામાં રત્તી ક્યાં છે?
7: બા એવું બોલો માં, જસીને મન તો જણે મોટો રાજકુંવર કેમ?
2: અરે ધૂળ રાજાનો કુંવર, મોઢા ઉપરથી માખ ઉડાડવાની તો સૂદ નથી. દિવસ આખો પેલી નાયિકાની જેમ પટ્યા પાડીને ફર્યા કરે ને રાગડા તાણ્યા કરે, એમાં શું વળ્યું છે? ડોકડા પર રત્તી તો દેખાણી નહીં એનામાં.
1: મને સાવ મવાલી જેવો લાગ્યો, ક્યાં નરોતમ ને ક્યાં બાલુ ને, એમાં પાછો મકનજી મુનિમ તો મને વળગી જ પડ્યો કે બાલુ વેરે જસીનો ગોળ ખાઈને જ જાઓ. પણ હું શું મૂર્ખ છું કે આવી રતન જેવી મારી દીકરી બાલુ જેવા વર્ણાગ્યા વેરે વરાવી દઉં?
2: ત્યારે
1: મેં મુનિમને ચોખે ચોખ્ખું કહી દીધું કે મેઘણી જઈને વિચાર

0: કરીશું.
1: બહુ સારું કર્યું હો બાપુજી, બાલુના તો એકે લખણ હારા નથ.
2: હા, અને પાછું કહેશે કે દક્કુભાઈની વહુએ બહુ કચ્યાળી છે, આવી કંકાસણી ને વઢકની સાસુ જડે તો મારી જસીને કઠણાઈ થઈ પડે ને.
0: હા હા વે, પણ તમે ચિંતા કાઈ ન કરો, જસી હારુએ બરોબર નરોત્તમ જેવો છોકરો ગોતી કાઢીશું.
2: હા, પણ હમણાં જસી હાટુ કઈ ઉતાવળ ન કરવી, પેલા ચંપાને વરાવી એના સમાચાર ને મામાને લખવા પડશે ને.
0: હા, કાલે હવારે પેલું કામ એ.
2: કાલ હવારે નહીં, અઠાણે છે. જા તો જસી, અંદરથી કાગળ કલમ લેતી આવ. મારા ભાઈએ તો કહ્યું તું કે મને પૂછ્યા વિના ચંપાનું વેવિશાળ કરતા નહીં. મારા ભાઈનો સ્વભાવ તમે જાણતા નથી, એમાં તો લગ્ન જેવી વાત, મોસાળિયાને મોટાઈ આપી હોય ને તો સારું લાગે.
0: ઠીક, ત્યારે તમારા મનસુખભાઈને મજાનો કરી કાગળ લખી નાખીએ.
3: એ કાગળ લેજો કપૂર બાપા.
0: કોનો છે? વાગણિયાથી વેવાઈનો? તો ચંપાને ઘરેણું ચડાવવા આવવાનો જ કાગળ હશે.
2: ના હો, રાજકોટથી મારા મનસુખભાઈનો.
0: તો ખુશાલીનો હશે.
2: વાંચો તો ખરા.
0: ચંપાને વાગણીએ વરાવી, એમાં એના મામાને બહુ મન દુઃખ થયું છે. લખે છે કે રતન જેવી દીકરીને ઉકરડે નાખી દીધી, વાગણિયા જેવા ગામમાં ચંપાનો અવતાર બળી જાય.
2: પણ ઓતમચંદ શેઠનું ઘર ઉકરડો ગણાય? કેવું મજાનું.
0: ચંપાના મામા લખે છે કે મારી ભાણેજ તો રાજકોટ જેવા મોટા શહેરમાં શોભે.
4: સાવ વાહિયાત કામ કર્યું છે તમે લોકોએ. રતન જેવી દીકરી ચંપાને સાવ ઉકળે નાખી દીધી. ઉત્તમચંદ શેઠનું મોટું ખોરડું આખરે તો વાઘણિયા જેવા નાના ગામમાં જ ને. અરે મને કહ્યું હોત તો આઠ ઉત્તમચંદ ને આટે એવું મોભાવાળું ઘર ગોતી દેત. ફૂલફૂલિયા કુંવર જેવા 700 મૂર્તિયા મારા ખિસ્સામાં છે, પણ ઉતાવળ કરીને ચંપાને ગામડામાં ફેંકી દીધી. પણ હજી એ મોડું નથી થયું, સગપણ જ થયું છે ને, લગ્ન નહીં ને, તોડી નાખો. શહેરમાં સારામાં સારે ઠેકાણે ચંપાને હું વરાવી દઉં.
5: એટલે સગપણ તોડી નાખવાનું.
6: ચંપાની બા, તમે કઈ સાંભળ્યું? આપણા વેવાઈ બહુ ભીડમાં આવી ગયા છે.
2: હા સાંભળ્યું, આ ચંપા વાત લઈ આવી.
5: બાપુજી, તમે વાઘણીએ જઈને તપાસ કરો ને, હાચી વાત શું છે, એ લોકો મુશ્કેલીમાં હોય ને તો મદદ કરવાની આપણી ફરજ ગણાય ને.
2: હા હા, ચંપાની વાત હાવ હાચી છે હો.
0: દીકરો તો એક કુટુંબને અજવાળે, જ્યારે દીકરી તો બે કુટુંબને તારે, એવી વાત મારી ચંપાએ હાચી કરી. હું અબ ઘડી વાઘણીએ જવા રવાને થાઉં છું.

હમણાં જ આપ સાંભળી રહ્યા હતા સ્વર્ગીય ચુનીલાલ મડિયા લિખિત નવલકથાનું ધારાવાહિક રેડિયો નાટ્ય રૂપાંતર વેળા વેળાની છાંયડી ભાગ બે. રેડિયો નાટ્ય રૂપાંતર પ્રવીણ સોલંકી. ભાગ લેનાર કલાકારોની પાત્રવરણી: દકુભાઈ રાજુલ દિવાન, કપૂર શેઠ દિલીપ દરબાર, નરોત્તમ નિલેશ જોશી, લાડકોર ચિત્રા વ્યાસ, ચંપા ભેરવી વૈદ્ય, સંતોકબા વિજયા લાખાણી, જસી ત્વિષા ત્રિવેદી, સમરથ વૈશાલી ત્રિવેદી, આહિર મયુર ભાવસાર, બટુક યશ્વી ભાવસાર, વશરામ હરેશ પંચાલ, બીજલ સિયા દેસાઈ, હીરબાઈ જાગૃતિ રાઠોડ, મનસુખ

આમાં મહેશ ઉદેશી, નિર્માણ સહાય મયુર ભાવસાર, નિર્માણ વૈશાલી ત્રિવેદી, વેળા વેળાની છાંયડી. આ ધારાવાહિક રેડિયો નાટ્ય શ્રેણીનું પ્રસારણ આકાશવાણી મુંબઈની સંવાદિતા ચેનલ પરથી કરવામાં આવ્યું.

0: શું આજનું સોશિયલ મીડિયા આપણને દરેક સ્ત્રીની વાત કહી શકે છે?
1: શું આજનું મોબાઈલ સ્ત્રીના અંતરની છબી દેખાડી શકે છે?
0: શું તમારા ચેટ બોક્સમાં સ્ત્રી હૃદયની વણ કહેવાયેલી વાતો છે?
1: શું સ્ત્રી પોતે પોતાની વાત કહી શકે છે ખરી?
0: મહોતું વાર્તાકાર રામ મોરે લિખિત વાર્તા સંગ્રહનું ધારાવાહિક પઠન અને પ્રસ્તુતિ વૈશાલી ત્રિવેદી. તારીખ 6 જુલાઈ 2026 થી દર સોમવારે બપોરે 12:30 વાગે સાંભળવાનું ચૂકતા નહીં.
2: મહોતું.
3: કાર્યક્રમ પ્રસ્તાવો મંગાવવા માટેની એક સૂચના સાંભળશો. પ્રસાર ભારતી દ્વારા બહાર પાડવામાં આવેલ નોટિસ ઇન્વાઇટિંગ પ્રોગ્રામ પ્રપોઝલ્સ NIPP હેઠળ પાત્ર પ્રોડક્શન હાઉસ, નિર્માતાઓ, યોગ્ય નિયોજકો, એગ્રીગ્રેટર્સ અને કન્ટેન્ટ ક્રિએટર્સ પાસેથી આકાશવાણી પર પ્રસારિત કરવા માટે રેડિયો કાર્યક્રમોના પ્રસ્તાવો મંગાવવામાં આવે છે. NIPPનો મુખ્ય હેતુ આકાશવાણીના કાર્યક્રમોને નવીન અને ઉચ્ચ ગુણવત્તાવાળી ઓડિયો સામગ્રીથી સમૃદ્ધ બનાવવાનો, બાહ્ય સ્ત્રોતો દ્વારા કાર્યક્રમોની વિવિધતામાં વધારો કરવાનો, પ્રાદેશિક કન્ટેન્ટને પ્રોત્સાહન આપવાનો, માન્ય કન્ટેન્ટ સોર્સિંગ વ્યવસ્થા દ્વારા આર્થિક રીતે સક્ષમ બનાવવાનું છે. આકાશવાણી નેટવર્ક પર પ્રસારણ કરવા માટે આ મુજબના મોડ્સ હેઠળ રેડિયો કાર્યક્રમોના પ્રસ્તાવો મંગાવવામાં આવે છે. રેવન્યુ શેરિંગ મોડ, સ્પોન્સર્ડ પ્રોગ્રામ મોડ, લો કોસ્ટ કમિશનિંગ એન્ડ લાયસન્સ ફી, રોયલ્ટી મોડ અને ગ્રેટિસ મોડ. કાર્યક્રમના ફોર્મેટ આ પ્રકારના હોવા જોઈએ: રેડિયો નાટકો અથવા નાટ્ય શ્રેણી, રેડિયો ફીચર્સ, દસ્તાવેજી શ્રેણી, વાર્તા કથન, ઓડિયો સિરીઝ, ઇનોવેટિવ ફોર્મેટ આધારિત કાર્યક્રમોની શ્રેણી, પોડકાસ્ટ સિરીઝ, ક્વિઝ કોમ્પિટિશન, સંગીત આધારિત કાર્યક્રમો જેમાં શાસ્ત્રીય, ઉપશાસ્ત્રીય, સુગમ સંગીત,

0: અને લોકસંગીત કાર્યક્રમો AIR બ્રોડકાસ્ટ કોડ તથા કોમર્શિયલ એડવર્ટાઇઝિંગ કોડને અનુરૂપ હોવા જોઈએ. આ કાર્યક્રમો હિન્દી, અંગ્રેજી કે નિર્ધારિત પ્રાદેશિક ભાષાઓમાં તૈયાર કરવાના રહેશે. દરેક એપિસોડની અવધિ અપવાદરૂપ પરિસ્થિતિઓને બાદ કરતા 14 મિનિટ અથવા 28 મિનિટની હોવી જોઈએ. NIPP હેઠળ તૈયાર થયેલ યોગ્ય કાર્યક્રમોનું પ્રસારણ પ્રસાર ભારતી આકાશવાણીના નિર્ણય મુજબ આકાશવાણી નેટવર્ક જેમાં રાષ્ટ્રીય, પ્રાદેશિક અને સ્થાનિક રેડિયો સ્ટેશનો પર થઈ શકે છે. વધુ માહિતી માટે પ્રસાર ભારતી અને આકાશવાણીની વેબસાઇટ prasarbharti.gov.in/NIPP અથવા akashvani.gov.in/files/NIPP.PDF ની અવશ્ય મુલાકાત લો. જાહેરાત પૂરી થઈ.
1: શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ.

આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે શાસ્ત્રીય સંગીતનો કાર્યક્રમ, જે અંતર્ગત આજે આપણે સાંભળીશું શ્યામ કુમાર ભોંસલેનું સંતૂર વાદ્ય.

આપે હમણાં સાંભળ્યું શાસ્ત્રીય સંગીત અંતર્ગત શ્યામકુમાર ભોંસલેનું સંતૂર વાદન. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. બરાબર 11 વાગે પ્રસારિત થશે સમાચાર.

0: डिफेंस मिनिस्टर राजनाथ सिंह एंड यूनियन मिनिस्टर ऑफ रोड ट्रांसपोर्ट एंड हाईवेज नितिन गडकरी अलॉन्ग विद उत्तर प्रदेश चीफ मिनिस्टर योगी आदित्यनाथ टुडे इनॉग्रेटेड द लखनऊ कानपुर एक्सप्रेसवे. बिफोर द इनॉग्रेशन ऑफ द लखनऊ कानपुर एक्सप्रेसवे ऑल दीज लीडर्स इंस्पेक्टेड द एक्सप्रेसवे इन उन्नाव. Later, they came back by the same expressway and participated in the function at Sainik School in Lucknow, where the projects worth 4,850 crore rupees were launched today, which includes inauguration of the expressway and four-lane construction of a part of Lucknow-Hardoi highway, along with the laying of foundation stone of a flyover in Lucknow. In cricket, Indian team led by Harmanpreet Kaur today recorded a historic win in one of women's test against host England at the Lord's. India defeated England comfortably by 270 runs in the first ever women's test held at Lord's. Chasing a target of 457 runs, the hosts were all out for 186 in their second innings before lunch on day four. And that is the end of this news bulletin.
1: આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે જોઈએ આવતીકાલે પ્રસારિત થનારા કાર્યક્રમોની વિગતો. મિત્રો, આવતીકાલે મંગળવાર તારીખ 14 જુલાઈ 2024 સવારે 6:05 પ્રાતઃકાલીન ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના, 6:30 અમૃતધારામાં અનુકૂળતા વિષય વેદાંગ દવેનો ચિંતનાત્મક લઘુ વાર્તાલાપ શ્રી રામચરિત માનસ ગાન 6:35, 6:45 ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સૂર સરિતા, 7 સદાબહાર ગીત, 7:20 આપ સાંભળશો ગુજરાતી ગીતો, 8:30 NCERT દ્વારા પ્રાયોજિત કાર્યક્રમ ઉમંગ, 9 સવારે 9:30 ગુજરાતી ગીતો, 10:02 ઉદ્યોગ જગતમાં કચરાનો નિકાલ, આ વિશે ભરત પ્રજાપતિનો વાર્તાલાપ, 10:30 આપ સાંભળશો હિન્દી ફિલ્મ સંગીત, 10:45 સુગમ સંગીત, કલાકાર ધૈર્યા ગોર, 11:02 ફોન ઇન કાર્યક્રમ હેલો હેલો, 11:45 ગીતો સાંભળશો, 12:02 ગુજરાતી ગીતો, 12:30 બહેનો માટેનો કાર્યક્રમ સહિયર, 1:10 સુગમ સંગીત, કલાકાર પ્રવીણ જોશી, 1:30 ફૌજી દોસ્તો માટેનો કાર્યક્રમ જય ભારતી, 2:40 આપ સાંભળશો ગુજરાતી ગીતો. અમારી સાંજની સભામાં 5:10 ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોર, 5:45 લોકસંગીત, કલાકારો હરિભાઈ ચારણ અને કિશોરભાઈ ખાચર, 6:30 યુવા દોસ્તો માટેનો કાર્યક્રમ યુવાણી, 7:22 ખેડૂતભાઈઓ માટેનો કાર્યક્રમ ગામનો ચોરો, 8:00 ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સુરમાધુરી, 8:30 ગુજરાતી ગીતો, 9:15 સમાચાર દર્પણ. આજ કે ફનકારનો સમય રહેશે 9:30. 10:00 ગુજરાતી ગીતો અને 10:30 આપ સાંભળશો હિન્દી ફિલ્મ સંગીત. કાર્યક્રમોની વિગતો બાદ હવે જોઈએ સ્થાનિક હવામાન સમાચાર. અમદાવાદ શહેરનું આજનું મહત્તમ ઉષ્ણતામાન 38.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું, જે સામાન્ય કરતાં 4.4 ડિગ્રી સેલ્સિયસ વધુ રહ્યું. જ્યારે લઘુત્તમ ઉષ્ણતામાન 27.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું, જે સામાન્ય કરતાં 1.5 ડિગ્રી સેલ્સિયસ વધુ રહ્યું. 8:30 વાતાવરણમાં ભેજનું પ્રમાણ 49% નોંધાયું. આગાહી છે કે આકાશ મુખ્યત્વે વાદળછાયું રહેશે. તો આ હતા સ્થાનિક હવામાન સમાચાર. 354.6 મીટર્સ એટલે કે 846 કિલો હર્ટ્સ પર આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. અત્યારે રાત્રિના 11:13 થઈ ચૂકી છે. અમારી બીજી સભા અહીં સમાપ્ત કરીએ છીએ. પ્રથમ સભામાં આવતીકાલે સવારે 5:50 આજ મીટર્સ પર ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશું, પરંતુ અમારા DTHના માધ્યમ દ્વારા ગુજરાતી પ્રસારણ સેવા આપ સાંભળી શકો છો. નમસ્કાર, શુભરાત્રી, જય હિન્દ.

નમસ્કાર. આકાશવાણીની ડીટીએચ ગુજરાતી પ્રસારણ સેવામાં આપનું સ્વાગત છે. ભારતીય સમય અનુસાર અત્યારે રાત્રિના 11:14 થઈ ચૂકી છે. પ્રથમ સાંભળીએ હવે

નમસ્કાર. આકાશવાણીની ડીટીએચ ગુજરાતી પ્રસારણ સેવામાં આપનું સ્વાગત છે. ભારતીય સમય અનુસાર અત્યારે રાત્રિના 11:14 થઈ ચૂકી છે. પ્રથમ સાંભળીએ હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની વિગતો. 11:15 આપ સાંભળશો ગુજરાતી ગ્રામોફોન રેકોર્ડ. રાત્રે 12 આપ માણી શકશો ગુજરાતી નાટક સૌનો લડકવાયો. 1 યુવા જગત કાર્યક્રમમાં ગુજરાતી ગેરફિલ્મી ગીતો. રાત્રે 2 વિવિધ કાર્યક્રમ અંતર્ગત ગુજરાતી ભજન અને સંતવાણી. વહેલી સવારે 5 ભક્તિરસના કાર્યક્રમમાં આપ માણી શકશો ભક્તિ ગીતો. તો આવો મિત્રો, સૌપ્રથમ સાંભળીએ ગુજરાતી ગ્રામોફોન રેકોર્ડ.

0: બસ તું તો હવે બે કલાક પછી અમદાવાદ છોડીશ. નિલેશ, તારી જગ્યા લે એવો મારા જીવનમાં કોઈ સગા સંબંધી કે મિત્ર મને દેખાતો નથી. અલ્યા ભાઈ, હું તો એકલો પડી જઈશ.
1: ચલના જીવન કી કહાની, રુકના મોત કી નિશાની.
0: મેં તને કોઈ વાતે ગંભીર થતો જોયો નથી. આ ઘર છોડીને જાય છે, ક્યારે પાછો આવીશ એ ખબર નથી. મિત્રો, સગાવાલા, અરે હા, આપણા ક્લાસ ટીચર નરોત્તમ સાહેબે તારા માટે આ પુસ્તક મોકલ્યું છે.
2: અરે વાહ, લાવ લાવ લાવ, જો. ઓહો, માદરે વતન. ભરત, જો, હું તો જાઉં છું દેશની સરહદે. મારા જેવા અનેક માદરે વતન છોડીને દેશની સરહદે, દેશની રક્ષા માટે રાત દિવસ જોયા વગર સગા સંબંધીને છોડીને
0: પાછા આદર્શ લવારા શો. મને બરાબર યાદ છે, વર્ગમાં સ્કૂલનું ઇન્સ્પેક્શન કરવા ઇન્સ્પેક્ટર આવેલા. બધાને એક જ સવાલ પૂછતા હતા, ભગવાન ઘરે આવે તમને કે માંગ માંગ, તો તું શું માંગે? બધાએ જુદા જુદા જવાબો આપ્યા. કોઈએ કહ્યું ખૂબ પૈસાવાળા, કોઈએ મોટા ઉદ્યોગપતિ થવાનું કહ્યું, કોઈએ ડોક્ટર, તો કોઈએ ન્યાયાધીશ, તો કોઈએ પાયલટ. પણ તારો જવાબ આજે મારા હૈયામાં કોતરાયેલો છે.

0: અક્ષરો સ્પષ્ટ વાંચી શકાય છે. તે રણકતા અવાજે ઉત્સાહભેર કહ્યું, સાહેબ, મારે તો લશ્કરના વડા, સર્વોચ્ચ પદ, જનરલ ઓફ ઇન્ડિયન આર્મી થવું છે. સાહેબે ફરી કહ્યું, હજી વિચાર કરીને જવાબ આપ. સરહદે લાડવા ખાવા નથી જવાનું, તોપગોળા, બોમ્બ મારો, ગોળીઓની રમઝટ. જો ભાઈ, ત્યાં જીવન મરણનો જંગ હોય છે.
1: બસ એ જ ક્ષણે મનમાં ગાંઠ વાળી દીધેલી, ને કદાચ એ જ દિવસથી મારી કલ્પના, મારી મહત્વાકાંક્ષા, મારા સપના આર્મીમાં, લશ્કરમાં જવાનો સંકલ્પ બની ગયા. ને એ પછી તો મિત્રોમાં, ઘરમાં, સગાવાલાઓમાં, બધામાં નવા ચહેરા દેખાવા લાગ્યા. લશ્કરનો ગણવેશ પહેરેલો પંજાબી, હિન્દી, મરાઠી, મલયાલી, તમિલ, બંગાળી. અને ભરત, મારું કુટુંબ મોટું ને મોટું થતું ગયું. ભારતની તમામ ભાષાઓ મારા કાનમાં ગુંજવા માંડી. ભરત,
0: અરે કાકાએ મને કહ્યું છે કે જામનગરની બાલાછડી સૈનિક સ્કૂલમાંથી સ્ટેશને મૂકવા 10 મિત્રો તારી રાહ જોતા હશે.
1: અરે વાહ,
0: ચાલ તું તૈયાર થા, હું પણ કપડાં બદલીને સ્ટેશને આવું છું.
2: મેરા રંગ દે બસંતી ચોલા, મેરા રંગ દે, હો મેરા રંગ દે બસંતી ચોલા, મેરા રંગ.
3: જરા એક કુટુંબ છોડવાનું દુઃખ છે ભાઈ. આ લે નાસ્તો, તને ખૂબ ભાવે છે ને તે તલ સાંકળી, તારા પપ્પાએ ખાસ યાદ કરીને બંધાવી છે. આ ભાવતી મીઠાઈઓ, હલવાસન, ઘારીના પેકેટ મોકલ્યા છે, પાણીની બોટલ પણ અંદર મૂક.
1: બા બા, તારી પાડેલી આ બધી ટેવો મને નડવાની છે. લશ્કરના કમાન્ડરે માર્ચનો ઓર્ડર આપ્યો હતો એવા સમયે તે મને આ લાગણીથી આપેલી તરબતર મીઠાઈ ખાવાની લાલચ થશે તો ત્યાં મને કોણ આવા નાસ્તા ને મીઠાઈ આપવા આવશે? બા, હું આમાંનું કશું જ નહીં લેજાઉં. આમે હું સરહદ ઉપર જમાઈ થઈને નથી જતો, દીકરો થઈને માની રક્ષા માટે જાઉં છું. આવા લાગણી ભીના છપછપિયા સૈનિકને ના શોભે. બા, કાલ સુધી તમે કલેક્ટરના પત્ની હતા, પણ આજથી તમારી ડિગ્રી વધી છે, નવી ઉમેરાઈ છે ડિગ્રી. હવેથી તમે લશ્કરી કેપ્ટનના માતા છો, એ કેમ ભૂલી જાઓ છો?
3: દીકરા, સાચું છે બેટા, મારે તો ડોક્ટરની માં થવાની ઈચ્છા હતી, પણ તે ક્યાં કોઈનું સાંભળ્યું છે. જેવી પ્રભુની ઈચ્છા. લે હવે ગોળ ખા. બેટા, આપણી પેઢીઓમાં કોઈએ વિચાર્યું ન હતું કે તું લશ્કરમાં જઈ અને કેપ્ટનની માં બનાવશે મને. પણ હવે જતા જતા એક વાત કહે, તું હવે રજા લઈને આવીશ ત્યારે આપણી જ્ઞાતિના સીજી રોડ પરના પાટડિયા જ્વેલર્સવાળા કાંતિભાઈની દીકરી શ્વેતાને કેપ્ટન નિલેશની પત્ની ક્યારે બનાવીશ કે નહીં બનાવે એ ચોખ્ખે ચોખ્ખું કહે.
1: બા, મારી વાલી બા, એક વાત કહું. આજે હું જ્યારે દેશની પત્નીઓની, બહેનોની અને અનેક દીકરીઓની રક્ષા માટે સરહદે જાઉં છું ત્યારે તને આવી સ્વાર્થી વાતો કરવાનું મન થાય છે? જો બા, હમણાં કશું જ નહીં, પાછો રજા લઈને આવું ને ત્યારે તું જે કહીશ તે, તારી પસંદગી પ્રમાણે તું જે નક્કી કરીશ એની સાથે ફેરા ફરીશ. બસ વચન વચન.
3: જતા જતા શું કામ રોડાવતો જાય છે?
4: અરે ભાઈ, તારા સરકારી ઓળખપત્રો, પછી બ્રિગેડિયરનો તારા પોસ્ટિંગનો છેલ્લો પત્ર, પછી મીઠાઈનું પેકેટ, બધું મૂક્યું કે નહીં વ્યવસ્થિત?
1: અરે બાપુજી, મારા મા બાપને મૂકીને કોઈ પણ મીઠાઈ મારા ગળે ઉતરે ખરી? બાપુજી, હું આવતી રજાઓમાં આવું ને ત્યારે આપણે સાથે મીઠાઈ ખાઈશું, ભરતના લગ્ન વખતે. આ જઈને નવરાશના સમયમાં હું ત્યાં ભાંગડા શીખી લઈશ, અને પછી તો લગ્નમાં એ ભલે ભલે ભલે ભલે ભલે.
4: બરાબર છે, સારું સારું સારું. તારું આ બધું બરાબર બેગમાં ગોઠવાઈ ગયું?
1: હા બાપુજી.
4: તારું ઓળખપત્ર ફાઇલમાં કશું રહી નથી જતું ને?
1: હા ના.
4: તો હવે સાંભળ, હવેની રજાઓ જરા વધારે મંજૂર કરાવીને આવજે, તારા લગ્નનું ફાઇનલ કરીને જ જવાનું છે, હું સમજો?
1: બાપુજી, તમે તો ભગવાનમાં માનો છો ને, ઈશ્વરની ઈચ્છા પ્રમાણે જ બધું થાય છે ને, આપણું ચાલે છે. અત્યારે તો બસ એક જ વાત મનમાં છે, હરિનો માર્ગ છે સુરાનો, નહીં કાયરનું કામ જો.

अतिराई, उत्तेजना, कुतूहल, कल्पनाओं। आज 18,000 फीट की ऊंचाई है सियाचिन, दुनिया नू सौथी ऊंचाई आवेलु युद्ध क्षेत्र काराकोरम। पर्वतों थी पथरायेली बर्फ आच्छादित हार माला। भूतकाल में युद्धों में केट केटला सैनिकों मादरे वतन खातर शहीदी वोरी प्राण गुमाया। केटलाए बर्फना तूफान में गुम थया, बर्फ में दटाया, -30 डिग्री में मेडिकल इमरजेंसी नो भोग बनया, ब्लड प्रेशर थी जान खोया। आजनी तारीख सुधी में कुल 35,870 जवानों, नॉन कमीशन तथा कमीशन ऑफिसरों जाननी कुर्बानी आपी है। भारतीय लश्कर ना कुल्ले 14,00,000 सैनिकों अने बधा पाछळ पगार उपरांत शस्त्रों, ट्रांसपोर्ट तथा अन्य खर्चाओ कुल 14,00,000 करोड़ उपरांत थया। अने रोज क्या युद्ध थाय छे, छताय जानहानि तो नियमित थाय छे। हृदयनी तकलीफ, ब्लड प्रेशरनी तकलीफ, मानसिक ताण, रोजनी नीरसताथी कंटाळीने आपघातना जवल्ले पण जरूरथी बनता बनावो बने छे। भारतीय लश्करनी त्रणे पाखोनो कुल सरवाळो 14,00,000। आ 14,00,000 घरोमांथी कोईए पिता, कोईए भाई, कोईए काका, मामा, दियर, जेठ, पति, ससराने मोकल्या छे आपणी, कुटुंबनी, समाजनी, देशनी रक्षा करवा। वियोगना भोग बेठा छे आ बधाने सरहदे मोकलीने। અને હવે જ્યારે દેશની હાલત પર નજર કરીએ તો લાંચિયા ભ્રષ્ટ સરકારી અધિકારીઓ, બેરસળિયા વેપારીઓ, કાળાબજારીઓ, રાજનેતાઓ, વેપારી ઉદ્યોગપતિના દલાલો, સરકારી સરંજામની ખરીદીમાં વચેટિયાઓ, દેશ પરદેશમાં સક્રિય રાજકીય પક્ષોના દલાલો, વિદેશી બેંકોની મદદથી ભ્રષ્ટ લેતી દેતી, આ બધું લશ્કરના જવાનો દૈનિક પત્રો કે ટેલિવિઝન દ્વારા નથી જાણતા। પીઠમાં કોઈએ છરો ભોંક્યો હોય, ક્યાંક વિશ્વાસઘાત થયો હોય એવી વેદના, અસહ્ય વેદના। કુદરતની પ્રતિકૂળ પરિસ્થિતિમાં લાચારી અનુભવતા, એમના કુટુંબ સાથે થતા દુર્વ્યવહારો, બળાત્કારો, સામાજિક અન્યાયો, આ બધું આપણા સૈનિકો ટેલિવિઝન, દૈનિક પત્રો, રેડિયો, સોશિયલ નેટવર્કિંગ થકી નહીં જાણતા હોય। અને છતાંય દેશપ્રેમથી સરહદે દોડનારા, લશ્કરમાં જોડાનારા 14,00,000 માનવ સમુદ્રમાં આજ એક વધુ ટીપું ઉમારાયું છે, કેપ્ટન નવેશે, કેપ્ટન નિલેશ। આજે તો આવી લાગણીઓની ભરતી મારામાં ઉછળીને મારી બેચેની વધારી રહી છે, મારી બેચેની વધી રહી છે।

0: આજે નિલેશને લેવા કોણ ગયું છે? ડ્રાઈવર સમય પર આવ્યો હતો ને?
1: સમયથી વહેલા બંને ડ્રાઈવરો હાજર હતા. મેં નરો તમને મોકલ્યો છે, હવે આવતા જશે.
0: પણ ટ્રેન સમયસર હોય તો ને? કાયમની સૂચના આપેલી છે, સ્ટેશનેથી નીકળે ત્યારે ફોન કરીને જાણ કરે. ફોન આવ્યો?
1: આવતો હશે. આજનો દિવસ કલેક્ટર નહીં બનતા. તમે હવે નહીં લો. આજે તમે ગાંધીનગર જવાનું ના રાખ્યું હોત તો ના ચાલત.
0: સરકારમાં નોકરી કરું છું, મારે ઉપર જવાબ આપવાનો હોય છે. લો આ ફાઇલો આવી ગઈ. અરે ભાઈ ત્યાં મૂકી દે ને. હા બસ. અને ઓફિસમાં જાણ કરજે, તૈયાર થઈને આવું છું.
1: આજે તમે શાંતિ રાખજો, દીકરો ઘેર આવે છે. રોજની જેમ મુલાકાતીઓને ધમકાવો એ મને તો નથી ગમતું. આ ઘર છે, ફાઇલ, મુલાકાતીઓ, ટેલિફોન હજાર આવે, આ ઘર તો લાગતું જ નથી. અલ્યા શંકર, આજે નિલેશભાઈ આવે છે, હમણાં રજા પાડતો નહીં, જરા સાચવી લેજે. હા, મોટો લશ્કરી અમલદાર થયો છે. લે આ શાક રસોડામાં મૂકી દે.
2: બા,
1: ઓહો, ભઈલો આવી ગયો. ભઈલો સુકાઈ ગયો.

0: જોને પહેલા જેવો ગોળ ગોળ ગાલ હવે નથી રહ્યા તારા. હા, જે નાસ્તો આપ્યો તો તે ખાધો કે બીજાને ખવડાવી દીધો?
1: અરે બા, મારા બધા ઓફિસર મિત્રોએ એ જ સાંજે તારો આપેલો નાસ્તો પૂરો કરી નાખ્યો. હવે આ વખતે છે ને જરા વધારે આપજો.
0: હવે મારે મજૂરી નથી કરવી, આવશે તારી સગલીને બનાવશે. જો નિલેશ, આ વખતે તો તારે છોકરી પસંદ કરીને જ જવાનું છે. 24 વર્ષ પૂરા થયા, આપણી જ્ઞાતિના બધા તારી ઉંમરના કુંવરાઓની કંકોત્રીઓ આવી ગઈ. બધા નાતવાળા મને તારા જન્માક્ષર માગી માગીને હેરાન કરે છે. મેં કહ્યું, જુઓ આ વખતે મારે મારા હીરાને સારી મીટીમાં જડવાનો છે.
1: અરે બા, તમને કેટલી વાર કહ્યું મેં કે હમણાં મારો લગ્નનો કે વિવાહનો કોઈ વિચાર નથી. એ બા, તારા હાથનું બનાવેલું ખાવાનું એમ કંઈ મારે સહેલાઈથી નથી ગુમાવવાનું. હો, બાલાછડી સૈનિક સ્કૂલમાં મારી સાથે પેલો સદાશિવ કુલકર્ણી ભણતો હતો, તને યાદ છે?
0: હા હા
1: હા, એ 10 દિવસ પછી અહીંયા આવવાનો છે, અને પછી અમે લોકો બંને સાથે સિયાચીન મોરચે જવાના છીએ.
2: આ હા નિલેશ, આ હા, મારો દીકરો, મારો વાઘ આવે છે. વાહ વાહ.
1: પ્રણામ બાપુજી.
2: આશીર્વાદ. આ વખતે 10 દિવસ નહીં ચાલે હો. તારા મોટાભાઈના લગ્ન કરતા તારા વખતે વધારે મારે ધામધૂમ કરવી છે. આપણી કુળદેવી ક્ષેમ કરી માતાના દર્શને 2 દિવસ બધાને ભિન્ન માળ 5 લક્ઝરી બસ લઈને જવાનું છે. કલેક્ટરનો ડગલો ઉતારી હવે બાપની શેરવાની પહેરી મારે માલવું છે. એ પહેલાં એ જવાબ આપ, સિયાચીન પોસ્ટિંગ તને ફાવે છે ને? એટલે કે હમણાં તો મોરચો શાંતિ છે ને, એટલા માટે કે આ છાપાઓ વાંચીને મને જરા ચિંતા થઈ ગઈ.
1: બાપુજી, 1947 થી 1987 3 યુદ્ધો થયા, પણ એ લોકો ક્યાં કંઈ સમજે છે, ક્યાં કંઈ માને છે? એ કાયમનું રાજકારણ તો ચાલવાનું, બહુ લાંબુ ચાલવાનું.
3: એ સાહેબ, પેલા રોડ ખાતાવાળા સાહેબ આવી ગયા છે.
2: હા હા, જુઓ તમે મા દીકરો અંદર જઈને વાતો કરો. નિલેશ, તારી ભાભીએ તને ખૂબ ભાવથી સુખડી કરી રાખી છે. અરે તમે શું માં થયા છો? છોકરાને ખવડાવીને અસલ પહેલા જેવો 5મા ધોરણમાં હતો એવો ગોળ મટોળ કરીને મોકલો, જેથી જીતીને છાતી ઉપર 4 મેડલ વધારે લગાવીને આવે. લઈ જાઓ એના અંદર અને જમાડો એને ભાવતા ભોજન.
4: ગુડ મોર્નિંગ સાહેબ.
2: ઘેર કેમ આવવું પડ્યું? આપણે ઓફિસમાં મળવાનું રાખેલ છે. કંઈ નહીં, ચાલો બોલો, શું વાત છે?
4: બધાની હાજરીમાં ઓફિસમાં ઉતાવળે થોડા સમયમાં શું વાત થાય સાહેબ?
2: હવે મુદ્દાની વાત કરો ને, શું કહેવું છે? ટૂંકમાં કહો, મારે આજે સમયની મારામારી છે. બોલો, તમે પૈસા લીધા હતા?
4: હા સાહેબ. અરે બધા જ વ્યવહાર કરે છે, આ જ રીત છે, આ જ રીત ચાલી આવે છે બધા જ.
2: બધાની વાત છોડો, કાયદો કાયદાનું કામ કરશે. અત્યારે તો તમારી જ વાત કરો ને.
4: સાહેબ, રહેમ રહે વિચારો, આ જ રીતે ચાલ્યું આવે છે. 30 લાખ મોટી વાત નથી કરોડોની સરખામણીમાં. લાંચ રૂશ્વત ખાતાના સાહેબને મળી લીધું છે, સેટિંગ પણ થઈ ગયું છે. જો આપનો રિપોર્ટ આજે મને મળે ને તો કામ પતી જાય એમ છે સાહેબ.
2: એમ તો તમે મારી સાથે કામ પતાવવા આવ્યા છો.
4: સાહેબ, એન્ટી કરપ્શનના ગોયલ સાહેબને આજે તમારો રિપોર્ટ પહોંચાડું ને તો આજે જ ઓર્ડર થશે એવું બધું ગોઠવાઈ ગયું છે.
2: કેટલામાં ગોઠવ્યું છે?
4: 25 લાખ. પણ સાહેબ, તમારા પણ એટલા જ? હો,
2: 30 લાખમાં પકડાયા અને કરોડનો ખર્ચો.
4: હા સાહેબ, હવે બધા માની ગયા છે. કોઈને હોન્ડા સિટી કાર, તો કોઈને છોકરાની ઓસ્ટ્રેલિયાની કોલેજની ફી, ટિકિટને વિઝા, કોઈના ઘેર દાગીના, કોઈને કાશ્મીરના કુટુંબ પ્રવાસનો ખર્ચો.
2: ઓ, 30 લાખમાં પકડાયા અને 85 લાખનો ખર્ચો. મિસ્ટર ગાંધી, 14 વર્ષની નોકરીમાં કેટલું ભેગું કર્યું છે?
4: સાહેબ, ભેગું તો નથી કર્યું, પણ અમારી ઓફિસમાં એકબીજાને પડખે ઊભા રહી અને મુસીબતમાં સ્ટાફને સાચવી લેવાય છે.

0: ને મારી સાથેવાળાઓએ 2 કરોડ ભેગા કરીને એ જ રાત્રે મારા ઘેર મોકલી દીધા. આવા વખતે બધા સંપી જતા હોય છે સાહેબ.
1: નિકળ, બહાર નિકળ. ગેટ આઉટ. નોનસેન્સ. યુ ગેટ આઉટ. તને તો જેલ ભેગો કરીશ. અરે શંકર, નોકરને બોલાવું. સીધી રીતે બહાર જાય છે કે પછી ધક્કા મારીને તને નોકર બહાર મૂકી આવે? આ બંગલામાં હવે કદી પગ ના મૂકતો.
0: એ સાહેબ, શું કામ ગરમી દેખાડો છો? હું તો જઈશ, મારું કામ તો થશે જ. અરે કેસ નીકળી પણ જશે, બધું જ ગોઠવાયું ગયું છે. અરે સિસ્ટમની સામે શું કામ પડો છો સાહેબ?
1: ગેટ આઉટ.
0: તો સાંભળ, તારાથી કંઈ જ નહીં થાય. હા, તારી બદલી કરાવી નાખીશ અને બીજા અધિકારીઓ આ કામ પતાવશે. આવનાર અધિકારી સહી તો કરશે જ. આમ જ થશે. આ જ રીત છે. આ જ રીતે બધું ચાલ્યું આવે છે અને ચાલશે જ. કોઈ જ ફેર નહીં થાય. આ તો સીધી રીતે કામ થાય એટલા માટે હું મારી જાતે આવ્યો છું. અને સાંભળ, હવે આ તને ગાંધીનગર બોલાવ્યો છે ને, એ આ કેસ માટે જ. હું જાઉં છું.
1: બધા જ પટાવાળાથી છેક ઉપર સુધી મારો સ્વભાવ ક્યાંથી બદલીશ? આ દેશદ્રોહી પ્રથા, આ ભ્રષ્ટાચાર, હજી તો વરસ પૂરું થયું નથી ને આ મારી 4થી વાર બદલી થશે. મારા સાથીઓ, અરે મારાથી જુનિયર આ સોલંકી, પ્રજાપતિ, ભટ્ટ, પટેલે ટૂંકા ગાળાઓમાં બંગલા, જમીનો, શહેરો, સોનામાં રોકાણ કરી લીધું. મારા લોહીમાં નથી આ બધું. મા બાપ, શિક્ષકો, વડીલો, ગાંધીજી, ધર્મપુસ્તકો, મારો શું આ સ્વભાવ આ સંસ્કારોથી ઘડાયો છે? આ સિસ્ટમ પ્રથામાં હું બંધ બેસતો નથી. દુશ્મનો ઉપર નીચે બધા જ સંપી ગયા છે. થોડા મુઠ્ઠીભર નેતા, મંત્રી, વડાપ્રધાન આ સડો દૂર કરી શકશે? મારા મોટાભાઈ નરસિંહભાઈ 7 વર્ષથી ઇન્ક્વાયરી તપાસનો સામનો કર્યા કરે છે. કોઈ આશા નથી, કોઈ આશા નથી ઉકેલની. સરકારી ખજાનાની ઉઘાડી લૂંટની પ્રથા કદી બદલાશે? આ અને આવા બધાનું રક્ષણ કરવા મારો દીકરો 18,000 ફૂટ ઊંચે સિયાચિન ગ્લેશિયરની -30 ડિગ્રી ઠંડી સરહદે લગ્ન, કુટુંબ સુખ છોડી સરહદે ચોકી કરી રહ્યો છે? આ ભ્રષ્ટ સમાજ માટે પ્રાણની બાજી લગાવી રહ્યો છે? શું લાંચ લઈને આતંકવાદીઓ, શસ્ત્રો કે RDX દેશમાં આવે છે? રે રે રે, આનો ક્યારે અંત આવશે ખબર નહીં.
2: શું વિચારમાં ડૂબી ગયા બાપુજી?
1: કંઈ નહીં, બોલ. કેટલા દિવસ અમારી સાથે છે? આ વખતે બધાને શાંતિથી મળજે, સુખી થજો ને બધાને કરજો.
2: સુખની વાત ક્યાં આપણા હાથમાં છે? બધું જ લખાયેલું છે, કંઈ બદલી શકાતું નથી. બાપુજી, તમારા ને બાના શબ્દો, શિક્ષકોએ આપેલા સંસ્કાર અને ગીતા મેં વાંચેલી છે ને એ બધું જલ્દી ભૂલાતું નથી. બાપુજી, તમારે તો બસ ઘરમાં બહુ લઈ આવું, એ સિવાય બીજી કોઈ વાત જ નથી.
1: તે શું ખોટું છે? જો 7 મહિના પછી 25 વર્ષ પૂરા થશે. હવે મોડું કરવાની ક્યાં વાત રહી? 25 વર્ષે લગ્ન, 50 વર્ષે તમારો દીકરો 25 વર્ષનો હોય, 75 વર્ષે 50 વર્ષનો પૌત્ર 25 વર્ષનો ઘરમાં હોય, એવી જિંદગીનું પ્લાનિંગ જરૂરી છે. મોડું કરવાની હવે જરૂર ક્યાં છે?
2: પણ સાચું કહું બાપુજી, હાલ 2 વર્ષમાં તો મારો કોઈ જ વિચાર નથી. હું બહુ સ્પષ્ટ છું અને મને યોગ્ય પાત્ર લાગશે તો પણ હમણાં તો નહીં જ. હલો, કોણ? કુલકર્ણી. શું, ટ્રેન મોડી છે? તો બરાબર 1 કલાક પછી સ્ટેશને પહોંચીશ. શું, અરે બેગ બિસ્તરા સાથે સ્ટેશને આવું? ભાઈ શું વાત છે, પાછી સરહદ સળગી કે શું?
1: શું થયું? શું

0: અચ્છા
1: બાપુજી, મારે જવું પડશે. સરહદ પર તણાવ વધી ગયો છે, બધાની રજા રદ થાય એવી છે, બધાને મોરચે હાજર થવાનો સંદેશો આવે છે, મારે જવું પડશે.

અહીં નિલેશના સમાચારના શું ખબર છે? નિલેશના સમાચારને હવે 10 દિવસ આડા છે. લગ્નમાં વટ પાડી દઈશ. કોઈ પરમસિંહ નામનો લાન્સ નાયક નિલેશને ભાંગડા શીખવાડે છે. બરોબર પ્રેક્ટિસ કરીને આવવાનો છે મારા લગ્નમાં. બધા ભાંગડા કરતા કરતા માંડવે પહોંચવાનું પ્લાનિંગ છે.

0: અલ્યા ભરતિયા,
1: હા
0: તને શું ઉતાવળ આવી કે ભાઈને મૂકીને ઘોડે ચડી ગયો? અમારો તો વિચાર હતો કે એક માળવે તમારા બંનેના પ્રસંગ ઉકેલવા.
2: આંટી, લગ્નનું એ ક્યાં નક્કી કરે છે? તમારી જોડે અમન્ય નડે, પણ મારી જોડે ક્યાં દિલ ખોલીને વાત કરી છે? કોઈ દિવસ 5 નંબરવાળી સ્મિતા પંચોલી જો બારીએ ના દેખાય ને તો સોસાયટીના નાકેથી ઘેર પાછો આવે, કંઈક ભૂલી ગયાનું બાનું કાઢે, થોડી વારે પાછો આવે, પાછો જાય, જ્યાં સુધી સ્મિતાના દર્શન ના થાય.
0: જા જા હવે. અને એવું હોય ને તો મને ખબર ના પડે? જ્યારે લગ્ન વિશે એને પૂછીએ ને ત્યારે આ દેશની વાતો કરે, ડાઈ ડાઈ, મોટી મોટી. અલ્યા, તારે તો વાત કરવી હતી મને, એની માં સુશીલાને એક મિનિટમાં રાજી કરત.
2: કાકી, એક દિવસ મેં એને પકડી પાડ્યો તો આપણો ભાઈ રોજ કંઈક ને કંઈક ભૂલી જવાનું બાનું કાઢીને પાછો આવે. શું કાયમ માણસને સોસાયટીના નાકે જઈને જ યાદ આવે? વાત મારી સાથે કરે ને નજર સ્મિતાની બારી તરફ રાખે. કાકી, મને ખબર ના પડે, પણ એવા મેંઢા જોડે 1000 વાર પૂછવા છતાં પણ મારી જોડે શું છુપાવવાનું? મગનું નામ મરી નથી પાડતો. મેં કહ્યું સ્મિતાને હું પૂછી લઉં, બોલ તને ગમે છે? લાખ વાર પૂછેલું, એક જ વાત એ કયા કરે. ના ભાઈ ના, એવું કંઈ નથી. અને કાકી, એની નજર તો 5 નંબરના બંગલાની બારી સામે, જવાબ મને આપે અને મારી સામે જોવે નહીં. કાકી, હું એને નથી ઓળખતો, એની રગે રગ જાણું છું. તમે જ કહો કાકી કે છોકરીવાળા પણ ક્યાં સુધી રાહ જોવે? આમ ને આમ એની કંકોત્રીએ છપાઈ ગઈ અને સ્મિતા સાસરે જતી રહી.
0: અલ્યા ભરતિયા, તારે મને વાત તો કરવી હતી.
2: અરે પણ કાકી, તમે આપણા નંગ નિલેશકુમારને નથી ઓળખતા? હવે આ વખતે મારી 8 સાળીઓમાંની એકની જોડે ફિટ કરવાની ગેરંટી મારી, બસ.

બે કલાકથી કોઈ ફાયરિંગ થયું નથી. અહીંની પૂનમની રાત મને બહુ જ ગમે છે. કવિતા લખવાનું મન થાય એવી ચાંદનીમાં ઉર્મિઓની ભરતી આવે છે. હજુ વધારે યાદ આવે છે. સાબરમતી નદીની રેતમાં ઉઘાડા પગે કલાકો ફરતા. આજે ભરતનો કાગળ આવ્યો છે. એની સાડીનો ફોટો મોકલ્યો છે. પૂછે છે કેવી લાગે છે. ફોટો એની સાડીનો અને છતાંય ચહેરો સ્મિતનો કેમ દેખાય છે મને? અરે, સરહદના સૈનિકો દર વખતે બધા પોતાના વતનમાં પગે ચાલીને નથી જતા. ઘણાને કોફિનમાં જતા જોયા છે. 1984માં દેશની ચીન સરહદે મારું પોસ્ટિંગ હતું. આજે મને સ્પષ્ટ યાદ છે. એક જવાન ફાયરિંગમાં શહીદ થયો. કોફિન લઈને અમે ઉત્તર પ્રદેશના જૌનપુર જિલ્લાની સરહદે આવેલા સાવ નાના ગામ સમરિયામાં પહોંચ્યા. પહેલી વાર કોફિન લઈને. એ ગામમાં એ દિવસ પહેલા કોઈ કોફિન નહોતું આવ્યું. એની સગર્ભા પત્નીનું હૈયા ફાટ રુદન આજે મારા કાનમાં પડઘાયા કરે છે. કપાળમાં પૂરો ગોળ ચાંદલો મારી નજર સામે ભૂંસાયો. કપાળ લાલ થયું. એ હૃદય વિદારક કલ્પાંત મારા કાનમાં ગુંજી રહ્યું છે. આજે આટલા વર્ષે નથી ભૂલાતું એ કલ્પાંત. 5 વર્ષની ને 3 વર્ષની 2 દીકરીઓ. એ હૈયા ફાટ રુદન બેચેન કરી નાખે છે. આજે એમની જિંદગી વિચારતા ખબર પડે છે કે જિંદગી તો સરહદ હોય કે શહેરો હોય કે ગામડા હોય, ક્યાં ક્યારે અચાનક પૂરી

0: થાય છે એની કોને ખબર હોય છે? મૃત્યુને દેશ શું, પરદેશ શું, શહેર શું કે ગામડા શું, શું ફરક પડે છે? સ્મિતાના ઉપરના હોઠને ખૂણે તલ છે. આ ફોટામાં તલ હોઠની નીચે જમણી બાજુ છે. આવો સુંદર ચહેરો. કોફિન ઘરે આવે ને રડે તો કેવો લાગે? ઓહ,
1: તુમસે આયા ના ગયા, હમસે બુલાયા ના ગયા, તુમસે આયા.
0: ઘર યાદ આવે છે. સ્મૃતિના ચિત્રપટ થઈને ઝડપથી દ્રશ્યો બદલાય છે. વર્ષોના દ્રશ્યો બદલે છે. પપ્પા, મમ્મી, બે ભાઈઓ અને એક બહેન. સાચું કહું તો એની બહેનપણી બહુ યાદ આવે છે. અમારાથી પાંચમું મકાન. એ સંતાઈને જોતી પડદા પાછળ ઊભી રહીને, ને હું પણ ચોરી છુપીથી કશાય પ્રયત્ન વગર એ મને દેખાઈ જતી. પણ એની માનો અભિપ્રાય મારા માટે બદલાઈ ગયો. લશ્કરમાં શું કામ લોકો મરવા જતા હશે? એની નજરે મારી મૂર્ખાઈ મોટી, ખૂબ મોટી, માફ કરી શકાય નહીં એવી હતી. એકવાર મારી નાની બહેન શ્વેતા સાથે સ્મિતા મારા ઘરે આવી હતી. એણે જ્યારથી જાણ્યું કે લશ્કરમાં મારી પસંદગી થઈ છે, ત્યારે મારા નીકળવાના સમયે તેની બારી પાસે પડદા પાછળ દેખાઈ નહોતી. બહુ સૂનું સૂનું લાગેલું. નેશનલ ડિફેન્સ એકેડેમી દહેરાદૂન અને મહારાષ્ટ્રના ખડકવાસલા ખાતે લશ્કરની ટ્રેનિંગ પૂરી કરી જ્યારે ઘેર ગયો, ત્યારે એના બંગલા નંબર 5 સામે નજર નાખી. ફરી પાછું સૂનું સૂનું લાગ્યું. ઘેર પહોંચ્યો, કંકોત્રી હાથમાં લઈ જોવા ગયો તો બાનો પાછળથી અવાજ આવ્યો. સ્મિતાના લગ્ન વખતે તને ખૂબ યાદ કરેલો. એ પૂછતી હતી, માસી નિલેશ લગ્નમાં નહીં આવે? જતા જતા સરસ પેકિંગ કરેલી ચોપડી તને આપવાનું કહીને ગઈ છે, લે. એ ચોપડી રોજ હાથમાં લઉં છું. પાનાઓની વચ્ચે ચપ્પટ થઈ ગયેલી ગુલાબની પાંદડીઓમાં આજે હું નિયમિત સ્મિતાની સુગંધ શોધું છું. હવે પરણવાના વિચાર નથી આવતા. જનૂનથી લશ્કરી આદમીની રૂક્ષતા કેળવી રહ્યો છું. બહુ વસમું લાગે છે. આ ભીડમાં, વસ્તીમાં, અનેક ચહેરાઓમાં નજર શોધે છે એને. લૂંટાઈ ગયું, બધું લૂંટાઈ ગયું. મારી મૂડી, મારું નૂર, મારી દુનિયા. બહુ વસમું વસમું લાગે છે. એ મોજાની જેમ ઉછળતી હતી ને પવનની જેમ લહેરાતી હતી, ને હું હસુ હસુ થઈ જતો હતો. બારી પાછળ શરમાઈને એક બે ઘડી આંખના પોપચા પાછા ઢાળી દેતી. શરમાતી સ્મિતા નથી ભૂલાતી, નથી ભૂલાતી સ્મિતા. આજે એ જ બારી સુંકાર ભેંકાર લાગે છે. નિર્ધન થઈ ગયા, લૂંટાઈ ગયા. ભંવરે ને ખિલાયા ફૂલ, ફૂલ કો લે ગયા રાજકુંવર. કોણે રાજકુમાર? એ રૂપની રાણી, મારા વ્યક્તિત્વને સુગંધિત કરનારી મેરે સપનો કી રાણી. ભંવરે ને ખિલાયા ફૂલ, ફૂલ કો લે ગયા.

0: દાદાજી, નેશનલ એકેડેમી ઓફ ડિફેન્સ દહેરાદૂન જાઉં છું. મારું લશ્કરી જીવન ગૌરવવંતુ થાય તે માટે આશીર્વાદ આપો.
1: દીકરા, તે તારા કાકા કેપ્ટન નીલેશના ડગલે ચાલવાનું નક્કી કર્યું છે, પણ યાદ રાખજે, લશ્કરમાં ઘર જેવું ખાવાનું નહીં મળે, આ લાડ પ્રેમ એ પણ નહીં મળે. ટીવી પર કાલે જોયું ને, દાળ પાણી જેવી હશે, રોટલી દાઝેલી હશે, સગવડ ઘર જેવી તો નહીં જ મળે.
0: ભારત માતાના પનોતા પુત્ર તરીકે જાઉં છું, તમામ મુશ્કેલીઓ માટે તૈયાર છું. કોઈ તકલીફ મને ડરાવી કે હરાવી નહીં શકે. કેપ્ટન નિલેશ કુમારના અધૂરા કામ પૂરા કરવા છે. દાદીમાં, આપ મને આશીર્વાદ આપો.
2: વિજયી ભવ, કુળદીપક થજે, આપણા કુટુંબનું નામ ઉજળું કરજે. જા દીકરા, આજથી આ કુટુંબનો વધુ એક દીકરો

મૈરા ત્યારે છેડલો વાળી તો પોતાના મૈરા ત્યારે છેડલો વાળી તો મંડી ગઈ મૂઠી વાળી માં ડોસીમાં હાય માં ડોસીમાં.

આવીતે ડોસીઓ થી જેતજો ભાઈ તમે આવીતે ડોસીઓ થી જેતજો ભાઈ તો સંખણી નારની એ ડાણી માં ડોસી માં આય માં ડોસી માં આય માં ડોસી માં ડોસી જોવાર કે

0: પેલો ડુંગરો જોયો
1: જોયો
0: એ ડુંગરાને માથે પેલો આંબો એની જોડે પેલી આંબલી આંબાને આંબલીને પ્રેમ પૂછો કેમ પ્રેમ એટલે પ્રેમ પૂછાય નહીં કેમ

वर्षा ऋतुनु वर्णन जोन रिछड़ियो।